નમસ્કાર શ્રોતા મિત્રો, 356.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શુક્રવાર વિક્રમ સંવત 2082 18 અષાઢ સુદ 3 અને આષાઢા દિનાંક 26 શક સંવત 1948 એટલે કે 17 જુલાઈ 2026. શ્રોતા મિત્રો, સવારના 5:54 થવા આવી છે. અમારી સવારની અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા સાંભળશો. છ વાગીને 5 મિનિટે સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 મિનિટે અમૃતધારામાં સાંભળશો સૌનું જોવો વિષય પર લઘુવાર્તાલાપ પ્રોફેસર વાસુદેવ પાઠક દ્વારા. 6:35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન અને 6:45 મિનિટે સાંભળશો ગાંધી વંદના. સાત વાગે સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. 7:20 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 8:30 મિનિટે એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 સાંભળશો માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે. 9:30 મિનિટે ગુજરાતી ગીતો. 10:02 મિનિટે સિંધી કાર્યક્રમ સુરહાણ. 10:45 મિનિટે સાંભળશો સુગમ સંગીત. 11:02 મિનિટે ફિલ્મ સંગીત અને 11:30 મિનિટે હિન્દી ગેર ફિલ્મી ગીતો. બપોરે 12:00 સાંભળશો મુખ્ય સમાચાર. 12:02 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 12:30 મિનિટે સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આજે દક્ષિણાયન દિવસ વિશે ચર્ચા સાંભળશો. ત્યારબાદ

1:10 સુગમ સંગીતમાં સપના પંચાલ દ્વારા વિવિધ રચનાઓ સાંભળશો. 1:30 ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સાંભળશો ગુજરાતી ગીતો. સાંજે અમારી બીજી સભામાં 5:10 સાંભળશો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતમાં સાંભળશો પ્રાચીન ભજન અને લોકગીતો. 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7:22 સાંભળશો ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8:00 સાંભળશો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત આપ માણી શકશો.

શ્રોતા મિત્રો, આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 37.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સવારે 5:30 વાગે નોંધાયેલું તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને ભેજનું પ્રમાણ 83% હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે દિવસ દરમિયાન મહદઅંશે આકાશ વાદળછાયું રહેશે અને 1-2 જગ્યાએ વરસાદ સાથે વીજળી પડવાની શક્યતાઓ છે. હવામાન સમાચાર અહીં પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

મહેશ સોલંકીની રચના આપ સાંભળી રહ્યા હતા માયા દીપકના સ્વરમાં. શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમમાં આગળ વધતા હવે આપને સંભળાવી મચ્છંદર દાસની રચના જગદીશ જોશીના સ્વરમાં.

0: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત કરીએ છીએ જીવન પ્રેરણાલક્ષી લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારા, જેમાં આજે સાંભળશો સૌનું જોવો વિષય પર પ્રોફેસર વાસુદેવ પાઠકનો લઘુવાર્તાલાપ.
1: ભદ્રમ ભવતુ ભૂતાનામ એવી પ્રાર્થના કરીને સૌના કલ્યાણને યાચતા મનીષી સાચે જ પ્રણમ્ય છે. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ એ ગુજરાતી કવિના ભાવ પણ મનીષીની યાચના સાથે તાલમેલ સાધે છે. માત્ર પોતાનું જ નહીં પણ સૌનું હિત ચાહવાની વૃત્તિ સાચી ધર્મવૃત્તિ છે. અહીં સ્વાર્થની બાદબાકી છે અને સદભાવના સરવાળા છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત. સૌ સુખી થાઓ, સૌ નિરામય રહો, સૌ કોઈ કલ્યાણ પામો અને કોઈને દુઃખ ન મળો. આ પ્રાર્થનામાં સત્કર્મની ફલશ્રુતિ છે. સત્કાર્ય પૂરું થયા પછી કરાતી આ પ્રાર્થના દ્વારા વ્યાપક પરમાત્માની સાચી અર્ચના છે. ગીતાના ગાયક કૃષ્ણ પરમાત્મા પોતાની પ્રાણીમાત્રમાં વ્યાપકતા દર્શાવતા કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટઃ, હું સૌના હૃદયમાં રહેલો છું. ઈશ્વરની આ વ્યાપકતાને પામી ગયેલા ભક્તો અને જ્ઞાનીજનો સૌ કોઈમાં તેના દર્શન કરે છે અને વ્યાપક પરમાત્માને પ્રેમથી પૂજે છે. તેમનો ઈશ્વર મૂર્તિમાં કે મંદિરમાં જ કેદ થયેલો નથી, ઈશ્વર તો સર્વત્ર છે, સૌ કોઈમાં છે અને તેથી આવા ભક્તો સૌનું હિત જુએ છે. જનજનમાં જગજીવન રાજે, જગજીવન વિસરે તે લાજે, ઓળખ એની પામી શાણા જીવતા જગજીવનને કાજે. જીવ માત્રમાં ઈશ્વરને જોતા ભક્ત ઈશ્વરને કાજે અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે એ વેદાંત સારને સમજતા જ્ઞાની પણ બ્રહ્માર્પણ બુદ્ધિથી પ્રવૃત્ત રહે છે. સમગ્ર

0: વિજ્ઞાનનો આદિ અને અંત અહીં છે. સૌનું હિત જોવામાં જ ધાર્મિકતાની પરાકાષ્ઠા છે. એકલા એકલા ભોગવનારને તો પાપ ખાનાર કયો છે. કેવલ આગો ભવતી કેવલ આદિ. ઋગ્વેદના ઋષિ કહે છે કે ઈરા વિશ્વસ્મય ભુવનાય જાયતે. અન્ન સમગ્ર સૃષ્ટિ માટે પેદા થાય છે. અહીં ભેદભાવ વિના સૌનો વિચાર છે. ઈશ્વરે આપેલા હવા, પાણી, અન્ન, સૂર્યપ્રકાશ કે ચંદ્રનું અમૃત એ બધું જ સૌને માટે છે. પર્જન્યની જેમ ઈશ્વરની કૃપા વિવિધ સ્વરૂપે સૌને માટે વરસી છે. તેને એકલા ન ભોગવાય, તેના પર માલિકી હક ન જમાવાય. સૌના હકનું છીનવી લઈને પોતાનું સ્વામિત્વ સ્થાપવાની પ્રવૃત્તિ એ તો પાશવી પ્રવૃત્તિ છે. ધરતીના ધાવણ સૌને કાજે છે, દેવની દિવ્યતા સૌને કાજે છે, અને તેથી જ સજ્જનો સૌનું સાથે વિચારતા હોય છે. સૌનું હિત સાધે તે સાધુ અથવા સજ્જન. મારું મારું આગવું ને તારું મારું સહિયારું એ નિકૃષ્ટ સ્વાર્થ બુદ્ધિ છે, અને તારું તારું આગવું ને મારું તારું સહિયારું એ ઉત્કૃષ્ટ પરમાર્થ બુદ્ધિ છે. સૌની સાથે વહેંચીને વાપરવાની એ વૃત્તિ છે. સૌને દેવું કાંઈ ન લેવું એ નીતિ પરમાર્થની. સૌનું લેવું કાંઈ ન દેવું એ રીતિ શરમાર્થની. માત્ર સ્વાર્થ સાધવો એ શરમજનક છે. પરમાર્થ સાધવો અને સૌનો ખ્યાલ રાખવો એ ઉદાત્તતા છે. સૌનું જોવાની વાતમાં સાચા સમાનવાદનો પાયો છે. જે સૌનું હિત વિચારે એનું હિત સ્વયમેવ સચવાઈ જાય. સંસ્કૃત નાટકોના આરંભે કરાતા નાંદી સ્તવનમાં નાટ્યકારોએ અન્યના હિતનો વિચાર કરી પ્રાર્થના કરેલી છે. તેમને સૌના શ્રેયમાં પોતાનું શ્રેય દેખાયું છે. ભારતની આ ઉજળી પરંપરામાં જ વસુદૈવ કુટુંબકમની પુણ્યભાવના પાંગરે અને પોષાય. અત્ર ભવતી વિશ્વમ એકનિડમ. આ ભાવના ધરાવતા ક્ષેત્રમાં જ વિશ્વ એક માળો બની રહે અને સૌના સામૂહિક કલ્યાણને સાધે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, ચતુરસેન અને રાજેન્દ્ર કચારુના સ્વરમાં હવે સાંભળીશું શ્રી રામચરિત માનસ ગાન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના. આજનો વિષય છે દાંડી સત્યાગ્રહ, જેને પ્રસ્તુત કરશે ધીરુભાઈ પટેલ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.

0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત દાંડી સત્યાગ્રહ વિશેની વાત કરશે ધીરુભાઈ પટેલ.
1: બરોડા આકાશવાણીના મિત્રો, તમે અહીંયા દાંડીમાં આજે વરસતા વરસાદે વધાર્યા તેનો મને બહુ આનંદ છે. મિત્રો, દાંડી કૂચના તો વર્ષો થઈ ગયા, ઘણું બધું થયું છે, સારું થયું છે. દાંડીમાં મેમોરિયલ પણ ઘણું સારું છે, પણ હજુ ઘણું બાકી છે. થોડીક વાત એને હું કહીશ કે જેથી પ્રજાને કાને પણ પડે, સરકારને કાને પણ પડે. દાંડીમાં મોટામાં મોટો પ્રશ્ન દરિયાના ધોવાણનો છે. એ ધોવાતો એટલો નજીક આવી ગયો છે કે જો એને ન અટકાવે તો ગામની હયાતીનો પણ પ્રશ્ન આવે એવો છે. એટલે મોટું કામ છે, પણ ગમે ત્યારે દરિયાનું ધોવાણ અટકે એ માટેની કમ્પાઉન્ડ વોલ જરૂરી છે. બાંધી છે, સરકારે બાંધી છે, અડધી બાંધી છે, અડધી બાકી છે, પણ એટલું કામ પહેલાં કરવું જોઈએ. બીજું દાંડીમાં કરવા જેવું જે અગત્યનું કયું કામ છે તે છે, મિત્રો, અહીંયા વડ છે, મોટો વડ, જેનું આયુષ્ય 100 વર્ષથી ઉપરનું છે. જે વડની નીચે ગાંધીજી દાંડીમાં રહ્યા તે દરમિયાન વડ હેઠળ એની પ્રાર્થના સભાઓ થતી. 100 વર્ષની ઉપરનો હેરિટેજ

0: વૃક્ષ તરીકે પણ સરકારે ધ્યાનમાં લીધેલું છે એ વડનું. અહીંયા જે બધા યાત્રીઓ આવે છે તેને માટે સરકારે ગાંધી મેમોરિયલ તો ઘણું બધું સરસ બાંધ્યું છે, પણ લોકો બેસીને પ્રાર્થના કરી શકે, સભા કરી શકે એવું સ્થળ આ ગાંધી વડ નીચે હોવું જરૂરી છે. અને ઐતિહાસિક છે આ વડ, ઐતિહાસિક છે. જે વડ નીચે ગાંધીજીએ સ્વરાજ્યની બધી વાતો કરેલી, ત્યાં આગળ પ્રાર્થના સભા થાય. કોઈ જગ્યાએ પ્રાર્થના કરવાનું સ્થળ, આટલો મોટો પ્રોજેક્ટ કર્યો પણ પ્રાર્થના કરવાનું એવું સ્થળ નથી. અને જગ્યા સરકારી જગ્યા છે એટલે બીજું કામ જો થવું જરૂરી હોય તો અહીંયા આગળ યાત્રાઓ આવે છે, પ્રવાસીઓ આવે છે, દેશ પરદેશના મહેમાનો આવે છે, બેસીને ઘડીભર શાંતિથી બેસીને પ્રાર્થના કરે એવું સ્થળ અહીંયા ગોઠવાય એવી અમારી ગ્રામજનો અને આ પ્રદેશના લોકોની લાગણી અને માગણી બંને છે. આ બે વાત છે. ત્રીજી એક વાત છે તે કે નવસારી સુધી તો ગાંધી માર્ગ બન્યો છે સરસ, પણ નવસારી એરુ ચાર રસ્તાથી દાંડી સુધી રસ્તો હજુ બન્યો નથી, સિંગલ વે છે. અકસ્માતો પણ બહુ થાય છે, શાને કારણે અટક્યો છે ખબર નથી, પણ એ લગભગ બહુ 16 કિલોમીટર નો એ રસ્તો એ નથી થઈ શક્યો તે દુઃખદ છે. અહીંયા એટલા બધા યાત્રાળુ આવે છે, સાંકડો રસ્તો છે. એટલે ત્રીજી એક વાત, આ પણ સરકારને કારણે જવી જોઈએ. હું કોઈ માગણી કરીને કે સરકાર પાસે એ કરું નહીં, આખી દાંડીનું કે અહીંના પ્રજાનું કામ નથી, દેશનું કામ છે. દાંડી હવે દાંડીવાળાનું ગામ રહ્યું નથી, અમે દાંડીના છીએ. આ ગામ હવે ભારતનું ગામ છે, વિશ્વનું ગામ છે, તે રીતે એનો ઉલ્લેખ થવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. આટલી વાત દાંડી વિશેની છે. ગાંધીજીની કૂચ વિશે તો ઘણી બધી વાતો થઈ. ગાંધીજી જે વખતે અહીંયા આવ્યા 30માં, ત્યારે ગામમાં પોલીસ પટેલ હતા. તે જમાનામાં ગામનો કારભાર સંભાળનારા પોલીસ પટેલ હતા, અને એ અંગ્રેજના ફેવર કરનારા માણસ. એણે ગામમાં એવો એક સોપો પાડી દીધો કે ગામમાંથી કોઈ બહાર નીકળીને બહુ કામ સત્યાગ્રહમાં જોડાય એવું રાખેલું નહીં. અમારા ઘરમાં બધાના ઘરમાં રેંટિયા હતા, એટલા લોકોને ડરાવેલા કે રેંટિયા પણ લોકોએ સંતાડી દીધેલા. એ એક સ્થિતિ હતી. આજે હવે એ સ્થિતિ કમ્પ્લીટલી જુદી છે. ગાંધીને આવ્યા પછીથી તો આખો પ્રદેશ, એના માટેનો એક શબ્દ છે, ગાંધીનું વૃંદાવન બન્યું. એક ઘર એવું ન હોય આ ગામમાં અને કે જ્યાં રેંટિયો ચાલતો ન હોય. આ પ્રદેશના લોકો આજીવિકા માટે વિદેશ નીકળે છે. પરદેશથી મુંબઈ જ્યારે ઉતરે ત્યારે તો સ્ટીમરમાં આવતા, પણ અમે લોકો મુંબઈ એમને લેવા જઈએ તો થેલીમાં ખાદીના કપડાં લઈને જઈએ. પેલા ઉતરે એટલે ત્યાંથી કપડાં બદલીને પછી અહીં આવે એવું વાતાવરણ તે વખતે હતું. આજે જુદું છે. આજે આપણે એમ નહીં કહીએ કે બધાએ કાંતવું જોઈએ, ઘેરે ઘેર કંતાવું જોઈએ. પરિવર્તન છે, બધાથી ના કાંતી શકાય, પણ બધાથી ખાદી તો પહેરી શકાય. કમસે કમ ગાંધીને ઝાડુ લઈને આપણે ગામડામાં સફાઈ કરવા ભલે ના નીકળીએ, પણ પરિવર્તન છે. ગામડે ગામડે પાયખાના સેનિટેશન કરીએ કે જેથી ગામની સ્વચ્છતા જળવાય. એટલે પરિવર્તન પામેલા સમયમાં ગાંધીને આપણે કેવી રીતે અપનાવવો તેનો વિચાર બુદ્ધિજીવી લોકોએ કરવો જોઈએ. આટલી વાત અમારા મનમાં ગાંધીજીના સત્યાગ્રહ વિશેની છે. સત્યાગ્રહ તો બહુ જુદી વસ્તુ છે. આજે તો સત્યાગ્રહ કંઈ રહ્યો નથી ખાસ ગાંધીજીની દ્રષ્ટિનો, પણ એ પરિવર્તન છે, એમાં આપણું કંઈ એ ચાલી ન શકે. પણ તમે મિત્રો આટલી વાત કરજો, પાછા તમે 2 વર્ષ પછી આવો તો તમને એમ લાગવું જોઈએ કે દાંડીમાં કંઈક પરિવર્તન થયું છે, અને તેમાં આજે રસ્તા છે, પ્રાર્થના સભા છે, એ બધું થવું જરૂરી છે. અમે લોકો એટલે કે સ્થાનિક લોકો બને ત્યાં સુધી ગાંધી વિચારનો અમલમાં મૂકવા પ્રયત્ન કરીએ છીએ. જેમ કે દાંડીમાં પંચાયતી રાજ થયું ત્યારથી માંડીને આજ સુધી ગ્રામ પંચાયતની કદી ચૂંટણી નથી થઈ. બહુ મોટી વાત છે. નો ઇલેક્શન, ઓલવેઝ સિલેક્શન. પંચાયતમાં કદી અમે રાજકારણ લાવ્યા નથી, પંચાયતની ચૂંટણી જ નથી થઈ. સરપંચ કે કમિટી, અમે બધા ગામ લોકો ભેગા મળીએ અને નક્કી કરીએ. વાદ વિવાદ થાય એને અમે આવકારીએ, પણ તેને અંતે કેપ્ટન તો એક જ હોય ને ટીમમાં. સમજાવીએ લોકોને અને બધા લોકો માને છે અને સમજે છે. આ ગાંધી વિચાર છે. ચૂંટણીથી આ ગામને અમે અલિપ્ત રાખ્યું છે. અહીંયા શિક્ષણની સંસ્થા છે, બહુ મોટી સંસ્થા છે શિક્ષણની. શિક્ષણની સંસ્થામાં બધાને અમે આવકારીએ. રાજદ્વારી માણસો આવે, મિનિસ્ટરો આવે, બધા જ આવે, પણ આ પ્રિમાઇસિસમાં અમે રાજકીય ભાષણ હજુ સુધી થવા દીધું નથી. વિનંતી કરીએ કે તમારે તમારો પ્રચાર કરવો હોય તો ગામમાં બીજે સ્થળે કરો, સંસ્થામાં રાજકારણ ન લાવવું. આવું બધું અમે શક્ય તેટલા પ્રયત્ન કરીને ગાંધી વિચારને અનુસરવા પ્રયત્ન કરીએ છીએ. આટલી વાત દાંડી વિશે.
1: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગાંધીવાદી ધીરુભાઈ પટેલ દ્વારા દાંડી સત્યાગ્રહની વાત. હવે સાંભળીએ આ ભજન.

0: મિલન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. મુકેશ અને લતા મંગેશકરના યુએલ સ્વરમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીના બોલ. શ્રોતા મિત્રો, સદાબહાર ગીતોના આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આપસુનું ફરી એકવાર સ્વાગત છે. હવે આપને સંભળાવીએ શ્રી 420 ફિલ્મનું આ ગીત મન્ના ડે અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં.

અને આ સાથે જ અત્યારનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાંતિપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રાનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. સમાચાર વિગતવાર. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. પરંપરાગત રૂટ પર નગરચર્યા પૂર્ણ કરીને રથયાત્રા મૂડી સાંજે સૌહાર્દપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી. 30,000થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અભેદ્ય બંદોબસ્ત વચ્ચે અસંખ્ય ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી ભગવાન આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રીએ પહિન્દવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનનું ભાવભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઠેર ઠેર મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું. રથયાત્રા પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરસપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી રણછોડરાયજી મંદિર તેમજ વિવિધ ભંડારા અને સેવાકીય સ્થળોની મુલાકાત લઈ ભક્તો માટેની સુવિધા, સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજનની સમીક્ષા કરી હતી.
1: ગુજરાતની સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા. કરીબન 10 લાખથી વધારે લોકો આજે દર્શનાર્થે આ યાત્રામાં જોડાયા છે. તમામ લોકોની વ્યવસ્થાઓ માટે પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા કે ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે, તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, છાંટવા
0: રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, લોકગાયક મંડળી, ભજન મંડળીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ટોલી પર અલગ અલગ થીમ આધારિત આકર્ષક ટેબલો રજૂ કરવામાં આવ્યા, જેમાં પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, પ્લાસ્ટિક મુક્ત, ઇલેક્ટ્રિક વાહનો અપનાવો જેવા સામાજિક સંદેશાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. અખાડાના કલાકારોએ વિવિધ કરતબો રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ટેકનોલોજીયુક્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 30,000 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો સ્પોટ રૂટ પર તૈનાત રહ્યા. રથયાત્રાના રૂટ પર પોલીસ ડ્રોન સતત ઉડતા રહીને સઘન વોચ રાખી રહ્યા હતા. આ ઉપરાંત રથયાત્રા સાથે ચાલે તે માટે પોલીસ દ્વારા વિશેષ વાહન તૈયાર પણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના માર્ગ પર 34,000થી વધુ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવ્યું. તૈનાત કરાયેલી એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડી દ્વારા 41 જેટલા ઇમરજન્સી કેસમાં સમયસર સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. રથયાત્રાના રૂટ પર ઉત્પન્ન થયેલા 42 મેટ્રિક ટન કચરાનો ત્વરિત અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ પણ કરવામાં આવ્યો. ભાવનગર, જૂનાગઢ અને સુરત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પણ ભવ્ય રથયાત્રા ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. ગોધરામાં ઐતિહાસિક રણછોડજી મંદિરથી રથયાત્રા નીકળી હતી. રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને ભાજપ જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ રથ

0: ને ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હાલોલમાં ગાંધી ચોક સ્થિત છગન મગન લાલજી મંદિરથી 40મી રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાયું હતું. હાલોલમાં કંજરી રામજી મંદિરના મહંત રામચરણદાસ મહારાજ સહિત સંતો મહંતો જોડાયા હતા. યાત્રા માર્ગ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સાંભળીએ એક અહેવાલ.
1: મોડાસા શહેરમાં 11 વાગ્યાથી આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે સાંજે 7 થી 8 વાગ્યાના અરસામાં સમાપન થયું હતું. આ સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો લ્હાવો લીધો હતો. આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલી રથયાત્રાને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપી જિલ્લાના વ્યારાનગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની 11મી રથયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ સાથે જ વ્યારા ઉપરાંત કાકરાપાર, સોનગઢ અને નિઝર ખાતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમદાવાદના મેયર હિતેશ બારોટ હાજર રહ્યા. આ પ્રસંગે શ્રી શાહે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનને જનજન સુધી પહોંચાડવા અને 1.25 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ સાકાર કરનારા સૌનો આભાર માન્યો અને કહ્યું હતું કે 1.25 કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થતું, પરંતુ શરૂ થયું છે. પક્ષના કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ પોતાના ધાર્મિક સામાજિક કર્તવ્ય તરીકે વૃક્ષો ઉછેરવાની શ્રી શાહે તમામ હાજર લોકોને અપીલ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર માનવ માટે જ નહીં, દરેક જીવ માટે પણ જરૂરી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમો માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના સ્કોર સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. એનટીએ જણાવ્યું હતું કે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારો માટે પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સરળતાથી ચાલુ રહે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં સ્થિત 5,440 કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી પકડવામાં આવ્યા. એટીએસના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની પૂછપરછ દરમિયાન તેમના નામ બહાર આવ્યા હતા. જિલ્લા કોર્ટે તમામ આરોપીઓને 24 જુલાઈ સુધી એટીએસ કસ્ટડીમાં મોકલ્યા છે. 3 જુલાઈના રોજ ગુજરાત એટીએસએ ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની ધરપકડ કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેડા જિલ્લામાં શૈક્ષણિક કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો અને કહ્યું હતું કે રાજ્યના કોઈ દીકરો કે દીકરી શિક્ષણના હકથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. આ પ્રસંગે રીવાબાએ શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ખાસ મુલાકાત લઈ તેમને શાળામાં ફરી દાખલ કરવા ખાસ અનુરોધ પણ કર્યો હતો. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ પણ આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો હતો. તાલીમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ખરીફ પાકોના વાવેતર પહેલા બીજને રોગમુક્ત બનાવવા માટે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી તૈયાર થતા બીજામૃતના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવશે. આ કલા મહાકુંભમાં 37 જેટલી વિવિધ કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષા

એમ કુલ ચાર સ્તરે યોજાશે. સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. ભુજ ખાતે કચ્છ કાર્નિવાલનો પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં હમીરસર તળાવ ખાતે પ્રારંભ થયો. 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની ઝલક પણ આમાં દેખાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં 33 કચેરીઓ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. શાંતિપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રાનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને સમય થઈ ગયો છે ગુજરાતી ગીતો માણવાનો. અત્યારે સરસ ચોમાસું પણ ચાલી રહ્યું છે અને ઝીણો ઝીણો વરસાદ તો પડી જ રહ્યો છે. માહોલ બની ગયો છે નહીં એકદમ. તો ચાલો આવા સરસ માહોલમાં થોડા વરસાદી ગીતો જ માણી લઈએ.

0: રાસ બિહારી દેસાઈ અને વિભય દેસાઈના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ભગવતી કુમાર શર્માની આ રચના. શ્રોતા મિત્રો, ગુજરાતી કાર્યક્રમના આગળના ગીત સાંભળતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: મૌન બલોલીની રચના આપ સાંભળી રહ્યા હતા બંસરી યોગીન્દ્રના સ્વરમાં. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલા લઈએ એક નાનકડું અંતરાલ.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ આરતી મુનશીના સ્વરમાં તુષાર શુક્લાની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ અત્યારનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. અમેરિકી હુમલાઓનો ઇરાને વળતો જવાબ આપ્યો. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા અને બીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. હરિયાણાની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન પર જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે લગભગ 14,700 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रोजेक्ट के साथ भारत ने एक नया वैश्विक कीर्तिमान स्थापित किया है और उन कई देशों से आगे निकल गया है जो अभी इस तकनीक का परीक्षण कर रहे हैं. जहां जर्मनी और चीन जैसे देश आमतौर पर 2 या 3 कोच वाली छोटी हाइड्रोजन ट्रेन चलाते हैं, वहीं भारत ने 10 कोच वाली ट्रेन विकसित की है. इस ट्रेन की क्षमता लगभग 2,600 यात्रियों को ले जाने की है, जो दुनिया भर की अन्य हाइड्रोजन ट्रेनों की तुलना में सबसे ज्यादा है. 3,200 हॉर्स पावर की क्षमता के साथ यह दुनिया की सबसे शक्तिशाली हाइड्रोजन ट्रेनों में से एक है. यह ट्रेन हाइड्रोजन फ्यूल सेल तकनीक से चलती है, जो हाइड्रोजन को विद्युत में परिवर्तित करके ट्रेन को आगे बढ़ाती है. इस प्रक्रिया में केवल जल वाष्प उप उत्पाद के रूप में उत्पन्न होता है, जिसके परिणाम स्वरूप रेल संचालन के दौरान कार्बन उत्सर्जन शून्य होता है. आनंद कुमार, आकाशवाणी समाचार, जिंद.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 75 અન્ય અમૃત સ્ટેશનનું ઉદઘાટન કરશે. ગુજરાતના રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: प्रधानमंत्री जलंधर कैंट रेलवे स्टेशन का उद्घाटन करने के बाद SCS नगर मोहाली रेलवे स्टेशन, श्री मुक्तसर साहेब और श्री अनंतपुर साहेब रेलवे स्टेशनों सहित 20 राज्यों के 74 पुनर्विकसित रेलवे स्टेशनों का जलंधर से ही वर्चुअली उद्घाटन करेंगे. इन स्टेशनों का पुनर्निर्माण दुनिया के सबसे बड़े स्टेशन पुनर्विकास प्रोग्राम में से एक अमृत भारत स्टेशन स्कीम के तहत किया गया है. वह जलंधर कैंट रेलवे स्टेशन से संत रविदास एक्सप्रेस ट्रेन को भी हरी झंडी दिखाएंगे. राजेश बाली, आकाशवाणी समाचार.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અસાની સાથે વાત કરી અને તેમના પિતા અમીર શેખ હમદાશ બિન ખલીફા અસાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે કતારના અમીરનો અમર વારસો બંને દેશોને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં માર્ગદર્શન આપતો રહેશે. તેમણે ભારત અને કતારમાં ભારતીય સમુદાય પ્રત્યેના તેમના સ્નેહ અને ભારત કતાર સંબંધો વચ્ચેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પણ યાદ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળના 3 દિવસના પ્રવાસે રવાના થશે. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી સરહદ સુરક્ષા, શાસન, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી શાહ BSF સંબંધિત વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં સરહદ સંબંધિત મુદ્દાઓ પર એક બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

0: છે. તેઓ રાજ્યમાં ઘડાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની પણ સમીક્ષા કરશે. સંસદનું ચોમાસુ સત્ર આ મહિનાની 20મી તારીખથી શરૂ થઈ રહ્યું છે. આજે વહેલી સવારે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વરિષ્ઠ ગઠબંધન મંત્રીઓની બેઠકમાં ગૃહમાં તેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપશે. આ બેઠકમાં એનડીએના કાયદાકીય કાર્યસૂચિ, ગઠબંધન ભાગીદારો વચ્ચે સંકલન અને સત્ર દરમિયાન વિરોધનો સામનો કરવા માટે એકીકૃત વ્યૂહરચના પર ચર્ચા થવાની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે નવનિર્મિત નમો એરપોર્ટથી નવી દિલ્હી સુધીની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે એરપોર્ટ પર આયોજિત એક ખાસ સમારોહમાં સંયુક્ત રીતે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. સાંભળી આ અંગે એક અહેવાલ.
1: केंद्र शासित प्रदेश दमन और राष्ट्रीय राजधानी दिल्ली के बीच सीधी हवाई कनेक्टिविटी से इस क्षेत्र में पर्यटन, व्यापार और निवेश को काफी बढ़ावा मिलने की उम्मीद है. यात्रियों को अब लंबी सड़क या रेल यात्राओं पर निर्भर नहीं रहना पड़ेगा, जिससे यात्रा का समय काफी कम हो जाएगा. स्थानीय प्रशासन के अनुसार जल्द ही नमो एयरपोर्ट से देश भर के अन्य प्रमुख शहरों में हवाई सेवाओं को बढ़ाने की योजना पहले से ही चल रही है. प्रवेश अड़ियचा, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પૂર્ણ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમ માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના પરિણામ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જણાવ્યું કે ઉમેદવારો માટે સરળ પ્રવેશ અને કાઉન્સેલિંગ સુનિશ્ચિત કરવા માટે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરમાં 5,440 કેન્દ્રો પર આશરે 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગઠબંધન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી પકડવામાં આવ્યા હતા. એટીએસના જણાવ્યા મુજબ આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની પૂછપરછ દરમિયાન તેમના નામ બહાર આવ્યા હતા. જિલ્લા કોર્ટે તમામ આરોપીઓને 24 જુલાઈ સુધી એટીએસ કસ્ટડીમાં મોકલ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે અને નવા લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. જવાબમાં ઈરાને પ્રદેશમાં અમેરિકાના સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાને ચેતવણી આપી કે જો જરૂર પડે તો તે વધુ હુમલાઓ વધારી શકે છે. ગયા મહિને બંને દેશો વચ્ચે થયેલ કામચલાઉ યુદ્ધ વિરામ હવે સમાપ્ત થઈ ગયો છે અને હોર્મુઝ સમુદ્રધુની પર તણાવ વધી રહ્યો છે. ઈરાની સૈન્યે જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્રધુની પર કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ સહન કરશે નહીં. આ ક્ષેત્રમાં તણાવમાં સતત વધારો થવાથી વૈશ્વિક તેલ પુરવઠા પર પણ અસર થવાની શક્યતા છે. ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. ગઈકાલે રાત્રે અંધારું થયા બાદ રથોને રોકવામાં આવ્યા હતા. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથ શ્રી ગુંડીચા મંદિર તરફ આગળ વધશે. ભારતે જકાર્તામાં એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા છે. જકાર્તામાં યોજાયેલી અંડર 23 પુરૂષોની ફાઇનલમાં ગઈકાલે પ્રભાવશાળી પ્રદર્શન કરતા વિશ્વનાથ સુરેશે 50 કિલોગ્રામ અને ગંગાએ 55 કિલોગ્રામ વજનવર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા. અંડર 19 પુરૂષોની ફાઇનલમાં ભારતીય બોક્સરોને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. આદિત્ય 55 કિલોગ્રામ વર્ગ અને શુભમ રાજપૂત 90 કિલોગ્રામ વર્ગમાં ઉઝબેકિસ્તાનના ખેલાડીઓ સામે હારતા તેમણે રજતચંદ્રક મેળવ્યા. પુરૂષોની ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ભારતને 4 વિકેટથી હરાવી શ્રેણી 1-1થી બરાબર કરી દીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારત 44 ઓવરમાં 233 રનમાં ઓલ આઉટ થયું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા, ઇસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા સહિત વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે. નવગુજરાત સમય લખે

0: છે નાથની નગરચર્યા, ભક્તોનો મહાસાગર, શ્રદ્ધાની હેલી. ગુજરાત સમાચારની હેડલાઇન છે ઇસરોના 100 વૈજ્ઞાનિકોના ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ રામ રામ. સંદેશ લખે છે ત્રીજી ભાષાનો અભ્યાસ ધોરણ 5 કે 6 થી શરૂ કરો, સુપ્રીમની સલાહ. આ સાથે પુરીની રથયાત્રામાં નાસભાગમાં એકનું મોત, 200થી વધુ ઘાયલ. અમેરિકાએ હુમલાનો વ્યાપ વધાર્યો, ઇરાનના અનેક શહેરોને નિશાન બનાવ્યા. વૃદ્ધ અસાધ્ય બીમાર કેદીઓની વહેલી મુક્તિ માટે નીતિ ઘડવા રાજ્યોને સુપ્રીમનો આદેશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં અમેરિકા સ્થિત અમરેલીના હીરાના વેપારીનું અપહરણ, 45 કરોડ ખંડણીની વસૂલી જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા અને બીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત. 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે.

નમસ્કાર, હું છું તમારી દોસ્ત અને હોસ્ટ શિવાની મોઢ. તમારા પ્રિય કાર્યક્રમ સવારે સવારેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વરસાદની આ ઋતુમાં સવારની પોતાની જ એક અલગ મજા હોય છે ને? ભીની માટીની સુગંધ, પવનની હળવી લહેર અને ચાના કપ સાથે દિવસની શાંત શરૂઆત. આવી સવાર આપણને જાણે થોડું ધીમા પડવાનું કહે છે, થોડું બહારની દુનિયાને જોવાનું અને થોડું પોતાની અંદર પણ ઝાંખી કરવાનું કહે છે. અને એટલા માટે જ આજનો દિવસ બે સુંદર સંદેશ લઈને આવે છે. એક તરફ છે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, જે આપણને યાદ અપાવે છે કે સમાજ ત્યારે જ મજબૂત બને છે જ્યારે દરેકને ન્યાય મળે. અને બીજી તરફ હિન્દુ પંચાંગ અનુસાર આજે દક્ષિણાયનનો પ્રારંભ માનવામાં આવે છે, આત્મચિંતન અને જીવનમાં સંતુલન તરફનો એક સુંદર સંકેત. તો ચાલો આ સુંદર સવારની શરૂઆત કરીએ એક મનગમતા ગીત સાથે.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
2: કેચ ધ રેઇન. બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
4: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું.

0: વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતિક ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન
1: સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, શું તમને ખબર છે કે દર વર્ષે 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે? 1998માં આ દિવસે રોમ સ્ટેચ્યુ સ્વીકારવામાં આવ્યો હતો, જેના આધારે પછીથી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના થઈ. આ દિવસનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં ન્યાય, માનવ અધિકારો અને કાયદાના શાસન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. પરંતુ આ ન્યાય માત્ર અદાલતોમાં જ નથી થતો, એ તો આપણા રોજિંદા જીવનમાં પણ દેખાય છે, હે ને?

0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ દેશના વિકાસ સાથે જોડાયેલા એક મહત્વના સમાચારની. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા પોતાની વીજળી જાતે જ ઉત્પન્ન કરે છે. તેના સંચાલન દરમિયાન પાણીની વરાળ સિવાય લગભગ કોઈ કાર્બન ઉત્સર્જન થતું નથી, જેના કારણે તે પર્યાવરણ મૈત્રી પરિવહન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ટ્રેન ભારતની સ્વદેશી ઇજનેરી ક્ષમતાનો પણ ઉત્તમ ઉદાહરણ છે અને દેશને હાઇડ્રોજન આધારિત રેલ પરિવહન અપાવનારા પસંદગીના દેશોમાં સમૂહમાં સ્થાન અપાવે છે. હરિત વિકાસ અને નવી ટેકનોલોજી તરફ ભારતનો આ પ્રયાસ ખરેખર ગૌરવની વાત છે.
1: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: जल छे तो आपने चाहिए, चलो घर अने ऑफिस में रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए, रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में काप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए, चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़िए.
3: एक विजन જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

મિત્રો, આજે ભારતીય વાયુસેનાના શૂરવીર ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સૈંખોની જન્મજયંતિ પણ છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શ્રીનગર એરબેઝની સુરક્ષા માટે તેમણે અદ્ભુત શૌર્ય અને અપરંપાર સાહસનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર અધિકારી છે જેમને દેશના સર્વોચ્ચ શૌર્ય સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે. આ વીર સપૂતને તેમની જન્મજયંતિએ શત શત નમન.

મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આજથી દક્ષિણાયનનો પ્રારંભ માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં દક્ષિણાયનને આત્મચિંતન, સંયમ અને આધ્યાત્મિક વિકાસનો સમય માનવામાં આવે છે. વરસાદની હરિયાળી વચ્ચે થોડો સમય પોતાના માટે કાઢીએ, પોતાના વિચારોને પણ નવી દિશા આપીએ, કદાચ જીવનને વધુ સુંદર બનાવવાની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે.

0: મિત્રો, આજની સવાર આપણને અનેક સુંદર સંદેશ આપીને ગઈ છે. ન્યાયપૂર્ણ જીવન જીવવાનો સંદેશ, દેશમાં વિકાસમાં ગૌરવ અનુભવવાનો સંદેશ, આપણા વીર જવાનોના બલિદાનને યાદ કરવાનો સંદેશ અને પોતાના અંતરમાં પણ પ્રકાશ પ્રગટાવવાનો સંદેશ. આજ શુભેચ્છા સાથે હું શિવાની લઉં છું આપ સૌની રજા. ફરી મળીશું સવારે સવારેના નવા કાર્યક્રમમાં. નમસ્કાર.
1: સવારે સવારે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થઈ ગયો છે 9:30. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો.

શ્યામલ મુનશીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા રમેશ પારેખની રચના શ્યામલ સૌમેલ મુનશીનું સંગીત. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આગળ વધતા આપને સંભળાવીએ નિગમ ઉપાધ્યાયના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: સૈફ પાલનપુરીની રચના આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના કંઠે. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોમાં આગળ વધતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. હવે આપને સંભળાવીએ શ્યામલ મુનશીના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

આ સાથે જ અત્યારનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. નિફ્ટી 130 અંકના ઉછાળા સાથે 24,000 ને પાર. સેન્સેક્સ 515 અંકના વધારા સાથે 77,000 ને પાર. અમદાવાદ ખાતે યોજાયેલી 149મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. ગૃહમંત્રી અમિત શાહની આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાત શરૂ. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમમાં હાજર રહેશે. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. અમેરિકી હુમલાઓનો ઇરાને વળતો જવાબ આપ્યો. સંસદનું ચોમાસુ સત્ર આ મહિનાની 20મી તારીખથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. ભુજ ખાતે કચ્છ કાર્નિવાલનો હમીરસર તળાવ ખાતે પ્રારંભ. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેડા જિલ્લામાં શૈક્ષણિક કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરી શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે નવનિર્મિત નમો એરપોર્ટથી નવી દિલ્હી સુધીની પ્રથમ વાણિજ્યક ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે 1 દિવસીય તાલીમ આપવામાં આવી. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા. હવે પછી 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ਤਿਆਰ ਬਧਾਈ ਪੇਰ ਨੇ ਉੱਤੇ

જેમાં સૌપ્રથમ આપને સંભળાવીએ અરિજિત સિંઘના સ્વરમાં ફિલ્મ લૂડોનું આ ગીત, પ્રીતમદાનું સંગીત સાથે સંદીપ શ્રીવાસ્તવના બોલ.

श्रोता मित्रों, हवे आपने સંભળાવીએ ફિલ્મ યે જવાની હૈ દીવાની નો ગીત પ્રીતમ દાના સંગીત સાથે અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.

શ્રોતા મિત્રો, આ સાથે જ આપણે અત્યારનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં સાંભળશો સુગમ સંગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો સત્યેન જગીવાલાના સ્વરમાં ગુજરાતી ગીતો. પ્રથમ પ્રસ્તુત

મિત્રો, સુગમ સંગીતમાં આપ સાંભળી રહ્યા છો સતીન જગ્ગીવાલાના સ્વરમાં ગુજરાતી ગીતો. અંતમાં પ્રસ્તુત છે ભગવતી કુમાર શર્માની રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. ગોવા સરકારે કેસિનો સંચાલન સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. અંતર્ગત કેસિનો ગેમિંગ વિસ્તારોમાં 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક ટ્રેન અકસ્માતમાં 4 લોકોના મોત. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસે કરેલી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા. ઇરાનની પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ચેતવણી. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબેરી ઉગ્રવાદ આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે નવી વિઝા પ્રતિબંધ નીતિ લાગુ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર અપ્રવાસી ટ્રક ડ્રાઈવર ઉપર વ્યાપક કાર્યવાહી કરવાની યોજનાની જાહેરાત કરી. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 486 દર્દીઓને તંત્ર દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા 2026નું આયોજન કરાયું છે. સ્પર્ધામાં ભાગ લેવા 27 જુલાઈ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. દેશભરમાં હોકીને પ્રોત્સાહન આપવા હોકી ઇન્ડિયા આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની કોચિંગ અને ઓફિસ એટિંગ એજ્યુકેશન પાથવે વર્કશોપ શરૂ કરશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं। नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ઉપરના બાર થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતેથી જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના જલંધરમાં 5470 કરોડથી વધુના રેલ અને રોડ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ માટેના નીતિ માળખાને મંજૂરી આપી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 3 શાળાના વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા. મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ કાર્યવાહીમાં 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન DGMA આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા નિર્દેશ આપ્યો છે.

0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફિફા ફૂટબોલ વિશ્વકપ ફાઇનલ નિહાળવા માટે રવિવારે ન્યૂજર્સી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી માટે વ્યાપક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કુપોષણ વિરોધી લડતમાં મહત્વની ભૂમિકા ભજવતી દૂધ સંજીવની યોજના હવે રાજ્યના તમામ આદિજાતિ આઈસીડીએસ બ્લોકમાં લાગુ થઈ ગઈ છે. તાપીના વ્યારા તાલુકાના કટાસવણ ગામના દશેરી ફળિયામાં વન વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો. તાપી જિલ્લામાં વ્યારાનગર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટા. સરહદી કચ્છના સિરક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળના પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્રો સતર્ક બન્યા. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27 આયોજન કરાયું છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનહર ઉદાસને.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસને.

0: આપ સાંભળી રહ્યા હતા મન્નાર ઉદાસને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, હાર્દિક અભિવાદન કરીએ છીએ. વાતોની, ગીતોની, મુલાકાતની ટોકરી સજાવીને હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, મને એમ કહો કે તમને ક્યારેય એવો વિચાર આવે કે આ બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, આ બધું કેટલું અલૌકિક છે, કુદરતે કેટલી અદ્ભુત દુનિયા બનાવી છે.
7: હા અલ્પા, એ તો છે. વળી ચંદ્રની વધઘટ પ્રમાણે એકમ, બીજ, ત્રીજ, પૂનમ, અમાસ જેવી તિથિઓ આવે. અને રસપ્રદ વાત એ છે કે તિથિ પ્રમાણે, પૂનમ અને અમાસ પ્રમાણે સજીવ સૃષ્ટિ પર એની અસર પણ અનુભવાય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ.
6: લિપિ, ખબર છે આ બધી ઘટનાઓ વિજ્ઞાન, પ્રકૃતિ અને ભારતીય

0: સંસ્કૃતિ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. ભારતીય પરંપરાની વાત કરીએ તો કર્ક સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીનો એટલે કે લગભગ 6 મહિનાનો સમય દક્ષિણાયન કહેવાય છે અને હવે દક્ષિણાયનની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે દિવસો ધીમે ધીમે નાના અને રાતો લાંબી થતી જશે.
1: હા, એટલે કે પ્રકૃતિ પણ બદલાવનો સંદેશ આપે છે. દક્ષિણાયનનો આ સમયગાળો વર્ષા ઋતુ અને શરદ ઋતુ સાથે સંકળાયેલો છે અને સૂર્યની દક્ષિણ તરફની આ ગતિ 14 જાન્યુઆરી 2027ના મકર સંક્રાંતિ સુધી રહેશે. તો વળી શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે.
0: મિત્રો, દેવતાઓની રાત્રિ એટલે એવો અર્થ નથી કે આ સમય અશુભ છે, પણ આ સમયને થોડા અલગ એંગલથી જોઈએ તો આ સમયગાળો બહારની દોડધામ કરતાં અંદરની યાત્રા માટે વધુ અનુકૂળ ગણવામાં આવ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન પોતાના આત્માની ઉન્નતિનું, સ્વને ઓળખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આત્મચિંતન, જપ, તપ, દાન, સેવા, સ્વાધ્યાય, ભક્તિ આ બધા તરફ મનને વાળવું જોઈએ.
1: ચાતુર્માસ પણ આ જ સમયમાં આવે છે જ્યારે પૂજા પાઠ અને ભક્તિનું મહત્વ વિશેષ હોય છે. દક્ષિણાયનના સમયગાળામાં ઘણા બધા પવિત્ર તહેવારો પણ આવે છે. લાખો શ્રદ્ધાળુઓ આસ્થા અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા. ભગવાન પોતે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે નિજ મંદિરમાંથી નીકળીને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા.
0: હા, રથયાત્રા તો ખરી. આ ઉપરાંત દક્ષિણાયન દરમિયાન આવતા અન્ય તહેવારોની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી જેવા ખૂબ બધા તહેવારો આ સમયમાં આવે છે, જે આપણને સંદેશ આપે છે કે ઉર્ધ્વગમન માટે આંતરિક સમજણ અગત્યની છે. દક્ષિણાયન માત્ર સૂર્યની દેખાતી દિશાનો ફેરફાર નથી મિત્રો, પરંતુ એ જીવનની દિશા સુધારવાનો પણ અવસર છે,
1: જે આપણને પ્રકૃતિની અને અંતરાત્માની વધુ નજીક લઈ જાય છે. તો ચાલો આ દક્ષિણાયનમાં જીવનને વધુ અર્થપૂર્ણ બનાવીએ, નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ, આત્માના ગુણોને ખીલવીએ. અને શ્રોતા મિત્રો, આ વાત સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ અને સાંભળીએ બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.

0: નમસ્કાર, આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં અને આજના આપણા એક્સપર્ટ આપણા અતિથિનું પણ સ્વાગત. આપણી સાથે છે દીક્ષા શાહ. દીક્ષા નમસ્કાર.
1: નમસ્કાર સર.
0: બહેનો, આપણે જ્યારે નવી નવી ટર્મિનોલોજીથી નવા નવા વ્યવસાયથી આપણે પરિચિત થતા રહીએ છીએ, આજે આપની સાથે એક નવા જ વ્યવસાયની, એ વ્યવસાયમાં રહેલી તકોની વાત આપણે દીક્ષા શાહ જોડે કરવાની છે. દીક્ષા, સૌથી પહેલાં તો તમારા જે વ્યવસાયની વાત આપણે કરીએ અથવા તો તમારા જે શોખની અથવા પેશનની વાત આપણે કરીએ, સૌથી પહેલાં તો તમે જેની સાથે સંકળાયેલા છો, બ્લોગિંગ, આપણે અહીંયા આ વાતચીત શરૂ કરતા પહેલાં આપણે વાત કરતા હતા, તો બ્લોગિંગ સાથે તમે સંકળાયેલા છો.
1: હાજી.
0: તો મારા જેવા ઘણાને એવું થાય કે આ બ્લોગિંગ એટલે શું?
1: તમે બહુ સરસ સવાલ પૂછ્યો સર. તમે જ નહીં, ઘણા બધા લોકો એવા છે કે જે સોશિયલ મીડિયાથી કદાચ પરિચિત તો છે પણ બ્લોગિંગ વર્લ્ડથી પરિચિત નથી. ઇન્ફ્લુઅન્સિંગ અને બ્લોગિંગ એક એવું ફિલ્ડ છે કે જ્યાં આગળ તમે નાનામાં નાની વસ્તુનું પ્રમોશન બહુ જ સરસ રીતે અને બહુ જ આગવી રીતે કરી શકો, તમારી અંદર જે પણ સર્જનાત્મક શક્તિ છે એને તમે બહાર કાઢીને તમે આ વર્લ્ડમાં આવી શકો છો.
0: હવે તમે કહ્યું કે કોઈ વાત એટલે માહિતી પહોંચાડવાની વાત છે, પ્રોડક્ટની વાત હોય, કોઈ સેવાની માહિતી હોય, એ તમે બ્લોગિંગ દ્વારા તમે અલગ અલગ લોકો સુધી પહોંચાડો છો, બરાબર ને? તો હવે સામાન્ય રીતે આપણી પાસે કોઈ પ્રોડક્ટ હોય, સારી હોય, તો આપણે એ પ્રોડક્ટની વાત આપણે લોકો સુધી પહોંચાડવી હોય તો આપણે સામાન્ય રીતે અલગ માધ્યમોમાં જાહેરાત આપીએ. આપણી પાસે ઘણા બધા માધ્યમો છે, જાહેરાત પણ આપીએ, એ ટીવી પર આપીએ, રેડિયો પર આપીએ, અથવા તો આપણે ન્યૂઝપેપર કે હેન્ડબિલ્સમાં પણ આપીએ. તો એનાથી બ્લોગિંગ કઈ રીતે અલગ છે મને કહેશો?
1: હા સર, બ્લોગિંગ એવી રીતે અલગ છે, બધા જ માધ્યમોની હું વાત કરું, ધારો કે તમે રેડિયો કહો કે ટીવી માધ્યમ કહો કે ન્યૂઝ પેપર માધ્યમ, એ બધાથી બિઝનેસ તો બધાને મળે જ છે.
0: બરોબર.
1: ક્યાંક ને ક્યાંક અલગ અલગ શું કહેવાય ક્રાઇટેરિયાઝ એની સાથે સંકળાયેલા હોય છે, પણ બ્લોગિંગ એટલા માટે અલગ છે કે આજે ફોન એવી વસ્તુ છે કે જે નાનામાં નાના માણસ પાસે પણ હોય, એની અંદર કોઈ પણ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો, તમે વારે વારે એ બ્રાન્ડને જોઈ શકો છો, અથવા તો તમે બ્લોગિંગ કર્યું છે કોઈ પણ બ્રાન્ડ અથવા તો કોઈ પણ શું કહેવાય વસ્તુ માટે, કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે પણ, તો એ કોઈ પણ જે તે બ્લોગર

0: એની ફીડની અંદર એ પરમનન્ટલી રહેતું હોય છે.
1: ઓકે,
0: તો જ્યારે આજે મને એવું છે કે મારે કોઈક સારો આયુર્વેદિક સાબુ ખરીદવો છે અથવા તો મારે કોઈક સારી ફૂટવેર લેવી છે, તો મારે ક્યાં આગળ જવાનું? તો એના માટે થઈને કોઈ પણ બ્લોગરનું અકાઉન્ટ ખોલવામાં આવે અને એની અંદર સ્ક્રોલ કરવામાં આવે કે એની અંદર બધી જ માહિતી હોય, એની અંદર સારામાં સારું ફૂડ ક્યાં મળે છે એ પણ હોય, કપડાં પણ હોય, પછી મેં તમને જેમ કીધું એમ ફૂટવેર પણ હોય, કોસ્મેટિક્સ પણ હોય, ઘણી બધી વસ્તુઓ હોય કે જેનાથી તમને વન સ્ટોપ સોલ્યુશન મળી શકે કે એક જ એકાઉન્ટ ખોલવાથી તમને દરેકે દરેક વસ્તુની માહિતી તમને મળી શકે. તો ઇટ ઇઝ કોલ્ડ બ્લોગિંગ, કે બ્લોગિંગની અંદર તમે દરેક રીતના પ્રોડક્ટ કે સર્વિસને હાઇલાઇટ કરી શકો છો અને તમે તમારી ક્રિએટિવિટીને બહાર કાઢી શકો છો.
1: હવે પ્રોડક્ટ કે સેવાની વાત, આપણે સર્વિસીસની વાત કરીએ, એ તમે બ્લોગિંગ દ્વારા લોકો સુધી પહોંચાડો, પણ એમાં કયા ટૂલ્સનો ઉપયોગ થાય? એટલે કે દાખલા તરીકે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કે કઈ રીતે તમે તમારી વાત લોકો સુધી પહોંચાડો?
0: હા સર, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી આપણે માહિતી જે તે જનતાને આપણે પહોંચાડી શકીએ છીએ. હવે ટૂલની અંદર એવું છે સર કે એક ફોન જ એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેની અંદર આજે એટલી બધી વસ્તુઓ એક સાથે મળે છે, કેમેરાથી લઈને તમે દરેક એપ્લિકેશન જોઈ લો, તો એ એપ્લિકેશનની અંદર જઈને તમે એક સરસ વિડીયો બનાવી શકો છો અને એને એક કહેવાય ને ફોટોગ્રાફની રીતે, રીલની રીતે, ઇન્ટરવ્યુની રીતે તમે તમારી રજૂઆત કરી શકો છો. અને એનાથી સૌથી બહોળો ફાયદો જનતાને તો થાય છે જ થાય છે, પણ એની સાથે જે તે બ્રાન્ડ છે એને પણ એટલો જ ફાયદો થાય છે. કારણ કે એક બહોળો વર્ગ છે કે જે ફોન સાથે અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો છે. સોશિયલ મીડિયાનો યુઝ હું એમ કહું તો અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે આ અફવા ફેલાવવા માટે થઈને અથવા તો બીજા મિસયુઝ માટે થઈને બહુ પોપ્યુલર છે, પણ બ્લોગિંગ માટે થઈને આ એક વરદાન રૂપ છે હું એવું કહીશ.
1: એકદમ. હવે દીક્ષાને આ વિચાર કઈ રીતે આવ્યો કે મારે આવું કંઈક કરવું છે? એવો તમને વિચાર કઈ રીતે આવ્યો?
0: બહુ જ સરસ સવાલ છે સર. એકચ્યુઅલી બેઝિકલી આઈ એમ અ ફેશન ડિઝાઇનર સર, અને ફેશન ઉપર 20 વર્ષથી ક્યાંક ને ક્યાંક હું સંકળાયેલી છું અને ફ્રીલાન્સિંગ થી લઈને અત્યારે પોતાનો સ્ટુડિયો પણ ચલાવું છું. પણ ફેશન માટે લગતા લગતા ક્યાંક નાનું મોટું એવું ક્લિક થયું કે એઝ આઈ એમ ફૂડી, તો મને એવું હતું કે હું ફૂડ માટે થઈને પણ કંઈકનું કંઈક કરું. તો 2-3 સારા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના થયા અને કોઈકે એવું કીધું કે તમે તો બહુ સારા એંગલ્સથી ફોટોઝ લો છો અને તમે લખો છો પણ બહુ સારું, તો કેમ નહીં તમે બ્લોગિંગમાં હાથ અજમાવો એમ. તો 1-2 પોસ્ટ મૂકી અને લોકોએ એની ઉપર પોતાના અભિપ્રાયો આપ્યા અને મેં મારો ઇન્ટરેસ્ટ વધારે ડેવલપ કર્યો એની અંદર, અને ધીમે ધીમે ધીમે કરીને ફૂડથી લઈને મેં દરેક વસ્તુને પ્રમોટ કરતા આગળ આગળ વધતી ગઈ. ધારો કે ફેશન તો છે જ છે, ગાર્મેન્ટ્સ મારા જે પોતાના છે તે છે, પછી ફૂડ છે, પછી એની સાથે સાથે હું ફોરેન એજ્યુકેશન છે એને પણ પ્રમોટ કર્યું, બુક લોન્ચીસ છે, અલગ અલગ બુક લોન્ચીસ લોન્ચ કર્યા, પછી એની સાથે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે અલગ અલગ વાતો કરી બ્લોગિંગ થ્રુ. એટલે આવા ડિફરન્ટ ડિફરન્ટ વર્ટિકલ છે કે જે મને હંમેશા કવર કરવા ગમતા હોય છે, કે જે લોકો તો કરતા જ હોય છે પણ મને એવું છે કે હું દરેક ફિલ્ડને મારા બ્લોગિંગમાં લઈ લઉં, સમાવી લઉં.
1: હવે અહીંયા મને એ સવાલ થાય કે આપણે દાખલા તરીકે આજે કોઈ પણ ફોનની જ આપણે વાત કરીએ તો આપણી પાસે કેટલા બધા મેસેજીસ આવતા હોય, તમારી પાસે અલગ અલગ સ્વરૂપમાં તમારી પાસે રોજ અલગ અલગ વિડીયોઝ આવતા હોય, ઓડિયોઝ આવતા હોય, ફોટોઝ આવતા હોય, તો આપણે ઘણી વાર એ મેસેજ ન પણ જોઈએ એવું પણ બની શકતું હોય, પણ તમારો જે મેસેજ હોય એના તરફ વ્યક્તિનું ધ્યાન જાય અથવા તો એટલે કે વ્યક્તિનું એટેન્શન જાય અને વ્યક્તિ એને જોવે માણે, તે માટે તમે શું નવું કરો છો?
0: નવુંમાં સર હું એવું કહીશ કે જે બ્લોગિંગ વિષય છે ને એ તમારા કન્ટેન્ટ ઉપર વધારે આધાર રાખતો હોય છે. તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે હાઇલાઇટ કરો છો, તમે એને કેવી રીતે જનતાને દર્શાવો છો એ વધારે અગત્યનું છે. એટલે ધારો કે હું તમને એમ કહું કે તમારા વિડીયોઝની અંદર ફોનની અંદર 100 વિડીયોઝ આવતા હોય અને તમારો વિડીયો કેવી રીતે અલગ છે, તો એની માટે થઈને બહુ મહેનત કરવી પડે છે કે લોકોને શું વસ્તુ ગમશે અથવા તો 100 વિડીયોની વચ્ચે તમારો વિડીયો કેવી રીતે અલગ પડશે અને શું કરવા તમારો વિડીયો એ જોશે, 99 વિડીયો જ નહીં ને તમારો જ વિડીયો કેમ જોશે.
1: ઇટ્સ અ ચેલેન્જ.
0: યસ. તો એની માટે થઈને બહુ બધી થિંકિંગ પ્રોસેસ હોય છે કે લોકોને આ વસ્તુ ગળે ઉતારવી પડે એ બહુ ઇઝી વસ્તુ નથી, એના માટે બહુ અભ્યાસની જરૂર હોય છે. બ્લોગિંગ એ એવો વિષય નથી કે કોઈ પણ 12મા ધોરણનું વ્યક્તિ બાળક છે એ સારો ફોન વાપરતું હોય અને સારી ફોટોગ્રાફી કરતું હોય ને બની ગયું. નો ડાઉટ એનામાં એ સ્કિલ હશે, પણ એક્સપિરિયન્સ પણ એક મહત્વની વસ્તુ છે હું એવું કહીશ.
1: અચ્છા, હવે તમે આ એકલ હાથે બધું કરો છો કે તમારી સાથે બીજા પણ લોકો સંકળાયેલા છે?
0: સર, મારી પોતાની એક ટીમ છે, બ્લોગર્સ ટીમ છે, અને એ ટીમની અંદર મારી પાસે 50 બ્લોગર્સ છે કે જે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, કન્ટેન્ટ રાઇટર્સ છે, મ્યુઝિશિયન છે, ફેશન ડિઝાઇનર્સ છે, મોડલ્સ છે.

0: સ્ટ્રેસ છે. આવા લોકોને ભેગા મળાઈને મેં એક ગ્રુપ બનાવ્યું છે,
1: વાહ.
0: અને એની સાથે સાથે એ મેસેજ લોકોને એવું લાગે છે કે આવું કેમ, તો એનો મારી પાસે એક જવાબ છે કે મેં તમને જેમ પહેલાં કીધું એમ કે લોકો પોતપોતાની રીતે પોતપોતાની સર્જનાત્મક શક્તિ કરવા માટે બંધાયેલા છે.
1: બરોબર છે.
0: તો આજે ડોક્ટર છે, તો હવે ડોક્ટર પોતાના પ્રોફેશન બાય ભલે ડોક્ટર છે, પણ એનું એક પેશન છે, એ સારું ફોટોગ્રાફી કરી શકે છે, સારું કન્ટેન્ટ બનાવી શકે છે. અને આજે કેવું કહેવાય કે આજે હું પણ છું, તો મને કોઈ ડોક્ટર સલાહ આપશે કે તમારે આ વસ્તુ ખાવાની યોગ્ય છે, તો લોકોને જલ્દી ગળે ઉતરે છે અને અપીલ કરશે, લોકોને એવું માનવામાં આવશે કે ઓકે ડોક્ટર કહે છે એટલે આ વસ્તુ સાચી હશે. તો એવી રીતે કરીને મેં અલગ અલગ કેટેગરીના લોકોને ભેગા કર્યા અને એક જૂથ બનાવ્યું જેનું નામ મેં કીધું બ્રિલિયન્ટ બ્લોગર. અને બ્રિલિયન્ટ બ્લોગર એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ માત્ર પ્રોફેશનલ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ જ નહીં, ગૃહિણીઓ પણ આવીને પોતપોતાની સ્કિલ બતાવી શકે છે.
1: વાહ. અને હવે કોઈ ચેલેન્જીસ આવી, કારણ કે કોઈ પણ કામ આપણે શરૂઆત કરીએ તો ક્યારેક પડકારો પણ આવે, ક્યારેક આપણને થોડીક ડિસઅપોઇન્ટમેન્ટ પણ મળે, તો એવા કોઈ ચેલેન્જીસ આવી તો એને તમે કઈ રીતે એમાંથી તમે બહાર આવ્યા?
0: આ સવાલનો જવાબ સર મને આપતા આનંદ પણ થાય છે અને મને એવું પણ થાય છે કે કદાચ એ ઇન્સિડન્સ મારી સાથે ના થયો હોત તો આજે હું કદાચ તમારી સાથે સ્ટુડિયોમાં ના બેઠી હોત. એનું રીઝન એ કે મારી દીકરી છે, તો એણે મને એક વખત જસ્ટ હું ફોનમાં કંઈક જોઈ રહી હતી અને એણે મને ટોકી કે મમ્મા આવી રીતે ના કરે, ના કરાય, તને નથી આવડતું. એટલે એ વસ્તુને ક્યાંક ને ક્યાંક મને જાણવા ઉપર મજબૂર કરી, અથવા તો એવું મને થોડુંક હર્ટ થઈ ગયું એ વસ્તુને. અને પછી મેં વસ્તુને પોઝિટિવલી લીધી કે એની વાત સાચી છે કે દરેક વસ્તુ અલગ રીતે હોય. પછી એમાંથી એક પાઠ સમજીને મેં એને ડેવલપ કરી અને મારા ઇન્ટરેસ્ટ, કારણ કે એ સ્ટુડન્ટ છે, એ ફિલ્મ મેકિંગની સ્ટુડન્ટ છે, તો બટ ઓબ્વિયસ છે કે એના અમુક એંગલ્સ એને ખબર હોય, અને એ વાતે વાતે મને બે ત્રણ વસ્તુ મને કહ્યા કરતી હતી, તો મને એવું થયું કે કેમ મને ટોકે છે, મને, હું એની મમ્મી છું, એના કરતાં મને વધારે ખબર છે. પણ એની વાત એ રીતે સાચી હતી કે એનો અભ્યાસ કરી રહી છે, તો એના ટેકનિકલ પોઈન્ટ્સ છે એ મને જણાઈ રહી હતી. તો મને એવું થયું કે કેમ નહીં એને હું મારા પ્રોફેશનમાં લાવું અને એને સારી રીતે મઠારીને લોકો સુધી પહોંચાડું. તો કહેવાય ને કે ઘરની અંદર જ ઘણા સારા ક્રિટિક્સ હોય છે કે જે આપણી કહેવાય ને આપણી અંદરની જે એક્સ ફેક્ટર હોય ને એને બહાર લાવવામાં મદદરૂપ થતા હોય છે,
1: સુષુપ્ત શક્તિઓ હોય. એક્ઝેક્ટલી
0: એક્ઝેક્ટલી. તો હું થેન્કફુલ યસ કે મારી દીકરીએ મને એ બાબતે હેલ્પ કરી અને આજે હું અહીંયા છું.
1: વેરી ગુડ. અચ્છા, બીજા કોઈ એવા, કારણ કે આ એક તમે એક તમને જેને ટકોરની વાત કરી, પણ બીજા કોઈ આપણને કોઈ કોમ્પ્લિમેન્ટ્સ પણ એવા મળ્યા હોય કે જેણે આપણો ઉત્સાહ વધાર્યો હોય, એટલે કે આપણો એટલે આપણા ગ્રુપનો ઉત્સાહ વધાર્યો હોય, એવા કોઈ સારા એક્સપિરિયન્સીસ શેર કરશો દીક્ષા?
0: ચોક્કસ સર. અત્યાર સુધી મેં ઘણી બધી ફૂડ મીટ્સ કરી, ઘણા બધા બુક લોન્ચ કર્યા, ઘણા બધા ફેશન ઇવેન્ટ્સ કર્યા, પણ હું તમને એમ કહીશ કે મને એક કોન્ફિડન્સ ત્યારે આવ્યો કે જ્યારે એક ઇવેન્ટની અંદર જ્યાં આગળ હું એઝ અ ગેસ્ટ ગયેલી હતી અને કોઈ બે લેડીએ આવી અને મને કહ્યું કે તમે દીક્ષાબેન છો ને, તમે જે બ્લોગર્સ ગ્રુપ ચલાવો છો, એ વખતે તો ઇનિશિયલી મારું નવું નવું જ સ્ટાર્ટઅપ હતું, પણ એ વસ્તુએ મને ઉત્સાહ વધાર્યો કે તમારા કન્ટેન્ટ અમે જોઈએ છીએ અને તમે બહુ જ સારું કામ કરો છો. એમની સાથે એમની નાની દીકરી હતી, એ દીકરીએ મને કહ્યું કે આંટી મેં તમને બહુ જ વખત જોયા છે, તમે સરસ રીલ્સ બનાવો છો, તમે ફોટોઝ અપલોડ કરો છો, હું મમ્મીને રોજ બતાવતી હોઉં છું, અને મારી મમ્મી છે ને એ ડ્રોઈંગ ટીચર છે. તો એ વસ્તુઓ બહુ નાની નાની હોય, પણ જ્યારે તમને કોઈ સામેથી આવી વ્યક્તિઓ મળે ને ત્યારે તમને એવું લાગે કે તમે એક સહી ટ્રેક ઉપર છો.
1: હવે એક થોડો એક સવાલ થોડો આપણને તમે ચોકી ઉઠશો એવો સવાલ કે અમે એવું માનીએ, હવે હું એવું માનું છું કે તમે બ્લોગિંગ કરતા એટલે આખો દિવસ દીક્ષાનાથમાં મોબાઈલ ફોન જ હોય, એ વાત સાચી કે ખોટી?
0: સાચી છે, તદ્દન સાચી સર.
1: એટલે કે તમે મોબાઈલ ફોનથી દૂર નથી રહેતા એવું કહી શકાય?
0: કહી શકાય સર, પણ હું આને એવી રીતે પણ કહીશ કે ભલે મારું પ્રોફેશન છે અને હું એને હાથમાં રાખું છું ફોન, અને મારે અપડેટ રહેવું બહુ જરૂરી છે, કારણ કે હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડની અંદર મારે નાની નાની વસ્તુઓથી માહિતગાર રહેવું પડે છે. એટલે એની સાથે મેં મારા બે શેડ્યુલ બનાવ્યા છે કે જ્યારે હું મારા રૂમમાં જઉં અથવા તો હું મારા ઘરે જઉં છું, જ્યારે મારા બચ્ચાઓને ટાઈમ આપવાનો હોય ત્યારે હું ફોન મારી સાથે નથી રાખતી. એ એક મેં ડે વનથી નક્કી કરેલું કે જ્યારે હું ઘરમાં એન્ટર થઈશ અને હું જ્યારે મારા ફેમિલી સાથે હઈશ ત્યારે હું ફોનને નહીં અડું. એટલે જે વર્કિંગ આવર્સ મેં નક્કી કરેલા છે એ જ વર્કિંગ આવર્સની અંદર હું મારા ફોનને એક્ટિવેટ રાખીશ, બાકી ઇમરજન્સી કોલ્સ કે મેસેજીસ સિવાય હું વધારે અટેન્ડ નહીં કરું ફોનને.
1: આ એક બહુ જ મહત્વની વાત તમે કરી. હવે આપણે ઘણા યુવા મિત્રો પણ આ કાર્યક્રમ આ વાત આપણી વાત સાંભળતા હશે, તો એમને એક બ્લોગર તરીકે તમે શું મેસેજ આપશો? કારણ કે આપણું જે રિયલ લાઈફ છે, એટલે કે જે આપણી ખાસ જીવાતી જિંદગી છે અને રિયલ લાઈફ

0: જે સોશિયલ મીડિયા પરની આપણી જિંદગી છે બને અલગ છે.
1: રાઈટ
0: તો એ બંને લાઈફનો તફાવત શું છે, અને એક બ્લોગર તરીકે તમે એક અમારા યુવા મિત્રોને શું સંદેશ આપશો?
1: સર, રીલ લાઈફ અને રિયલ લાઈફ બે એવી વસ્તુઓ છે. રીલ લાઈફની અંદર તમને રિટેક કરવાનો મોકો મળે છે, જ્યારે રિયલ લાઈફમાં એ મોકો તમને ભગવાન ક્યારેય નથી આપતા. તો હું હંમેશા યુવાનોને નહીં પણ હું દરેક વ્યક્તિને એ કહીશ કે સમય ગયેલો ક્યારેય પાછો નથી આવતો. તો રિયલ લાઈફને તમે મન ભરીને જીવો, રીલ લાઈફ તો છે જ છે, અને એના ચોક્કસ મર્યાદામાં રહીને તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો, ટેકનોલોજીનો યુઝ કરો, બહુ સારી વાત છે. પણ એની સાથે તમે તમારા પોતાના લોકોથી અલગ થઈ જાઓ અથવા તો એ કનેક્શન છૂટી જાય એવું ના થવું જોઈએ. તો આ મારો એક મેસેજ છે.
0: બહુ જ સરસ દીક્ષા તમે મેસેજ આપ્યો. થેન્ક યુ વેરી મચ અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.
0: થેન્ક યુ.

મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. આશા રાખું છું કે આ વાતચીત આપને ગમી હશે અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી લાગી હશે. અને આ વાતચીત સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના મનપસંદ ગીતો તરફ. તો સૌથી પહેલા સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમાની પસંદગીનું આ ગીત. ફિલ્મ છે રેતીના રતન.

તો આ ગીત બાદ વધુ એક ફરમાઈશી ગીત સાંભળીએ. ગામ જાળિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણની પસંદગીનું આ ગીત સાંભળીએ પ્રફુલ્લ દવેના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

સપના પંચાલને આપ સાંભળી રહ્યા હતા. રચના હતી મરીઝની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન પરિયોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ્સ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. ડીજીએમએ આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેન અકસ્માતમાં 4ના મોત. મૃતકના પરિવારને રેલવે 10 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન અને સોનીપત વચ્ચે દોડતી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું લોન્ચિંગ રેલવે ક્ષેત્રમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહન અપનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેન સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે, જે અદ્યતન રેલવે એન્જિનિયરિંગમાં દેશની વધતી જતી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: हाइड्रोजन से चलने वाली इस ट्रेन की शुरुआत होने के साथ ही भारत अब जर्मनी, जापान, चीन और अमेरिका जैसे उन चुनिंदा देशों की सूची में शामिल हो गया है जहां हाइड्रोजन ट्रेनें चल रही हैं। इस समय दुनिया में अभी ज्यादातर हाइड्रोजन ट्रेनें सिर्फ 2 या 3 डिब्बों की होती है और इन्हें छोटी दूरी की क्षेत्रीय मार्गों पर चलाया जाता है. इसके विपरीत भारतीय रेलवे ने हाइड्रोजन से चलने वाली इस 10 डिब्बों की ट्रेन तैयार की है जिसमें करीब 2,600 यात्रियों के सफर करने की क्षमता है. यह रेलगाड़ी हाइड्रोजन फ्यूल सेल तकनीक से चलती है जो ट्रेनों को चलाने के लिए हाइड्रोजन को विद्युत में परिवर्तित करती है. जिंद से आनंद कुमार की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए दीपेंद्र कुमार.

0: દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભૂતપૂર્વ કાર્યકારી નિદેશક અને નોર્વેના ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી એરિક સોલહેમે ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનના લોન્ચનું સ્વાગત કર્યું. તેને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગત 12 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા મોટા પરિવર્તનથી દેશને અનેક લાભ થયા છે. હરિયાણામાં જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતેથી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સર્જાયેલા ઉર્જા પુરવઠાના પડકાર વચ્ચે રેલવેનું આધુનિકીકરણ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આજે શરૂ થયેલી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનના સંચાલનને શ્રી મોદીએ ભારતીય રેલવેનું મોટું પગલું ગણાવ્યું.
1: દો નયે મેડિકલ કોલેજ ભી હરિયાણા કી સેવા કે લિયે સમર્પિત હૈ. ભિવાની મે પંડિત નેકીરામ શર્મા મેડિકલ કોલેજ ઓર નારનોલ મે મહર્ષિ ચવન મેડિકલ કોલેજ ઓર રાવ તુલારામ અસ્પતાલ. इससे हरियाणा की स्वास्थ्य सेवा और सशक्त होगी. साथ ही इस यहाँ के नौजवानों के लिए डॉक्टर और अन्य मेडिकल प्रोफेशनल्स बनने के नए रास्ते भी बनेंगे.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે પંજાબની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ જલંધરમાં 5,470 કરોડથી વધુના રેલ અને રોડ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રદેશમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, મુસાફરોની સુવિધાઓ વધારવા અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે. આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આનાથી પંજાબની પરિવહન વ્યવસ્થાને નવી ગતિ મળવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 3 દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળ પહોંચશે. આવતીકાલે શ્રી શાહ રાજ્યના જીમાગચ્છા બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની 18મી બટાલિયનની મુલાકાત લેશે, જ્યાં તેઓ એક પ્રહરી સંમેલન સંબોધિત કરશે, વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેશે અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી શાહ બીએસએફ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે. ગૃહમંત્રી સિલિગુડીના ઉત્તરકન્યા ખાતે અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના માટે નીતિ માળખાને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ નવીનતા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આગામી 5 વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નીતિનો ઉદ્દેશ્ય દિલ્હીને દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને યુવાનોને તેમના વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં રૂપાંતરિત કરવા માટે સમર્થન મળે તે સુનિશ્ચિત કરવાનો છે. વધુ માહિતી સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી.
2: इसमें नवाचार करने वाले युवा, शैक्षणिक संस्थान, स्टार्टअप, निवेशक, उद्योग जगत और नीति निर्माता एक मंच पर आकर नए विचारों का प्रदर्शन करेंगे, साझेदारियां विकसित करेंगे और युवाओं को उद्यमिता के लिए प्रेरित करेंगे. शुरुआत में यह नीति 11 राज्य विश्वविद्यालयों, 13 सरकारी वित्त पोषित कॉलेजों, पॉलिटेक्निक संस्थानों, औद्योगिक प्रशिक्षण संस्थानों और सरकारी स्कूलों में लागू की जाएगी. सरकार पात्र शैक्षणिक संस्थानों में इंक्यूबेशन सेंटर स्थापित करने और उन्हें मजबूत बनाने के लिए एक मुश्त वित्तीय सहायता भी प्रदान करेगी. दीपेंद्र के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન DGMA આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા નિર્દેશ આપ્યો છે. ભરતી અને પ્લેસમેન્ટ સેવાઓ માટે લાયસન્સ પ્રાપ્ત જહાજ માલિકો, જહાજો સંચાલકો અને કંપનીઓ માટે એક નવી સલાહ જારી કરવામાં આવી છે. ગલ્ફ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને વેપારી જહાજો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને આ સલાહ જારી કરાઈ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 3 શાળાના વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત કર્ણ સુબરના રેલવે સ્ટેશન અને ગોવિંદપુર રેવલ ક્રોસિંગ વચ્ચે અઝીમગંજ કટવા સેક્શન પર થયો હતો. ખુલ્લા ક્રોસિંગને પાર કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન સાથે સ્કૂલ વાહન અથડાતા અકસ્માત થયો હતો. 4 વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરને ગંભીર ઇજા

0: પહોંચી હતી. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વાહનમાં 10 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં હાવડા નવદીપ એક્સપ્રેસ પસાર થયા પછી ગેટમેને ફાટક ખોલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન અકસ્માત બાદ રેલવેએ ફરજમાં બેદરકારી બદલ ગેટમેન અને તેના સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. રેલવેએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયા પણ આપશે. અકસ્માતની તપાસ માટે રેલવેએ 10 સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ સ્થળ પર મોકલી છે. સમિતિ અકસ્માતના કારણો અને સંભવિત બેદરકારીની તપાસ કરશે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબેરી ઉગ્રવાદ આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે નવી વિઝા પ્રતિબંધ નીતિ લાગુ કરી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે આવા આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડતા વિદેશીઓ અમેરિકન સભ્યતાને વિરોધી છે અને તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ અને આતંકવાદ વિરોધી વિભાગે ગુપ્તચર આધારિત કાર્યવાહીમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. દુનિયા ન્યૂઝ અનુસાર સૈનિકોને જોયા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં 5 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા. અથડામણ બાદ મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને ભાગી રહેલા શંકાસ્પદોની ધરપકડ કરી. વિસ્તારમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે. તેમની પાસેથી રાઇફલ્સ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય બહુરાષ્ટ્રીય હવાઈ લડાયક કવાયત પીચ બ્લેક 2026માં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. આ કવાયત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન યોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. DGMA આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેન અકસ્માતમાં 4ના મોત. મૃતકના પરિવારને રેલવે 10 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે રાજ્યના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર સહિત દેશના 75 પુનઃ વિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. જલંધર છાવણી રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી મોદી આ રેલવે સ્ટેશનનો પ્રારંભ કરાવશે. અંદાજે 1,570 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સ્ટેશનોને આધુનિક મુસાફરોને અનુકૂળ સુવિધાઓમાં પરિવર્તિત કરાયા છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે વિવિધ જિલ્લામાંથી આ આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું.
1: જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુર ની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદ થી લીધા. જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવગંજ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારૂલ ઉલુમ માટલીવાલા ભરૂચ થી લીધા છે. શફી રહીસ મુકીને હાલમાં દાબેલ નવસારી થી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારૂલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે.
0: કચ્છના સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્ર સતર્ક થયું છે. સીમા સુરક્ષા દળ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રે આ પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે, બોટ ઝડપાવાના પગલે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે. જોકે પ્રાથમિક તપાસમાં બોટમાંથી કાંઈ વાંધાજનક મળ્યું નથી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આજે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે મંજુલા સરોવરનું લોકાર્પણ અને જળ વધામણા કરાયા. આ સાથે જ વન વિભાગ દ્વારા વન કવચ તથા વૃક્ષારોપણ યોજનાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા તેમજ વન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા નવી પહેલ અવસર મોડ્યુલ શરૂ કરાયું છે. તે મુજબ ગત 5 વર્ષની વર્ગ 1 અને 2ની ભરતીમાં અસફળ કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને રોજગારીની તક મળશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સરકારી વિભાગ, જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી કંપનીઓ સાથે આ ઉમેદવારો સાથે

0: માહિતી શેર કરાશે. ઉમેદવારોએ જીપીએસસી ઓજસ પોર્ટલ પર આ માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. જામનગરની જેજી હોસ્પિટલને એક સેવાભાવી સંસ્થા દ્વારા અંદાજે 70 લાખના 17 અદ્યતન સાધનો આપવામાં આવ્યા છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અદ્યતન સીપીએપી મશીન હજારો નવજાત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે હોસ્પિટલના બાળરોગ વિભાગના નવજાત શિશુ સઘન સારવાર એકમના ઇન્ચાર્જ ડોક્ટર મૌલિક શાહે વધુ માહિતી આપી.
1: જીજી હોસ્પિટલ જામનગર એ સૌરાષ્ટ્ર ખાતેની એક સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા સૌરાષ્ટ્ર ભરમાંથી નાના નવજાત શિશુઓ સારવાર અર્થે આવતા હોય છે. આ તમામ ગંભીર રૂપે બીમાર એવા નવજાત શિશુઓને ખાસ મશીનો દ્વારા સારવાર આપવાની જરૂર પડતી હોય છે. અધૂરા મહિને જન્મેલા પ્રીમેચ્યોર નવજાત શિશુઓના ફેફસા નબળા હોય, આવા શિશુઓને ખાસ સીપેપ નામના મશીનથી સારવાર આપવી પડતી હોય છે, જેથી એના ફેફસા ફૂલાવીને રાખી શકાય અને એમનો જીવન બચાવી શકાય.
0: રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ ઘટકમાં દૂધ સંજીવની યોજનાને વિસ્તરણને મંજૂરી અપાઈ છે. સાથે જ પહેલીવાર યોજનાના લાભાર્થીઓ માટે હાઈ ફેટ ફોર્ટિફાઈડ દૂધના પાયલટ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. તેનાથી આદિવાસી વિસ્તારોના બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુધી વધુ પૌષ્ટિક અને પોષણયુક્ત દૂધ પહોંચશે. આ માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ કરાયો છે. તે અંતર્ગત નર્મદા, દાહોદ, ડાંગ, વલસાડ અને સાબરકાંઠામાં વધુ ચરબીયુક્ત દૂધ આપવાના પાયલટ પ્રોજેક્ટને પ્રારંભ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એચસીએલ ટેકના ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે સ્થાનિક સ્તરે રોજગાર નિર્માણ અને સ્થાનિક ભાગીદારોને પ્રોત્સાહિત કરવા માટેની આ કંપનીની નીતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું, કંપનીની કમબેક હોમ ઝુંબેશથી રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પરિવાર સાથે રહીને વતનમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની કારકિર્દી ઘડી શકશે.
2: केवल मेरे राज्य के युवाओं का जॉब क्रिएशन होगा उतना ही नहीं, लेकिन मेरे राज्य के युवा जिनके अंदर कुछ करने की शक्ति है, उन्हें अपने परिवार से दूर होके, माता पिता से दूर होके काम नहीं करना पड़ेगा. परिवार के साथ रह के वो अपने सपने भी साकार कर पाएगा और एक्सीएल टेक के लिए भी एक बेहतरीन भविष्य बनाने का काम कर पाएगा.
0: જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નિષ્ણાતો દ્વારા સર્પની જાતિ, ઝેરી અને બિનઝેરી સર્પ અને ખાસ કરીને સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ભય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક કરણ જોશી. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને ચાંદીપુરા વાયરસ અંગે તાલીમ અપાઈ. ગરમ અને ભેજવાળી હવાના કારણે આ વાયરસના કેસ નોંધાય છે. તેના વાહક એવા સેન્ડફ્લાય રેતીની માખી માટે આ વાતાવરણ અનુકૂળ હોવાથી સેન્ડફ્લાયની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં થાય છે અને આ રોગચાળાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ રોગના કિસ્સામાં રોગ અટકાયતી રસી કે કોઈ વિશિષ્ટ દવાઓ ન હોવાથી વેક્ટર કંટ્રોલ મચ્છર જંતુ નિયંત્રણ એ એકમાત્ર ઉપાય છે. હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. આ રોગમાં મરણ ખૂબ જ ટૂંકા ગાળામાં થાય છે, જેથી આ બાબતે રોગના લક્ષણ, સારવાર અને તેમજ રોગ થવાના કારણ અને તેને અટકાવવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા અત્રેના જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે ડોક્ટર્સ CME નું આયોજન કરાયું હતું. તે અંતર્ગત અત્રેના જિલ્લાના નિષ્ણાતો દ્વારા ચાંદીપુરા અને આવા કેસ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાય તે અંગે માર્ગદર્શન અપાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેના ઉપક્રમે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ

0: વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ ખંભાળીયા નગરપાલિકા કક્ષાની જનકલ્યાણ શિબિરનો ટાઉનહોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવા તેમજ અરજી કરવા અને અન્ય સરકારી સેવાઓ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ, સુગમ ડિજિટલ પોર્ટલ, ખેતીવાડી મહિલા અને બાળ વિકાસ, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ સહિતના સ્ટોલ તૈયાર કરાયા હતા. પ્રભારી મંત્રીએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ સેવાઓનું વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રસંગે વિવિધ લાભ અપાયા હતા. જિલ્લામાં આવેલા જળાશયોમાં તકેદારીના ભાગરૂપે નદી, તળાવ, નહેર, દરિયા, બંધ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયો હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ગઈ. તેમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ ગઈ. તેમાં માતૃ બાળમરણ, સંચારી રોગ, તમાકુ મુક્તિ, જન્મમરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્યમાન યોજનાના કેસની સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વર્ચ્યુઅલ માધ્યમથી જામ ખંભાળિયા ખાતે 5,98,00,000 રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સરકારી કુમાર છાત્રાલયના નવા અદ્યતન ભવનનું ઈ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી વાજાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર રહેઠાણ અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. દરમિયાન સ્થળ પર વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. જિલ્લામાં આગામી 16 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે. હમણાં જ આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાધના સરગમ પાર્થિવ ગોહિલને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

0: की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ, સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સવારના 9 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો સરજુદાસ હરિયાણી અને મૌલિકા દવે, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, સાંજે 7 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30 10 ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ સેરત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ખુશીબેન અરવિંદભાઈ મકવાણા, જેઓ તારીખ 1/7/2026 રોજ ગામ રૂપપુરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, રંગે ખવાણા, શરીરે મજબૂત બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે કાળા કલરની નાઇટી તથા ખાકી કલરની ટી શર્ટ પહેરેલી છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કાજલબેન અર્જુનસિંહ ઠાકોર, જેઓ તારીખ 2/7/2026 રોજ ગામ જેનાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 28 વર્ષ, રંગે ખવાણા, શરીરે મધ્યમ બાંધાના છે, ઊંચાઈ 165 સેન્ટીમીટર, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે આછા જાંબલી કલરની સાડી પહેરેલી છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કાજલબેન મેહુલભાઈ રાવળ, જેઓ તારીખ 30/6/2026 રોજ મૂળ રહેઠાણ રતનપુર તાલુકો દાતા, હાલ ચડોતર એલેક્સી કંપની તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 27 વર્ષ, રંગે ખવાણા, શરીરે મધ્યમ બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા.

લંબગોળ છે. તેમણે કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા બ્લેકમેલ ફિલ્મના ગીતથી.

થી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે બહાર આને તક. કલાકારો અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે પોલીસ પબ્લિક, કલાકારો લતા મંગેશકર અને કિશોર કુમાર.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો નરમ ગરમ ફિલ્મ ગીત આશા ભોંસલેના સ્વરમાં.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે દિલ હૈ કે માનતા નહીં, કલાકારો અનુરાધા પૌડવાલ અને કુમાર સાનો.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં

આવે છે. એનઆઈપીપી નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનુ નિગમના કંઠમાં ગાયક ફિલ્મનું ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે લોકસંગીત. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમની શરૂઆત કરીશું સરજુદાસ હરિયાણીએ ગાયેલી હમીરોની રચનાથી. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. સરજુદાસ હરિયાણી પાસેથી હવે સાંભળશો લીરલબાઈની રચના. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મૌલિકા દવેના કંઠમાં લોકગીતો.

મૌલિક દવે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશું સિંધીમાં સમાચાર.

0: હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. આઈટીઆઈમાં અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સાંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે જે ઇન્ટરવ્યૂ વિશે વાત કરવાના છીએ, જે વિષય પર વાત કરવાના છીએ, એ વિષય આપણા યુવાનો માટેનો જ વિષય છે. કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ દોસ્તો કે યુવાનો છે ને, પહેલાંની સરખામણીમાં અત્યારે જે યુવાનો છે એ વધારે એમ કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે, અને જે નાના હોય ત્યારથી જ પોતે પોતાના કોઈ ને કોઈ ગોલ છે એ અત્યારે સેટ કરતા થઈ ગયા છે, અને એના મુજબના જ અભ્યાસક્રમો છે એ પસંદ કરે છે, અને એમાં જ એ આગળ વધવા માટે વધારે ઉતાવળા હોય છે. એવું નથી કે પોતે 10મું 12મું ધોરણ કમ્પ્લીટ કર્યા પછી પોતે પોતાના કોઈ પણ જાતના શોખની અંદર, પોતાના કોઈ એવા કરિયરની અંદર આગળ વધવા માંગતા હોય. મોટાભાગના લોકો આજે એવું, ઘણા બધા પેરેન્ટ્સ પણ એવું છે કે પોતાના બાળકો જે છે એ નાનપણથી જ કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં જેમાં બાળકને ઇન્ટરેસ્ટ છે, તો એના માટે જ પેરેન્ટ્સ પણ કટિબદ્ધ હોય છે કે ચાલો એને એમાં જ આપણે સાક્ષર કરીએ, એ જ બાબતમાં એ જ વિષયમાં નિપુણ થાય એના માટે આપણા પ્રયત્નો કરીએ. દોસ્તો, સિટી લેવલ આપણે જોવા જઈએ દોસ્તો, તો ઘણા બધા લોકો છે એ પોતે સાક્ષર હોય છે, ભણતા ગણતા હોય છે, સેટ હોય છે લાઈફ. પરંતુ આજે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ મીટ માંડીએ છીએ ત્યારે એ પણ જોઈએ છીએ કે માત્ર શહેરો જ આગળ વધે છે એવું નથી, ગામડાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે ગામડાઓમાં વસતા જે યુવા વર્ગ છે એ લોકો પણ પોતાનો સ્વ વિકાસ કરી રહ્યા છે, શિક્ષણનો બહોળો ઉપયોગ કરી અને પોતાની કારકિર્દી છે એ સેટ કરી રહ્યા છે. દોસ્તો, તો સિટીમાં જે ગ્રોથ થઈ રહ્યો છે એ આપણી નજરની સામે હોય છે, પણ ગ્રામ્ય લેવલે જે કેવો ગ્રોથ થતો હોય છે ત્યાંના યુવાનો છે એ પોતે શિક્ષણની તકોનો કેવો લાભ લે છે અને કેવી રીતે પોતે આગળ વધી અને પોતાનો, પોતાના સમાજનો, પોતાના પરિવારનો, પોતાના દેશ રાજ્યોનો કેવી રીતે વિકાસ કરી શકે છે, એના માટેની તમામ બાબત જે છે એ આજે આપણા ઇન્ટરવ્યૂ કે જે ઇન્ટરવ્યૂ લીધો છે આપણે મયુરભાઈ દવેનો, તેઓ આપણને કહેવાના છે કે ગ્રામ્ય લેવલે જે વિદ્યાર્થીઓ રહે છે, જે યુવક યુવતીઓ રહે છે, એ લોકો પોતાનો વિકાસ કેવી રીતે કરી શકે, શિક્ષણમાં કેવી રીતે આગળ વધી શકે, આની તમામ બાબત છે એ મયુરભાઈ દવે આપણને આજે કહેવાના છે. તો ચાલો દોસ્તો, આજનો ઇન્ટરવ્યૂ આપણે માણીએ, સાંભળીએ એમને, અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ.

મિત્રો, યુવાનો માટે જો એક કોઈ શબ્દના પર્યાયની આપણે વાત કરવી હોય તો એ માટેનો સરસ શબ્દ છે શિક્ષણ. હા મિત્રો, યુવાની એટલે શિક્ષણનો એક એવો કાળ કે જેમાં યુવા દોસ્તોએ પોતાના જીવનની કારકિર્દીની પાયાની વાતની શરૂઆત કરવાની હોય, સાથે સાથે જીવનનું ચણતર જ્યાંથી આરંભ થાય તેવા પાયામાં શિક્ષણને રાખીને આગળ વધવાનું હોય. ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રમાં યુવાનો જેટલા રસથી, તાદમ્યથી, ઉત્સાહથી આગળ વધે તેટલો જ મજબૂત તેમના જીવનનું ચણતર થાય. મિત્રો, સ્વાભાવિક જ શહેરી કક્ષાએ શિક્ષણની અનેકવિધ સવલતો આપણે ત્યાં ઉપલબ્ધ છે. આધુનિક શિક્ષણમાં શહેરી કક્ષાએ અનેકવિધ સગવડો આપણને પ્રાપ્ય છે. પણ આપણો ભારતનો મોટાભાગનો વિસ્તાર જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલો છે ત્યાં કેટલીક અસુવિધાઓ છે, અસગવડતાઓ છે. પણ તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે શિક્ષણમાં આધુનિકતા આવતી જાય છે. આપણે આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણમાં આધુનિકતા વિષય વિશે ખૂબ જ અગત્ય

0: વિષયની રસપ્રદ અને મજાની વાતો કરવી છે. અને મિત્રો, આ માટે આપણે આકાશવાણી સ્ટુડિયોમાં આજના યુવાણી કાર્યક્રમમાં આપણે ત્યાં અમરેલી પાસે સરસિયા ગામ આવેલું છે, ધારીની બાજુમાં, ત્યાં સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, લેખક અને હમણાં જ જેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય પારિતોષિક એવોર્ડ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણના અગ્રસચિવશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મુકામે એવોર્ડ મેળ્યો છે અને એમને સન્માનિત કરવામાં આવ્યા છે, તેવા આદર્શ યુવાન શિક્ષક મયુરભાઈ દવે આપણે સ્ટુડિયોમાં એમને આમંત્રણ આપ્યું છે. સૌથી પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને એમને આવકારીએ. નમસ્તે મયુરભાઈ.
1: નમસ્તે. આપને તેમજ ભારતની શાન છે એવા યુવાણી સાંભળતા સૌ યુવાન મિત્રોને તેમજ સૌ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર.
0: મયુરભાઈ, શરૂઆતમાં વાત કરીએ મુજબ ગ્રામ્ય કક્ષા શિક્ષણ એ એક ખૂબ જ આજનો એવો મુદ્દો છે કે જેનામાં બધાને રસ પડે ને એ વિસ્તારમાં જો કંઈક પ્રગતિ થાય, વિકાસ થાય, તો આપણા સમગ્રતયા તમામ યુવાનોને બહુ મહત્ત્વનું એમાંથી યોગદાન મળી શકે. તમે પોતે તો ગ્રામ્ય કક્ષાએ શિક્ષણમાં ખૂબ ઊંડું ખેડાણ કર્યું છે, કરી રહ્યા છો, તો પાયાની વાત એ કરીએ કે ગ્રામ્ય કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષણની આધુનિકતા અંગે આપના શું વિચાર છે?
1: હા જી, ગ્રામ્ય વિસ્તારમાં આજે શહેરી વિસ્તાર જેવું જ ઉમદા શિક્ષણ મળવા લાગ્યું છે, જેથી મહદઅંશે માતા પિતાને હોસ્ટેલમાં કે બહાર શહેરમાં ભણવા મૂકવાની જવાબદારી પણ ઘણી હળવી થઈ છે. સુધીરભાઈ કહેવાય છે ને કે ગામડાના શાકભાજી, દૂધ, હવા, પાણી ખૂબ ચોખ્ખા, તેવું આજે શિક્ષણમાં ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક શિક્ષણથી લોકો પણ બોલવા લાગ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે, જેથી આજે ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષણની ભૂખ ઉઘડી છે અને સૌ ભણવા અને ભણાવવા લાગ્યા છે. શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. અદ્યતન ટેકનોલોજી ગ્રામ્ય વિસ્તારની શાળા સુધી પહોંચવાથી, વિકસિત થવાથી, જેનો સમાજને, ગ્રામ્ય વિસ્તારના યુવાન વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે, જે શિક્ષણ જગત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. સરકારશ્રીએ શાળા, મહાશાળા, કોલેજ, આઈટીઆઈની સુવિધા ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડી છે, તેમજ કમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસના જેવા અનેક તાલીમ વર્ગો પણ ગ્રામ્ય કક્ષાએ ચાલે છે, જેનો ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ ખંતથી લાભ લે છે. અને આ શિક્ષણરૂપી ગંગા ગામમાં નીકળતી હોવાથી આ યજ્ઞમાં સૌ જોડાય અને ભરપૂર લાભ લેતા થયા છે.
0: ખૂબ સારી વાત છે કે અત્યારે આધુનિકતાનો, વિકાસનો એક જે પવન ફૂંકાયો છે એનો લાભ ગામડા સુધી પહોંચ્યો છે અને ગામડું પણ એ પવનના રંગે રંગાયું છે. મયુરભાઈ, આપણે એ જાણીએ કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં કરતાં એવી કઈ વિશેષતા શિક્ષણમાં અને ખાસ કરીને ત્યાંના યુવાનોમાં આજે જોવા મળે છે?
1: હા જી, ગ્રામ્ય વિસ્તારમાં સુધીરભાઈ, યુવાન યુવતીઓને શિક્ષણમાં જ રસ હતો, પરંતુ આ અદ્યતન ટેકનોલોજીના વધારાથી શહેરી વિસ્તારની હરીફાઈમાં આજે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ ઊભી રહી શકે એટલું જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ટોપ 10માં સ્થાન મેળવતો થયો છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અવ્વલ નંબરે રહી ગુજરાતના ગામડાનું ગૌરવ વધારવામાં પણ મોખરે રહે છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો અને શાળાઓ પણ મોખરે રહી શ્રેષ્ઠતા સાબિત કરી સાચા અર્થમાં યુવાનોને શિક્ષણ આપી ગ્રામ્ય વિસ્તારનું ગૌરવ વધારવામાં યુવાનો યુવતીઓ સફળ રહે છે. અને હા, પહેલાં યુવાન યુવતીઓ આગળ અભ્યાસનું ટાળતા, પરંતુ અદ્યતન ટેકનોલોજી અને શિક્ષણની આધુનિક વ્યવસ્થાથી આગળ ને આગળ ભણવાનું ચાલુ રાખે છે. બધા યુવાન યુવતીઓ આજે ખૂબ ભણવા લાગ્યા છે. અને હા સુધીરભાઈ, આજે આપણે આધુનિક શિક્ષણની અસરો જોઈ શકીએ છીએ કે યુવાન યુવતીઓ તેમના કૌશલ્યનું કૌતુક ગુજરાતને પૂરા દેશમાં બતાવતા થયા છે, તેમજ આજે ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ શિક્ષણ મેળવી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે છે. આ બધો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક શિક્ષણનો પ્રભાવ નહીં તો શું?
0: બરાબર છે. ખૂબ સાચી વાત આપે કરી મયુરભાઈ કે હવે ગ્રામ્ય અને શહેરનો તફાવત આપણે જોઈએ તો શિક્ષણ અને સમાજની દ્રષ્ટિએ બહુ મહદઅંશે રહ્યો નથી. પણ તમે જે બહુ મહત્વની વાતનો ઉલ્લેખ કર્યો ટેકનોલોજીનો, કારણ કે ટેકનોલોજી વગર આધુનિક શિક્ષણ શક્ય નથી, તો જે ગ્રામ્ય વિસ્તારની શાળામાં આવા સંસાધનો મળ્યા છે, ઉપલબ્ધ થયા છે, એની થોડી વાત કરશો?
1: હા જી, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં આઈસીટી યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી લગભગ દરેક શાળાઓને 10 કમ્પ્યુટર ફર્નિચર સાથે LCD, પ્રોજેક્ટર, બાયસેગ, ઇન્ટરનેટ જેવી સુવિધા આપી સાચા અર્થમાં શિક્ષણ કરલો મુઠ્ઠીમાં કહેવું ઉચિત રહેશે. ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી યુવાન આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ધંધા, રોજગાર, શિક્ષણમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવતો થયો છે. આજે દેશના કોઈ પણ ખૂણેથી શિક્ષણવિદોના વક્તવ્યોથી માંડી શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી શકે છે.

0: સાંભળી શકે છે. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દરરોજ આશરે 10 થી 10:30 ના સમય દરમિયાન સવારે ડીડી ગિરનાર પરથી શૈક્ષણિક પાઠોનું પ્રસારણ કરે છે. તેનો લાભ પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ લે છે, તેમજ બાળકો પ્રાસંગિક કાર્યક્રમો તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના લેસન નિહાળે છે, તેમજ રેડિયો પર નવી દિશા, યુવાણી જેવા વિભાગોમાંથી પણ શૈક્ષણિક વાર્તાલાપ, શૈક્ષણિક કાર્યક્રમો સાંભળે છે. આમ આ ટેકનોલોજીનો યુવાનો ભરપૂર ઉપયોગ કરે છે. સાચા અર્થમાં શિક્ષણની કાયાપલટ કરનારું અને એ સરાહનીય કાર્ય આધુનિક શિક્ષણ પદ્ધતિથી, ટેકનોલોજીથી થઈ રહ્યું છે. શાળાના શિક્ષકો, વહીવટી કર્મચારીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે.
1: ખૂબ સારી વાત છે. આધુનિક વસ્તુઓ જેટલી ઉપલબ્ધ થતી જાય એવી રીતે સમાજમાં એની સુખ સુવિધાઓ પણ વધે. પણ સ્વાભાવિક છે કે દરેક સિક્કાની બે બાજુ હોય ને, એવી રીતે આ ટેકનોલોજીના થોડાક ફાયદા ગેરફાયદા પણ મયુરભાઈ રહેતા હશે.
0: હાજી,
1: તો એની થોડીક વાત કરશો.
0: હા, ઘણા ફાયદાઓ છે અને ગેરફાયદાઓ પણ હોઈ શકે, પરંતુ બધી શાળામાં કોમ્પ્યુટર એન્જિનિયર કે ઓપરેટર સોફ્ટવેરનું જ્ઞાન ધરાવતા કર્મચારી જો શાળામાં સુધીરભાઈ આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળે તેવું કામ થાય.
1: બરાબર.
0: આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. જો વિદ્યાર્થી કોમ્પ્યુટરમાં ગેમ રમવા બેઠો રહેશે, ટીવીમાં શૈક્ષણિક કાર્યો સિવાયના અન્ય કાર્યક્રમો નિહાળતો રહેશે તો નુકસાન થઈ શકે છે, જેનું શાળા સમયમાં શિક્ષકોએ અને ઘરે વાલીઓએ ધ્યાન રાખવાથી આ ગેરફાયદાથી બચી શકાય.
1: બરાબર. એટલે ટૂંકમાં એમ કહીએ મયુરભાઈ કે જો મોબાઈલ કોમ્પ્યુટરનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે આપણા વિદ્યાર્થીઓને યુવાનો કરે તો પછી માત્ર ફાયદા ને ફાયદા જ છે.
0: હાજી, આ બધી ટેકનોલોજી આપણે માર્કેટમાં ટકી રહેવા માટે, શિક્ષણમાં, ધંધામાં, કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટે છે. ટૂંકમાં યોગ્ય ઉપયોગ યોગ્ય પરિણામ, અયોગ્ય ઉપયોગ અયોગ્ય પરિણામ. કેવું પરિણામ લાવવું તે યુવાનોના હાથમાં છે.
1: વાહ મયુરભાઈ, આપે તો સુંદર સૂત્ર પણ યુવાનોને આપી દીધું. અને આધુનિક શિક્ષણની હવે મુખ્ય વાત ઉપર આપણે આવીએ તો એના વિશે તમે શું માનો છો ને એના માટે આપનો શું સંદેશો છે?
0: હાજી, સંદેશો તો ભણવા જેવો સુધીરભાઈ સમય આવ્યો છે. જો ફરીથી મને ભણવાનું મળે ને તો ભણવા બેસી જાઉં. દુનિયા કરલો મુઠ્ઠીમાં ને જેમ શિક્ષણ કરલો મુઠ્ઠીમાં, એ ટેકનોલોજીથી કોઈ પણ બુક, રેફરન્સ બુક, વિદ્વાન શિક્ષકોના વક્તવ્યો, મહાન વ્યક્તિઓના વક્તવ્યો, વિષયવાર સીડી જેવું વિવિધ પ્રકારનું સાહિત્ય આજે ઘેર બેઠા પ્રાપ્ત થાય છે. શિક્ષણ શાસ્ત્રીઓના અવિરત ચિંતન અને અથાગ પરિશ્રમના પ્રતાપે આજે કેટલીક આધુનિક અને સાર્વત્રિક અસરકારક શિક્ષણ પદ્ધતિઓ જગતને સાંપડી છે. તેનો ભરપૂર લાભ લેવો જોઈએ. શિક્ષણમાં શક્ય હોય તેટલા વધુ પ્રમાણમાં આ પદ્ધતિનો, ટેકનોલોજીનો, આધુનિક ટેકનોલોજી દ્વારા શૈક્ષણિક અનુભવો પૂરા પાડીએ તો આપણું શિક્ષણ દિન પ્રતિદિન વધુ ફળદાયી નીવડશે, તેમાં તલભાર શંકા નથી. અને એમ કહું તો પણ ખોટું નથી કે ગામડાનો યુવાન પણ કોદાળીથી કમ્પ્યુટર સુધીનું શિક્ષણ મેળવવામાં સફળ રહેવાનો છે.
1: વાહ, ખૂબ સારી વાત આપે કરી. કારણ કે આપણું ગામડું જે ખેતી આધારિત છે એ જો કોદાળીથી કોમ્પ્યુટર સુધી પહોંચે તો સમગ્ર વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થઈ શકે. હવે શિક્ષણને યુવાનોની વાત કરીએ એટલે સ્વાભાવિક જ ગ્રામ્ય વિસ્તારમાં એક જે થોડોક છોશ જોવા મળતો હોય છે મહેરુભાઈ, એ છે મહિલાઓ અને બહેનોના શિક્ષણ બાબત. હવે તો સરકારશ્રી તરફથી અનેકવિધ યોજનાઓ છે બહેનો માટે, મહિલાઓ માટે શિક્ષણની, અમુક તબક્કા સુધી મફત શિક્ષણની પણ યોજનાઓ છે. તો આ અંગે આપ શું કહો છો આધુનિક અને ગ્રામ્ય મહિલાઓના શિક્ષણ અંગે?
0: જરૂરથી કહી શકાય કે મહિલાઓનો શિક્ષણનો વ્યાપ વધ્યો તે આધુનિક શિક્ષણની દેન છે. મારા સરસિયા ગામની વાત કરું તો મારી શાળાના યુવાનોની જેમ જ યુવતીઓ પણ ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં પણ સારી એવી જોબ પર છે. ઘણી બહેનો કમ્પ્યુટર એન્જિનિયર, પ્રોફેસર, શિક્ષિકા, ફોરેસ્ટર અને સુધીરભાઈ હમણાં જ બે બહેનો જોશી હેતલ અને ગગનિયા ફરીદા પીએસઆઈ બની. આમ ગ્રામ્ય શિક્ષણમાં આધુનિક શિક્ષણનો ખૂબ સારો એવો પ્રતિભાવ જોવા મળે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં આદર્શનું વાવેતર પણ થયું છે. ઘણા મારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ મેળવી બહાર દેશ વિદેશમાં તો છે, પણ અહીં ઘણા ખેતીકામ, ધંધો અને મજૂરીમાં રોકાયા છે, પણ એમના આદર્શો આપણને નમન કરવા જેવા ગમે છે.
1: વાહ, સાચી વાત છે. કારણ કે આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સાથે જેમ કહીએ ને કે ભણતરની સાથે ગણતરનો પાયો પણ નખાતો હોય છે, એટલે આદર્શો અને સંસ્કારોનું જે સિંચન છે એ ત્યાં ગામડામાં થતું જ હોય છે. મયુરભાઈ, હવે થોડીક આપણે પ્રેક્ટિકલ વાત કરીએ. ઘણી વખત આવી બધી વાતો કરીએ એટલે યુવાનોને થાય કે આ તો વાતો બધા કરતા હોય છે અને એની ચર્ચાઓ પણ આપણા ભારત દેશમાં અવારનવાર થતી હોય છે, પણ થોડુંક તમારો પોતાનો અનુભવ, શિક્ષણ ક્ષેત્રમાં તમે જે કામ કર્યું છે, જે ઉપલબ્ધિ મેળવી છે, એના આધારે અમને જણાવો કે આધુનિકતા જે છે ગ્રામ્ય વિસ્તારના શિક્ષણની, એની સાથે તમારી ઉપલબ્ધિઓ કઈ રીતે જોડાયેલી છે, સિદ્ધિઓ તમને કઈ કઈ મળી છે?
0: હાજી, હું ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં સુધીરભાઈ કામ કરવાને બદલે 80 થી 120 પ્રેમના ધબકારા સંભળાય છે ને તેવા મારા વિદ્યાર્થીઓના, યુવાનોના હૃદયમાં રહીને કામ કરું છું. આ યુવાનોના હૃદયમાં રહેવું એ પણ એક અનેરી મજા છે અને ગ્રામ્ય

0: વિસ્તારમાં કામ કરવાનો અનહદ સંતોષ છે. આવી સુંદર સંસ્થામાં કામ કરવાની તક મળી તે મારા અહોભાગ્ય છે.
1: બરાબર.
0: આમ તો સિદ્ધિઓની વાત કરી તો એમ કહી શકાય કે આ યુવાન વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન મેળવવામાં હું સફળ રહ્યો છું. એ જ મારે મન મોટા મોટો એવોર્ડ છે. વિદ્યાર્થીઓ સાથે કામ કરતા જ મને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એવોર્ડ મળ્યો. તેમજ ગ્રામ્ય કક્ષાની શાળામાં કામ કર્યાનો બીજો સંતોષ સુધીરભાઈ એ થયો કે મારી શાળાને પણ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો. તેમજ સરકારશ્રી તરફથી રૂપિયા 1 લાખનો ગ્રામ્ય વિસ્તારની શાળાને પુરસ્કાર પણ મળ્યો. અને યુવાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત કરી ગ્રામ્ય વિસ્તારની શાળાને શ્રેષ્ઠ પરિણામનો એવોર્ડ ગુજરાત સરકારે અપાયો. તેમજ શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ 100% રિઝલ્ટ SSC HSC બોર્ડનું લાવવા બદલ 51,000નો પુરસ્કાર પણ મારી શાળાને મળ્યો છે.
1: બહુ સરસ.
0: અને બીજા સારા સમાચાર જણાવું તો અહીંયા આકાશવાણીમાં આવતો હતો ત્યારે રસ્તામાં સુધીરભાઈ શિક્ષણ વિભાગ તરફથી મને ફોન આવ્યો કે તમારો વિદ્યાર્થી ડોળાસિયા કૌશિક બાળ કવિમાં ગુજરાતમાં પસંદ થયો છે. તેમનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર મુકામે છે. ત્યાં મુખ્યમંત્રી શિક્ષણમંત્રી તેમને પુરસ્કાર આપી સન્માન કરવાના છે. આ તાજેતરના પ્રસંગો જણાવ્યા. આવા અનેક પરિણામોલક્ષી કાર્ય મારી ગ્રામ્ય વિસ્તારની શાળામાં આધુનિક શિક્ષણથી થયા છે. રાજ્ય લેવલે સ્પોર્ટ્સમાં 100 મીટરથી 3000 મીટર દોડ, કબડ્ડી, સ્વિમિંગ, યોગાસન જેવી અનેક સ્પર્ધાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ મારી શાળા મોખરે રહી છે. આ બધાનું યશ મારા વહાલા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અમારા ટ્રસ્ટીઓનું સુચારું મેનેજમેન્ટને આભારી છે. ટૂંકમાં ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ પણ આધુનિક શિક્ષણ પદ્ધતિ, ટેકનોલોજીનો લાભ લઈ આગળ ને આગળ આવી રહ્યા છે.
1: ખૂબ સારી વાત આપે જણાવી કે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણમાં જે આધુનિકતા થઈ રહી છે એની માત્ર વાતો કરવાને બદલે આવા આદર્શ અને જીવંત ઉદાહરણો જો આપણે યુવાનોને અને વિદ્યાર્થીઓને જણાવીએ તો એમને ખ્યાલ આવે કે કઈ રીતે આ કામ થઈ રહ્યું છે. અને ખરેખર ભૈરુભાઈ આપની શાળા તો દર્શનીય શાળા આપે બનાવી છે.

0: રહ્યા છો, સરાહનીય કામ કરો છો. આપની સાથે આ વિચાર ગોષ્ઠી કર્યા પછી જરૂર કહી શકાય કે આધુનિક શિક્ષણની ગ્રામ્ય વિસ્તારમાં સારી એવી અસર અને પરિણામ તો ચોક્કસ મળ્યા જ છે, અને સફળતાના સૂત્રને આપની ગ્રામ્ય વિસ્તારની શાળાએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. હવે સમયની થોડીક મર્યાદા છે એટલે વધુ વાતો આપની સાથે તો નહીં થઈ શકે, પણ અત્યાર સુધીની જે વાતો આપણી સાથે થઈ છે, જે ચર્ચા થઈ છે, એના સાર રૂપે આપ અમારા યુવાનોને શું કહેવા માંગશો મયુરભાઈ?
1: હાજી, આ સુધીરભાઈ, આ યુવાનો પાસેથી હું હર હંમેશ પામતો આવ્યો છું, મેળવતો આવ્યો છું, છતાં આપના પ્રશ્નનો જવાબ આપું તો યુવાનો દેશનું ઘરેણું છે. ઘરેણાને ક્યારે કાટ ન લાગે, વ્યસનોથી મારા વહાલા યુવાનો દૂર રહે, શિક્ષણમાં વ્યવસાયમાં ઓતપ્રોત રહે, આધુનિક શિક્ષણનો ભરપૂર લાભ ઉઠાવે, શિક્ષણમાં ઓતપ્રોત રહે, ગુજરાત અને દેશનું નામ રોશન કરે તેવી મારા યુવાન મિત્રોને યુવાણી મારફતે પ્રાર્થના. યુવાનો માટે એટલું જ કહું કે યુવાન એટલે યુવાન, યુવાન એટલે ઉર્જા, ગતિ, બુદ્ધિનું તાદાત્મ્ય, ઉત્કંઠતા, થનગનાટ, શૌર્યની પરાકાષ્ઠા, નદીનું વેગીલું વહેણ પણ જેમની સામે ઝાંખવું પડે અને ફીકું લાગે એવી એમની આભા, એટલે જ યુવાન. દેશના યુવાનો જ આપણી સંપત્તિ છે, તો આવો સૌ સાથે મળી આપણી અમૂલ્ય સંપત્તિનું જતન કરીએ.
0: વાહ મયુરભાઈ, આપે ખૂબ જ સુંદર વાતો અમારા યુવાનો સાથે કરી, નવો જોમ, જુસ્સો, ઉત્સાહ આપ્યો, શિક્ષણની નવી દિશા બતાવી. આધુનિક શિક્ષણ ક્ષેત્રે આપણું ગામડું કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે તેની સરસ વાતો આપે અમારા યુવાનોને કરી, અને આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, આકાશવાણીના માધ્યમ થકી યુવાનો સાથે આવી સુંદર ચર્ચા બદલ યુવા દોસ્તો વતી આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. ધન્યવાદ
1: આકાશવાણી અને આપ સૌને આભાર, અને યુવાનો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. નમસ્તે આપ સૌને, તેમજ યુવાનોને મારા જય યુવાન, જય જય યુવાન.
2: કે જેઓ એક ગ્રામ્ય લેવલે

તો દોસ્તો આ હતા મયુરભાઈ દવે કે જેઓ એક ગ્રામ્ય લેવલે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની જે આધુનિકતા પ્રવૃત્તિ છે, જે સરકારી શાળાઓ છે એની અંદર જે આધુનિક ઉપકરણો આવ્યા છે કે એનો ઉપયોગ કરીને જે યુવાનો છે એ ખૂબ જ આગળ વધી રહ્યા છે, બહુ સકારાત્મક રીતે ઉપયોગ થઈ રહ્યો છે, પોતાના જીવનનો વિકાસ કરવા માટે થઈને નવી નવી તકો જે છે એ ઊભી કરતા થયા છે, આ તમામ બાબતો આપણને મયુરભાઈ દવે ખૂબ જ ઓછા સમયની અંદર સમજાવી છે, આપણને બતાવી છે. તો દોસ્તો આપણે પણ જેટલા પણ યુવક યુવતીઓ છે, યંગસ્ટર છે,

જે ગ્રામ્ય લેવલે અભ્યાસ કરી રહ્યા છે, ગ્રામ્ય લેવલે અત્યારે ત્યાં રહે છે અને પોતે અપડાઉન કરે છે અથવા તો ગામડામાં રહીને અભ્યાસ કરે છે, પોતાના નવા રોજગારો જે ઉભા કરી રહ્યા છે, તમામ એવા યુવા વર્ગ માટે થઈને આજનો આપણો આ ઇન્ટરવ્યુ છે હતો, જેની અંદર આપણે તમામ યુવાએ ઘણી બધી નોલેજ મેળવ્યું હશે અને આશા રાખું છું કે તમે આ નોલેજ તમારા સુધી સીમિત ન રાખતા, તમારા પણ ઘણા બધા મિત્રો હશે, સગાવાલા હશે, એ તમામ યુવાઓ સુધી આ સંદેશ પહોંચાડો. તો ચાલો દોસ્તો, આવા જ સુંદર મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 કલાકે ફરી વખત અહીં જ મળશું આપના આકાશવાણી યુથાઈકરની અંદર, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો, આવજો, બબાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો, જતા જતા માણતા જઈએ, સાંભળતા જઈએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે જિંદગી. ફિલ્મ છે બિન્ની એન્ડ ફેમિલી, ગીત ગાયું છે વિશાલ મિશ્રાએ, સંગીત આપ્યું છે વિશાલ મિશ્રાએ અને લિરિક્સ લખ્યા છે કૌશલ કિશોરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જિંદગી.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: श्रोता मित्रों, थोड़ी ज्वार में अमरा दिल्ली केन्द्र थी हिंदी में समाचार प्रसारित करीशू।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं करिश्मा।
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। હવે સાંભળીએ લતા મંગેશકરના કંઠમાં ઇન્દિવરની આ રચના।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 109 કરોડના ખર્ચે રાજ્યના 4 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી રામમોહન

0: ઝડપાયા. સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે. જીપીએસસી દ્વારા નવી પહેલ શરૂ. અને કચ્છના ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરા, વડોદરાના પ્રતાપનગર, પોરબંદર અને રાજકોટના ભક્તિનગર સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું. પંજાબના જલંધર કેન્ટ રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી મોદીએ આ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકની સેવા કરવા, તેમના જીવનને સરળ બનાવવા અને તેમની પ્રગતિ માટે નવી તકો પૂરી પાડવાને પ્રાથમિકતા આપે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના પ્રતાપનગર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વડોદરા સ્થિત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો આજે 4થો પદવીદાન સમારોહ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેક ઇન ઇન્ડિયાએ વિશ્વમાં શ્રેષ્ઠ ઉત્પાદનની અમૂલ્ય માનસિકતા વિકસાવવાનું અભિયાન છે. આ સમારોહમાં 121 વિદ્યાર્થીઓને બીટેક અને એમબીએની પદવી એનાયત કરવામાં આવી. આ ઉપરાંત દરેક અભ્યાસક્રમમાંથી એક વિદ્યાર્થીને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસકામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખાના પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળ વ્યવસ્થાપન પ્રણાલી માટે 215 કરોડ અને ઇન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 તેમજ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ માટે 331 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટ્સના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલનો પદયાત્રી અંડરપાસ બનશે, જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે 10 મીટર રેલવે ટ્રેક કાપીને આ અંડરપાસ બનાવાઈ રહ્યો છે, ત્યારે થોડા કલાકોમાં જ કામ પૂર્ણ થઈ જશે તેમ મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમ પંકજ સિંઘે જણાવ્યું.
1: ભારતીય રેલ કા ભારત મેં પહેલી બાર યે ઇસ તરહ કા પ્રોજેક્ટ હો રહા હૈ જિસમે કી હમ લોગ એક પેડેસ્ટ્રિયન સબવે બના રહે હૈ કુછ હી ઘંટો કે અંદર. અભી તક ક્યા ચેલેન્જ હોતા થા કી અગર અનસેફ વે મેં લોગ ટ્રેક કો ક્રોસ કરતે હૈ તો ઉસ સબ કો હટાને કે લિયે જહાં જહાં પે ભી દિક્કતે હૈ વહાં પે હમે રોડ ઓવરબ્રિજ યા રોડ અંડરબ્રિજ લેના પડતા હૈ જિસમે બહોત સમય લગતા હૈ બહોત પૈસા લગતા હૈ તો સ્ટીલ આર્ચ કા એક ટનલ ટાઈપ કા બનાયેંગે.
0: દેશના વિવિધ રાજ્યોમાં 2.5 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર અમદાવાદના 3 શખ્સ ઝડપાયા છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરેલી આ કાર્યવાહીમાં 3 આરોપી પાસેથી 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો સામે આવી હતી, જેમાં દેશના 18 રાજ્યોમાં 2.86 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: આ લોકોની મોડસ ઓપરેન્ડા એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયો પે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત જાહેર સેવા આયોગે જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. આવા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વધુમાં જણાવ્યું.

0: have you?
1: આવા જે ઉમેદવારો છે એ એક લેવલના એક સક્ષમ હોય છે, અને બીજી બાજુ આપણે ત્યાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો અથવા તો વિભાગો નીચેની અલગ અલગ કંપની છે, સોસાયટી છે, બોર્ડ છે, કોર્પોરેશન છે અથવા તો પીએસયુ, એમને પણ આવા માનવ સંસાધનની અલગ અલગ જરૂરિયાત હોય છે. તો આવા ઉપલબ્ધ ઉમેદવારો અને આવી સંસ્થાઓ એ વચ્ચે કડીરૂપ થવાનું જીપીએસસીએ નક્કી કર્યું છે, અને જે અવસર પોર્ટલ છે એ આ સેતુ તરીકે કામ કરશે.
0: ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત પંચમહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટે રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. આઈઆરસીટીસી પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકેતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું કે આ ટ્રેન પ્રવાસ દરમિયાન ગુજરાત અને મધ્ય ભારતના પ્રદેશોને આવરી લેશે. મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને સંત હિરદારામ નગર સ્ટેશનથી આ ટ્રેનમાં બેસી શકશે. આ અંગે પ્રાદેશિક મેનેજર નિકેતા અગ્રવાલે વધુ માહિતી આપી.
2: इस यात्रा में कम से कम 50 से 60 स्टाफ रहेगा. इसमें एस्कॉर्ट्स रहेंगे, सिक्योरिटी गार्ड्स रहेंगे और सारी तरह की सिक्योरिटी इंश्योर करेंगे. इस यात्रा में तीनों टाइम का खाना है, ब्रेकफास्ट, लंच, डिनर सब इंक्लूडेड है और ट्रेन में ही गरम गरम खाना आपको सर्व होगा. इस यात्रा की कॉस्ट में आपका रहना खाना सब इंक्लूडेड है और मेडिकल डॉक्टर भी इमरजेंसी पे तुरंत आ जाएगा.
0: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના છાત્રાલયમાં 147 જેટલી વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થતાં સુરેન્દ્રનગર, લીમડી તેમજ ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે, જેમાં 60 જેટલી વિદ્યાર્થિનીઓને સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, મેયર, ડેપ્યુટી મેયર સ્મિતા રાવલ સહિત હોસ્પિટલ જઈ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આ અભિયાન હેઠળ મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ જણાતા તમામ 486 જેટલા દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાઈ. મચ્છરોનો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની 19,500થી વધુ આરોગ્ય ટીમોએ 6,51,00,000થી વધુ લોકોના ઘરે તપાસ હાથ ધરી મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે 29 લાખથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થાનોના બ્રીડિંગ સાઇટ્સ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ થયો, જેમાં રાજકોટના અનુભવી ખેલાડી ચિંતન ઓઝાએ વલસાડના મુર્તુઝા રંગવાલા સામે એક પણ ગેમ ગુમાવ્યા વિના પુરૂષ કેટેગરીની ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ જીતી લીધી. અમદાવાદના હિમાંશ દહિયાએ ભાવનગરના પ્રથમ બજાણીને 12-10, 11-2, 11-4થી હરાવ્યા હતા, જ્યારે હેત ઠાકરે ભાવનગરના કહાન ગોહિલ સામે જીત મેળવી. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત ઉત્તરાખંડથી 700થી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડથી પધારેલા શ્રદ્ધાળુએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધાળુએ રુદ્રાક્ષનો છોડ શિવ સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 109 કરોડના ખર્ચે રાજ્યના 4 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો 4th પદવીદાન સમારોહ યોજાયો. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. દેશના વિવિધ રાજ્યોમાં 2.5 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર અમદાવાદના 3 શખ્સ ઝડપાયા. સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના

દ્વાર ખુલશે. જીપીએસસી દ્વારા નવી પહેલ શરૂ. અને કચ્છના ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આજે સાંભળશો આપ પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો. આ વિશે જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

0: ભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ. મિત્રો, ગામના ચોરે આપણે ભેગા થતા હોય ત્યારે અવનવી વાતો કરતા હોય. આજે ખાસ વાત કરવી છે આપણે પશુપાલન અંગે. આપણે ચોરે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે ખેતી અને પશુપાલન આ બંને હવે મુખ્ય વ્યવસાય થઈ ગયા છે. પશુપાલન પહેલાં પૂરક વ્યવસાય આપણે ગણતા, પણ અત્યારે હવે એ પણ ખેતીની સાથોસાથ મુખ્ય વ્યવસાય થઈ ગયો છે. અને ચોમાસાની ઋતુ એ તમને ખબર છે કે શરૂ થઈ ગઈ છે, એટલે પશુપાલનમાં પશુઓની કાળજી આમ તો દરેક ઋતુમાં રાખવી પડે, પણ ખાસ ચોમાસામાં વિશેષ કાળજીઓ રાખવાની હોય, વિશેષ રોગો સામે એમને રક્ષણ પણ આપવાનું હોય, તો આવો જ કંઈક વિષય આજે ચોરે આપણે ચર્ચવો છે. વિષય છે પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો. અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાવાના છે ડૉક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ, કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે. તો ફાલ્ગુનીબેન છે ને જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે. તો આપણી ચોરાની પરંપરા મુજબ બેનનું આપણે સ્વાગત કરીએ, બેનને કહીએ રામ રામ રામ રામ
3: રામ રામ.
2: તો ફાલ્ગુનીબેન, હમણાં જ હું શ્રોતા મિત્રો સાથે વાત કરતો હતો કે પશુપાલન છે એ મુખ્ય વ્યવસાય હવે થતો જાય છે, અને ખાસ કરીને પશુઓની કાળજી, પશુઓમાં થતા રોગો, આ બધી જે માહિતી છે દરેક પશુપાલક મિત્રો સુધી પહોંચવી જોઈએ, એના ભાગરૂપે જ આજનો આપણો વિષય છે પશુઓમાં જીવાણુઓ તથા વિષાણુથી થતા રોગો. તો બેન, સૌથી પહેલાં આપણે વિષાણુજન્ય રોગોની વાત કરીએ. તો પશુઓમાં સામાન્ય રીતે વિષાણુ એટલે કે વાયરસથી ક્યાં ક્યાં રોગ થતા હોય છે?
3: સામાન્ય રીતે પશુઓમાં વિષાણુથી ઘણા બધા રોગો થાય છે, પરંતુ એમાં આપણા વિસ્તારમાં જોવા મળતા હોય એવા

0: ખરવામોવાસા, લમ્પિસ્કિન ડિઝીઝ, હડકવા અને ઘેટા બકરામાં પ્લેગ આ મુખ્ય ચેપી રોગો છે.
1: અચ્છા, તો જે આ તમે વાત કરી તો એમાં સૌથી પહેલાં ખરવા મોવાસા જે પશુઓમાં થતો રોગ છે એના વિશે થોડી અમને માહિતી આપો.
0: આ રોગ મુખ્યત્વે બે ખરીવાળા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બળદ, ઘેટા બકરા અને ડુક્કરમાં થાય છે, પરંતુ એક ખરીવાળા પશુઓ જેવા કે ઘોડા અને ગધેડા એમાં આ રોગ થતો નથી. આ રોગના વિષાણુ 7 પ્રકારના હોય છે અને દરેકને ઉપપ્રકાર પણ હોય છે, જેથી જો જાનવરને એક પ્રકારના વિષાણુથી રોગ થાય અને સારું થઈ જાય તો પણ બીજા પ્રકારના વિષાણુથી રોગ થઈ શકે છે. ઉપરાંત આ રોગના વિષાણુ કિલોમીટર સુધી પવનની દિશામાં જઈને ત્યાં પણ રોગ ઉત્પન્ન કરી શકે છે. તેમજ રોગના વિષાણુ શરીરની બહાર ઘાસ પર, માંસ પર, જમીન પર અને છાંયડાવાળી જગ્યાએ દિવસો સુધી અને જ્યાં ઠંડુ વાતાવરણ હોય એવા જગ્યાએ લાંબા સમય સુધી જીવિત રહે છે અને ત્યાં જો એને અનુકૂળ સંજોગો મળે તો એ ત્યાં રોગ ઉત્પન્ન કરે છે. એટલે જ આ રોગનું નિયંત્રણ મુશ્કેલ છે.
1: અચ્છા, બરોબર. તો બેન, આપણે આ ખરવા મોવાસા રોગની વાત કરી રહ્યા છીએ, તો આ રોગના ચિહ્નો છે એ કેવા પ્રકારના હોય?
0: સામાન્ય રીતે ચેપ લાગે એના બાદ 18 કલાકથી 21 દિવસના સમયમાં રોગનો લક્ષણો દેખાઈ શકે છે.
1: જી.
0: જો પશુઓ એક જ તબેલામાં રહેતા હોય અને એક જ છાપરા નીચે રહેતા હોય એવા મોટા ભાગના બધા જાનવરોમાં એક સાથે રોગ લાગુ પડી શકે છે. શરૂઆતમાં પશુને તાવ આવે, ત્યારબાદ મોડાની ચામડીમાં કે પેઢામાં કે જીભના ભાગ ઉપર ફોલ્લા થાય અને એ ફૂટે એટલે ચાંદામાં પરિણામે, તેથી પશુ ખોરાક નહીં લઈ શકતો અને મોડામાંથી સતત લાળ પડ્યા કરે. એવી જ રીતે પગની વચ્ચે ખરીમાં જે ચામડી હોય ને ત્યાં પણ ફોલ્લા થાય અને ફૂટીને ત્યાં પણ ચાંદા પડે, એટલે જાનવરને દર્દ થાય અને તે પણ લંગડાતું ચાલે. જો આની કાળજી ના રાખવામાં આવે તો પગના ચાંદામાં જીવાત વિકસે અને એને રૂઝ આવતા સમય લાગે. કેટલીક વાર આવું આછળ અને ઝીણી ફોલ્લીઓ એ આંચળની આજુબાજુ દેખાય, તેથી દૂધ ઉત્પાદન પણ ઘટી જાય. આ રોગમાંથી પશુને આવતા 15-20 દિવસ લાગે અને સારું પણ થઈ જાય તો પણ જે આપણું જે મૂળ ઉત્પાદન હોય ને એ આપણે મેળવી શકતા નથી, જેથી પશુપાલકને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે.
1: બરોબર. હવે આપણે ખરવા મોવાસા રોગ વિશે તમે સામાન્ય માહિતી આપી, પછી ચિહ્નો વિશે વાત કરી, હવે એની સારવાર વિશે પણ અમને જણાવો કે ભાઈ આ ખરવા મોવાસા રોગની સારવાર અને અટકાયત માટે આપણે શું શું કરવું જોઈએ.
0: મુખ્યત્વે આ રોગમાં કેટલીક ઘરગથ્થુ સારવાર અને કાળજી ઉપયોગી છે. પહેલા તો રોગીષ પશુને આપણે તરત જ તંદુરસ્ત પશુથી અલગ કરી દેવા અને એના ખોરાક અને પાણીની વ્યવસ્થા જુદી કરવી.
1: બરોબર.
0: પશુના મોઢું અને ખરી જ્યાં આપણે ચાંદા પડ્યા છે એને ધોવા માટે પોટેશિયમ પરમેંગનેટને પાણીમાં મિક્સ કરીને એનું મિશ્રણ બનાવવાનું અને એ મિશ્રણથી દિવસમાં 4-5 વખત ગાને ધોવાનું. જો ખરીમાં જીવડા પડી ગયા હોય તો એને ટર્પેન્ટાઇન નાખી ઘા સાફ કરવો, જીવડાને નાશ કરવો અને ત્યારબાદ એના પર બોરિક પાવડર, જીંજિક પાવડરનો મલમ લગાવીને પાટો કરવો અને આ વસ્તુ જ્યાં સુધી ઘા સારો ના થાય ત્યાં સુધી ડેઈલીનું આપણે ડ્રેસિંગ કરવું. તેમજ પશુની સારવાર પશુ ચિકિત્સક જોડે જ કરાવી અને તેની સલાહ મુજબ જ આપણે એની દવા કરાવી. જો આ ટાઈમે જયારે એને રોગ થયો છે એ ટાઈમે પશુને આપણે સૂકો ઘાસ ચારો નહીં આપવાનો અને કુણું લીલું એનાથી એક સૂકું ઘાસ ના ખાઈ શકતું હોય, કુણો લીલું ઘાસ આપીએ તો એ ઇઝીલી ખોરાક લઈ શકે.
1: બરોબર.
0: હવે જો રોગ અટકાવવા માટે આપણે જોઈએ તો એના માટે ખરવા મોવાસાની રસી, એના મોડામાં જે આપણે ચાંદા પડ્યા હોય ને એનાથી એક સૂકું ઘાસ ના ખાઈ શકતું હોય, તો કુણો લીલું ઘાસ આપીએ તો એ ઇઝીલી ખોરાક લઈ શકે.
1: બરોબર.
0: હવે જો રોગ અટકાવવા માટે આપણે જોઈએ તો એના માટે ખરવા મોવાસાની રસી નિયમિત મૂકવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વર્ષમાં 2 વાર રસીકરણ કરાવે અને નાના પશુની ઉંમર 4 મહિનાથી વધારે હોય એને આપણે રસીકરણ કરાવી શકીએ.
1: બરોબર.
0: બીજું જોઈએ તો જયારે નવા પશુને આપણે ખરીદીએ ત્યારે એને થોડા દિવસ અલગ રાખવા અને બીમાર પશુ હોય તો એને તંદુરસ્ત પશુથી અલગ રાખવા. રોગચાળા દરમિયાન પશુની અવર જવર પર નિયંત્રણ રાખવું અને રોગના લક્ષણ દેખાય તો આપણે તરત જ પશુ ચિકિત્સા

0: બધા પ્રકારના પશુઓમાં થાય છે.
1: અચ્છા,
0: આ રોગના વિષાણુ રોગગ્રસ્ત પ્રાણી હોય એની લાળ દ્વારા શરીરમાં પ્રવેશ કરે અને મગજ અને ચેતાતંત્રને અસર કરે છે. એકવાર જો આ રોગના લક્ષણો દેખાવા માંડે તો એની સારવાર લગભગ અશક્ય છે, એટલે સમયસર બચાવ ખૂબ જ જરૂરી છે. જો કોઈ જંગલી પશુ હડકવાથી મરેલા જાનવરનું માંસ ખાય તો પણ આ રોગ થઈ શકે છે અને ચામાચીડું પણ આ રોગનો ફેલાવો પણ કરી શકે છે. હવે સામાન્ય રીતે એના આપણે ચિહ્ન જોઈએ તો કૂતરું જયારે કરડે એના પછી 21 દિવસ કે 1 વર્ષ સુધીમાં આ ચિહ્ન દેખાઈ શકે છે. આ લક્ષણો શાંત કે ઉગ્ર પ્રકારના હોઈ શકે. જો શાંત લક્ષણો હોય તો જાનવર એક બાજુ નીરસ અવસ્થામાં બેસી રહી ખોરાક લેવાનું બંધ કરે અને ધીરે ધીરે તેનું મૃત્યુ થઈ જાય. જયારે ઉગ્ર પ્રકારના રોગમાં જાનવર વારે વારે ઉશ્કેરાય, અહીં તહીં દોડ્યા કરે અને જો એના માર્ગમાં કોઈ પણ માણસ કે જાનવર આવે તો એને બચકા ભરી લે. આવા જે જાનવર હોય એની ભૂખ વારે વારે ઉઘડતી હોય એટલે એ ગમે તેવી વસ્તુ જોઈએ કે ચામડી, પ્લાસ્ટિક, પથરા એ બધાને ખાવા માંડે. કેટલાક જાનવરો બેચેન પણ બની જાય અને અવારનવાર માથું ઉપર નીચે કરે. કેટલાક જમીનમાં સિંગડા ખોસે અને ખાડો કરે. જો એને ખીલે બાંધેલા હોય તો એને ખીલો તોડીને નાસવાનો પ્રયત્ન કરે. આ બધી ઉશ્કેરાટની પ્રક્રિયા છે એ થોડા સમય બાદ ઘટવા માંડે અને ત્યારબાદ લખવાની અસર ચાલુ થાય. લખવાની અસર ગળાના સ્નાયુમાં પણ થાય. આવા જે હડકવા થયેલા હોય એવા જાનવરોનો અવાજ કૂતરા રડતા હોય ને એવો સંભળાય.
1: અચ્છા,
0: લખવાની અસર થયા હોય એવા પશુના મોડામાંથી સતત લાળ પડ્યા કરે. એ પશુ ખોરાક કે પાણી પણ નહીં લઈ શકે અને વાગોડી ના શકે. એટલે જેટલા પણ હડકવાથી પીડાતા જાનવરો હોય એનું મૃત્યુ 5 થી 15 દિવસની અંદર થઈ જાય.
1: અચ્છા, તો આ હડકવા એટલે જે રેબીઝ નામનો રોગ છે એના ચિહ્નો અને એના વિશે સામાન્ય માહિતી આપી. હવે એનું નિદાન અને સારવાર તેમજ અટકાયત માટે આપણે શું કરવું જોઈએ એ પણ અમારા પશુપાલક ભાઈઓ બહેનોને જણાવો.
0: જો કૂતરું કરડિયાની જાણ હોય ને તો એનું નિદાન સહેલું અને ઝડપી બને.
1: અચ્છા,
0: નહીં તો રોગના ચિહ્નો એ જેવા કે અસામાન્ય આક્રમક વર્તન, વધુ પડતી લાળ પાડવી, ખોરાક અને પાણી પીવામાં તકલીફ, લખવાના લક્ષણ, એના પરથી નિદાન કરી શકાય. તેમજ પ્રયોગશાળામાં જો આપણે મગજના નમૂનાની અને પશુઓના લાળની તપાસ માટે મોકલીએ તો ત્યાં પણ રોગનું નિદાન થઈ શકે છે. સારવારમાં જોઈએ તો પહેલા તો હડકવાના ચિહ્નો બતાવતા કે શંકાસ્પદ પશુને અલગ અને મજબૂત રીતે આપણે બાંધી રાખવા.
1: બરોબર,
0: કૂતરું કરડે ને એના પછી એનો જે ઘા પડ્યો હોય એ જગ્યાએ આપણે સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાખવાનો, એટલે જે વાયરસ હોય એ શરીરની અંદર ના પ્રવેશી શકે.
1: બરોબર,
0: તેમજ ઘાને એમોનિયા ધોવાના કે ખાવાના સોડા જોડે પણ પુષ્કળ પાણી વડે સાફ કરી શકાય અને ત્યાં ટિંચર, આયોડિન કે સેવલોન જેવી દવા પણ લગાડી શકાય. જો કૂતરું કરડ્યા પછી થોડી ક્ષણોમાં ઘાને બરાબર પાણીથી સાફ કરી નાખવામાં આવે તેવા મોટાભાગના કિસ્સામાં રોગને નિવારી શકાય છે. ત્યારબાદ આપણે તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક સાધવો અને એની સલાહ મુજબ હડકવા વિરોધી રસી લેવી.
1: બરોબર,
0: સામાન્ય રીતે કૂતરું કરડ્યા પછી કરડિયાના દિવસે, 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે હડકવા વિરોધી રસી મુકાવવી. જો હડકવા થયેલા પશુના સંપર્કમાં પશુ ચિકિત્સક કે પશુ માલિક અજાણ્યા પશુના મોડામાં હાથ નાખે, એની તપાસ કરે કે અને એમના હાથમાં જો નાનો એવો ઉજરડો કે કઈ ઈજા થઈ હોય તો તરત જ ડોક્ટરની સલાહ મુજબ એન્ટીરેબિસ સારવાર લેવી જોઈએ.
1: બરોબર,
0: હવે આવા હડકવા થયેલા પશુનું મૃત્યુ થાય તો એના મૃતદેહને ગમે ત્યાં ના નાખી એનો યોગ્ય નિકાલ કરવા. જેમ કે એને બાળી નાખવું કે કોઈ ઊંડો ખાડો કરીને એમાં મીઠું અને ચૂનો કે 5% ફોર્મેલિન નાખી એને દાટી દેવો, એટલે આ રોગનો ફેલાવો અટકાવી શકાય.
1: તો બહુ સરસ વાત બેન તમે હડકવા વિશે વિગતે કરી. હવે ખાસ તો પશુઓમાં લંપી સ્કિન ડિઝીઝ જોવા મળતો હોય છે, તો આ જે લંપી સ્કિન ડિઝીઝ છે જેને ગુજરાતીમાં આપણે ગાંઠદાર ચામડીનો રોગ પણ કહીએ છીએ, એ રોગ વિશે પહેલાં તો માહિતી આપો અને એમાં કેવા પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય છે.
0: લંપી સ્કિન ડિઝીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ, આ મુખ્યત્વે આપણે ગાય અને બળદમાં જ વધારે જોવા મળે છે બીજા બધા પશુઓ કરતા. આ રોગનો ફેલાવો મચ્છર, માખી અને

0: ઇટલીના કરડવાથી, ત્યાં તો એનાથી દૂષિત ખોરાક થયો હોય કે પાણીના સીધો સંપર્કમાં આવ્યા હોય એવા પશુઓથી ફેલાય છે. આ રોગમાં પશુઓની ચામડી અને શરીરના અન્ય ભાગો પર નાની નાની ગાંઠો થઈ જાય છે, જેના લીધે જ આ રોગની ઓળખ છે.
1: બરોબર.
0: હવે એના ચિહ્નોમાં જોઈએ તો આ રોગમાં 2-3 દિવસ ઊંચો તાવ આવે, આખા શરીર પર ગોળ કઠણ ગાંઠો બની જાય અને આંખ અને નાકમાંથી પાણી આવે. જાનવર ખોરાક લેવાનું પ્રમાણ ઘટી જાય, તેમજ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે. કેટલીક વાર પગમાં સોજો આવે અને ચાલવામાં તકલીફ પડે. કોઈક વાર પશુની મૃત્યુ થઈ શકે છે.
1: બરોબર. તો હવે બેન, આ લમ્પી સ્કિન ડિસીઝ છે એનું નિદાન, સારવાર અને અટકાયત એ માટે શું કરવું એ પણ જણાવો.
0: રોગનું નિદાન રોગના લક્ષણો પછી સરળતાથી થઈ શકે છે. તેમજ ચામડીની જે ગાંઠ હોય ને એને પ્રયોગશાળામાં આપણે મોકલીએ તો ત્યાં એ ચામડીના ગાંઠ દ્વારા વાયરસની પુષ્ટિ સરળતાથી થઈ શકે છે. હવે સારવારમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે જે રોગી પશુ હોય ને એને અલગ બાંધી દેવું અને એનું સ્થળાંતર બંધ કરી દેવું. ત્યારબાદ જે ચામડીની ગાંઠો અને ઘા હોય તેની નિયમિત સફાઈ કરી એન્ટિસેપ્ટિક દવા લગાવી. પશુનું જયારે રહેણાંક હોય ત્યાં લીમડાનો સવાર સાંજ ધુમાડો કરવો, જેથી માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય.
1: બરોબર.
0: અને પશુ ચિકિત્સકની સલાહ લઈ તેની સારવાર કરાવી. હવે જો આ રોગ ના થાય એના માટે આપણે એનું સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ રોગ વરસાદની ઋતુમાં વધારે જોવા મળે, તેથી જો પશુ જ્યાં રહેતું હોય ત્યાં વરસાદનું પાણી ના ભરાઈ રહે એવી વ્યવસ્થા કરવી. તેમજ બીમાર પશુઓ થયા હોય એના જે સંપર્કમાં એના સાધનો કે વાસણો કે આજુબાજુની એને જગ્યા હોય એને પોટેશિયમ પરમેંગેનેટ દ્રાવણથી ધોઈને જંતુમુક્ત કરવી.
1: બરોબર.
0: આપણે ફોર્મેલિન ફિનોલ કે સોડિયમ હાઇપોક્લોરાઇડ જેવા જંતુનાશક રસાયણનો પણ મચ્છર અને માખીના ઉપદ્રવના નિયંત્રણ માટે વાપરી શકાય, કારણ કે મેઇન આ મચ્છર માખીના કરડવાથી થતો રોગ છે. અને સૌથી મહત્વ, જો આ રોગચાળો જણાય તો આપણે તરત જ પશુ ડોક્ટરને જાણ કરવી, જેથી રોગચાળાના નિયંત્રણ માટે આપણે યોગ્ય પગલાં ભરી શકીએ.
1: વાહ. તો બેન, વિષાણુઓના રોગોમાં લમ્પી સ્કિન ડિસીઝ વિશે આપે વિગતવાર અમને બધી માહિતી આપી. હવે છે ને, આપણે જે પશુઓમાં જીવાણુજન્ય જે રોગ થાય, જીવાણુ એટલે બેક્ટેરિયા, તો આ બેક્ટેરિયાથી જે રોગ ફેલાતા હોય એના વિશે વાત કરીએ. તો પહેલો જ પ્રશ્ન સામાન્ય એ થાય કે ભાઈ, જે જીવાણુઓ છે બેક્ટેરિયાથી ક્યાં ક્યાં પહેલાં તો રોગ જોવા મળતા હોય એ અમને જણાવો.
0: પશુઓમાં જીવાણુથી આમ તો ઘણા બધા રોગો થાય, પરંતુ આપણા વિસ્તારમાં વારંવાર જોવા મળે કેટલાક જીવલેણ અને દૂધ ઉત્પાદન ઘટાડે તેમજ આર્થિક રીતે પશુપાલકને નુકસાન કરે એવા મુખ્ય રોગો જેવા કે ગળસૂંઢો, ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ, આવનો સોજો એટલે કે મસ્ટાઇટિસ, સ્રય એટલે કે ટીબી, ગાંઠિયો તાવ એટલે કે બ્લેક ક્વાર્ટર અને કાળિયો તાવ એટલે કે એન્થ્રેક્સનો સમાવેશ થાય છે.
1: બરોબર. તો આ બધા રોગોનું તમે અમને માહિતી આપી, તો એમાં સૌથી પહેલો જે ગળસૂંઢો રોગ છે એના લક્ષણો શું હોય એ અમને જણાવો.
0: આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસમાં, એમાં પણ ખાસ કરીને નાની પાળી કે વાછરડું હોય એમાં થાય.
1: અચ્છા.
0: સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. આ રોગમાં પશુનું ગળું સૂજીને જાડું એટલે કે હાથીની સૂંઢ જેવું દેખાય, એટલે જ એને ગળસૂંઢો કહેવામાં આવે.
1: અચ્છા.
0: લક્ષણોમાં આપણે જોઈએ તો એને વધારે પડતો તાવ આવે, નાકમાંથી પાણી પડે, શ્વાસમાં તકલીફ પડે, ગળાના પાગે સોજો આવે, ઘણીવાર ગળામાંથી અસામાન્ય અવાજ પણ આવે. અને લાસ્ટ છેલ્લા જોઈએ તો 24-36 કલાક થાય ત્યાં પશુનું મૃત્યુ થઈ જાય છે.
1: અચ્છા. તો હવે આ જે ગળસૂંઢો રોગ છે એને અટકાવવો હોય તો આપણે શું કરવું પડે?
0: આ રોગ લાગુ પડે ને આપણને ખબર પડે તો તાત્કાલિક આપણે ડોક્ટરને બોલાવીને એની સારવાર કરવાની, તો પશુને આપણે બચાવી શકીએ. આ રોગને નજીકના બીજા પશુઓમાં ફેલાતો અટકાવવા માટે આ જે રોગીષ્ઠ પશુ હોય એને તંદુરસ્ત પશુથી અલગ કરવો, તેને અલગ પાણી અને ચારો આપવો, અને તેમજ રોગના નિયંત્રણ માટે દર વર્ષે તેનું રસીકરણ કરવું. સામાન્ય રીતે ચોમાસા પહેલા એટલે કે મે અને જૂનમાં રસી મુકાવી હિતાવહ છે.
1: અચ્છા. હવે બેન, એક ચેપી ગર્ભપાત એટલે બ્રુસેલોસિસ, આ રોગનું નામ આપણે ઘણું સંભળાતું હોય છે, તો આ ચેપી ગર્ભપાત રોગ શું છે અને એ રોગ

0: રોગનો ફેલાવો આપણે કઈ રીતે થતો હોય અને રોગગ્રસ્ત જે પશુ છે એમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય એ અમને જણાવો.
1: ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ
0: હા
1: એક અત્યંત ગંભીર જીવાણુજન્ય રોગ છે. આ રોગ વિશ્વના મોટા ભાગના દેશોમાં, ભારતના દરેક રાજ્યમાં તેમજ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં જોવા મળે છે. અને આ રોગ મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટા, બકરા તથા ભૂંડમાં જોવા મળે છે.
0: અચ્છા,
1: આ રોગનો ફેલાવ આપણે જોઈએ તો ચેપગ્રસ્ત પશુ હોય એના સીધા સંપર્કમાં આવવાથી તથા એના દ્વારા જે દૂષિત થયેલા ઘાસચારા કે પાણી હોય તેના દ્વારા ફેલાઈ શકે.
0: અચ્છા,
1: તેમજ જો આ ચેપગ્રસ્ત પશુ હોય એનું આપણે કાચું દૂધ કે એમાંથી બનાવેલી બનાવટો ખાઈએ તો પણ ફેલાઈ શકે છે. આ ચેપગ્રસ્ત પશુ હોય એના ગર્ભાશયમાં જે સ્ત્રાવ હોય ને એમાં જીવાણુઓ રહેતા હોય અને આ જીવાણુ વાતાવરણના સંપર્કમાં આવે તો એમાં એ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. નર પશુ હોય એના વીર્ય દ્વારા માદા પશુમાં પણ આ રોગ ફેલાઈ શકે છે. લક્ષણોમાં આપણે જોઈએ તો આ રોગમાં માદા પશુઓમાં 7 થી 9 માસની ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભપાત જોવા મળે છે. આના સિવાય ગર્ભાશયમાં સોજો આવવો, ઓર ન પડે અને એક જ પશુમાં વારંવાર દરેક વેતરે ગર્ભપાત જેવા ચિહ્નો જોવા મળે. જ્યારે નર પશુમાં શુક્રપિંડમાં સોજો તથા વૃષણ કોથળી સૂજી જવી જેવા મુખ્ય લક્ષણો છે.
0: અચ્છા, હવે આ જે ચેપી ગર્ભપાત છે એની સારવાર અને નિયંત્રણ વિશે પણ અમને ટૂંકમાં જણાવો.
1: ચેપી ગર્ભપાતની સારવાર સામાન્ય રીતે થઈ શકતી નથી. પ્રાયોગિક સંશોધનમાં જાણવા મળ્યું કે અમુક ખાસ પ્રકારની એન્ટીબાયોટિક જેને 3 મહિના સુધી સારવાર કરવામાં આવે તો અમુક કિસ્સાઓમાં સફળતા મળે. જોકે આ 3 મહિનાની સારવાર આપણા પશુપાલકને આર્થિક રીતે પરવડે નહીં, તેથી આ દિશામાં હજુ આગળ સંશોધન કાર્ય ચાલુ છે. હવે આ રોગના નિયંત્રણ માટે જોઈએ તો 4 થી 8 માસની માદા વાછરડીમાં રસીકરણ મુકાવવું અને આ એના જીવનકાળ દરમિયાન એક જ વખત મુકાવવી પડે છે.
0: અચ્છા,
1: ચેપગ્રસ્ત પશુઓને બીજું નિયંત્રણ માટે આપણે જોઈએ તો ચેપગ્રસ્ત પશુઓને અલગ રાખવા જોઈએ અને એના ગર્ભપાત થયેલા ભ્રૂણ ઓર તથા ગર્ભાશયનો જે સ્ત્રાવ હોય તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. હવે કોઈ કારણસર પશુપાલક, પશુ ચિકિત્સક કે તેના સાથે કામ કરતા કર્મચારીએ આ પશુની સારવાર કરવી હોય તો તેણે એના પોતાના રક્ષણ માટે હાથના મોજા, માસ્ક, એપ્રોન, બૂટ જેવા રક્ષાત્મક સાધનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ રોગ છે એ પશુમાંથી માણસમાં પણ થાય છે.
0: અચ્છા, તો બેન, જે ચેપી ગર્ભપાત છે એ રોગ વિશે અમને ખૂબ વિગતે વાત કરી. તમે ઘણા બધા વિષાણુજન્ય અને જીવાણુજન્ય રોગો વિશે અમને કીધું પણ ખરા. હજી ઘણા બધા રોગોની ચર્ચા વિગતે થઈ શકે એમ છે, પણ સમયની મર્યાદા છે એટલે વિશેષમાં આપણે ચર્ચાને આગળ વધારી નહીં શકીએ. પણ ખાસ બધા પશુપાલક મિત્રોને, શ્રોતા મિત્રોને આપણે જણાવીએ કે કોઈને વિશેષમાં માર્ગદર્શન બેન પાસેથી જોતું હોય, કાંઈ માહિતી મેળવવી હોય તો મોબાઈલ નંબર એમનો તમને આપી દઈએ. ડૉક્ટર ફાલ્ગુની ટંડેલ, કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 9113 18 207, અને અંગ્રેજીમાં કહું તો 9913 18 207. તો આ નંબર પર બેન સાથે સંપર્ક કરી અને વિગતે વાત કરી શકાય. સમય ઘણો બધો થઈ ગયો છે, બેન સાથે ટેલિફોનિક વાત ચાલુ છે, તો બેનને અને સૌ શ્રોતાઓને એક નાનું એવું ગુજરાતી ગીત સંભળાવીએ અને પછી છૂટા પડીએ. ફાલ્ગુની બેનને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
1: રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, રાજકોટ કેન્દ્રનું પ્રદાન. આપે સાંભળી પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો આ વિશે જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ગોવા NFSU ડિજિટલ પ્રયોગશાળાને ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે કેન્દ્ર સરકારની માન્યતા. ઈરાનના IRGC સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા.

0: અને ભારતીય ખેલાડી પી વી સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જિંદ રેલવે મથકથી સોનીપત વચ્ચે દોડનારી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનનો શુભારંભ રેલવે ક્ષેત્રમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને અપનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ પ્રસંગે શ્રી મોદીએ હરિયાણામાં 12,470 કરોડ રૂપિયાથી વધુની રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનના શુભારંભે જિંદને ભારતના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન અપાવ્યું છે. રેલવે પરિવહનનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું, 21મી સદીની રેલવે વ્યવસ્થા હાઇડ્રોજન ટેકનોલોજીથી સંચાલિત થશે. તેમણે કહ્યું, ભારતની હાઇડ્રોજન ટ્રેનની શક્તિ ક્ષમતા 3,200 હોર્સ પાવર છે અને તે વિશ્વની સૌથી મજબૂત તેમજ સૌથી લાંબી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનમાંથી એક છે.
1: ભવિષ્ય મેં જબ ભી હાઇડ્રોજન ટ્રેન કા જિક્ર આયેગા તો જિંદ કા સોનીપત કા હરિયાણા કા નામ ભી આયેગા હી આયેગા. મેં આપ સભી કો પૂરે દેશ કો ભારતીય રેલ કી આધુનિકતા સે જુડે ઇસ બડે કદમ કે લિયે બહોત બહોત બધાઈ દેતા.
0: પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં આરોગ્ય સેવા, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રની અંદાજે 4,700 કરોડ રૂપિયાની નવી વિકાસ પરિયોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. ચંદીગઢની પંજાબ ઇજનેરી કોલેજમાં આયોજિત એક કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે ચંદીગઢના વિકાસનો લાભ હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકો સુધી પહોંચી રહ્યો છે. ચંદીગઢને આયોજિત શહેરના વિકાસના માપદંડ તરીકે ગણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે એનડીએ સરકાર માટે આ શહેર પ્રાથમિકતામાં આવે છે.
1: આજ ચંડીગઢ મેં કનેક્ટિવિટી કો લેકર ભી કઈ શુભારંભ હુએ. આઈટી સિટી સે કુરાલી તક 6 લેન વાલે ગ્રીનફિલ્ડ હાઈવે કા ઉદઘાટન હુઆ. મોહાલી ઓર ખરડ કે લોગો કો જામ સે રાહત મિલેગી. અંબાલા ચંડીગઢ ગ્રીનફિલ્ડ હાઈવે સે PR7 સ્પેસ પર ઇસકે આધારશિલા ભી રખી ગઈ હે. એસે સભી વિકાસ કાર્યો ઉદ્યોગ ઓર કારોબાર કો ગતિ મિલેગી. હમારે ચંડીગઢ મેં ઈઝ ઓફ લિવિંગ ઓર બહેતર હોગી. ઇસકા લાભ પંજાબ કે સાથ સાથ ઇસ પૂરે ક્ષેત્ર કો હોગા. સાથ હી આજ હી હરિયાણા કે જિંદ સે જિંદ સે સોનીપત કે લિયે દેશ કી પહેલી હાઇડ્રોજન ટ્રેન ભી શરૂ હુઈ હૈ.
0: પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પરિયોજનાઓનો ઉદ્દેશ કનેક્ટિવિટીને મજબૂત કરવાનો, યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા અને ક્ષેત્રમાં આર્થિક વિકાસને ગતિ આપવાનો છે. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર, કેન્ટ સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગરનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, એનડીએ સરકાર ભારતના દરેક નાગરિકની સેવાને પ્રાથમિકતા આપે છે.
1: હમ નાગરિક દેવો ભવ ઇસ મંત્ર પર ચલ રહે હૈ. ગરીબ હો, મિડલ ક્લાસ હો, એસે હર પરિવાર કો બેસ્ટ સે બેસ્ટ સુવિધા મિલે યે હમારા પ્રયાસ હૈ. ઓર નાગરિક દેવો ભવ કા યે ભાવ હમારે કામ મેં દિખતા હૈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19-25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાના રાજકીય પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ સીબી જ્યોર્જીએ આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ ત્રણેય દેશના રાષ્ટ્રપ્રમુખના નિમંત્રણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દેશોના પ્રવાસ પર જઈ રહ્યા છે. તેમણે કહ્યું, ઐતિહાસિક દ્રષ્ટિએ આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે.
2: ये राजकीय यात्राएं मोल्दोवा गणराज्य, उत्तरी मैसेडोनिया गणराज्य और रोमानिया के राष्ट्रपतियों के निमंत्रण पर की जा रही हैं. तीन देशों की ये यात्रा ऐतिहासिक रूप से बहुत महत्वपूर्ण है क्योंकि ये किसी भारतीय राष्ट्रपति की मोल्दोवा गणराज्य और उत्तरी मैसेडोनिया गणराज्य की पहली द्विपक्षीय यात्रा होगी. रोमानिया की यात्रा 3 दशकों से भी ज्यादा समय में किसी भारतीय राष्ट्रपति की पहली राजकीय यात्रा होगी.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.

0: આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ કહ્યું કે હરિયાણાથી આજે દેશની સૌથી પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ થતાં ભારત આ ટ્રેન દોડાવનારો 5મો દેશ બન્યો છે. ગુજરાતના વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના 4થા પદવીદાન સમારોહને સંબોધતા શ્રી નાયડુએ આ વાત કહી હતી. તેમણે આજે પદવી અને 100% પ્લેસમેન્ટ મેળવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા છે. આ પ્રસંગે મેટ્રોમેન તરીકે જાણીતા ઈ શ્રીધરનને PhDની માનદ પદવીથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શ્રી નાયડુએ શ્રી શ્રીધરનની પ્રશંસા કરતા તેમની કામગીરીને લોકો માટે પ્રેરણાદાયી ગણાવી. કેન્દ્ર સરકારે ગોવા પરિસર સ્થિત રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય NFSUની ડિજિટલ ન્યાય સહાયક પ્રયોગશાળાને માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે માન્યતા આપી. તેનાથી ગોવાની સાયબર ન્યાય સહાયક ક્ષમતા વધુ મજબૂત બનશે અને કાયદા અમલીકરણ સંસ્થાઓ તથા ન્યાયતંત્રને ટેકો મળશે. આ વિશ્વવિદ્યાલયની ડિજિટલ ન્યાય સહાયક પ્રયોગશાળાને કમ્પ્યુટર મીડિયા ન્યાય સહાયક અને મોબાઈલ ઉપકરણ ન્યાય સહાયક માટે માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000ની ધારા 79A હેઠળ ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર IRGC આજે સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાનું નિશાન બનાવી જવાબી હુમલા કર્યા હતા. સરકારી સમાચાર સંસ્થાએ IRGCને ટાંકીને જણાવ્યું કે આ હુમલો ઓપરેશન નસર 2 હેઠળ કરાયો છે. સમાચાર સંસ્થાએ ઈરાનની સેનાએ સીરિયાના અલ તનફ ક્ષેત્રમાં સ્થિત અમેરિકાના વિશેષ અભિયાન કમાન્ડ કેન્દ્ર પર અચાનક હુમલો કર્યો હતો. IRGCએ અલગથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલાઓના પહેલા તબક્કામાં કુવૈતમાં અમેરિકાની સૈન્ય મથક પર સ્થિત એક અમેરિકી મિસાઇલ સંરક્ષણ દેખરેખ રડાર, અનેક હથિયાર ડેપો, 2 હિમર્સ રોકેટ લોન્ચર અને અનેક મિસાઇલોને નિશાન બનાવાયા. 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા PV સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા છે. જાપાનના પૂર્વ વિશ્વ વિજેતા નોઝોમી ઓકુહારાની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાંથી ખસી ગયા બાદ PV સિંધુને વોક ઓવર મળ્યું હતું. ક્વાર્ટર ફાઇનલ મેચ શરૂ થતા પહેલા જ રદ થઈ ગઈ હતી. હવે તેઓ સેમિફાઇનલમાં આવતીકાલે ચીનના વિશ્વના 4થા ક્રમાંકના ચેન યુફેઈ સામે રમશે. અગાઉ PV સિંધુએ ચીનના હાન યુએને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મલેશિયા ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન બાદ જાપાન ઓપનમાં આ વર્ષના તેમના ત્રીજા BWF વર્લ્ડ ટૂર સેમિફાઇનલ રમશે. વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ CB જ્યોર્જીએ નવી દિલ્હીમાં ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન FAOના વર્તમાન પ્રતિનિધિ તાકાયુકુ હાગીવારા સાથે મુલાકાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ગોવા NFSUની ડિજિટલ પ્રયોગશાળાને ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે કેન્દ્ર સરકારની માન્યતા. ઈરાનના IRGCએ સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા. અને ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા રાત ઓર દિન ફિલ્મના ગીતથી.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે આમ્રપાલી, કલાકાર લતા મંગેશકર.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળશો આદમી ફિલ્મનું ગીત.

0: મોહમ્મદ રફી અને તલત મહેમૂદે ગાયેલું આદમી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો યેસુદાસની ફિલ્મ લવ કે દોરંગ. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત.

કાર્યક્રમો એઆઈઆર બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. એનઆઈપીપી હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. સાંભળીએ લવ કે દો રંગ ફિલ્મનું આ ગીત યેસુદાસના સ્વરમાં. પ્રવેશ સત્ર 2000

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે અરમાન, કલાકાર લતા મંગેશકર.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકરના કંઠમાં પથ્થર કે સનમ ફિલ્મનું ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમની શરૂઆત કરીશું ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરે ગાયેલી તુષાર શુક્લની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શબ્દો છે પ્રફુલ્લ નાણાવટીના, કલાકાર સુધી ઠાકર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રહર વોરાએ ગાયેલી ચિંતન નાયકની રચનાથી.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મન્ના ડે ગાયેલા રાત ઓર દિન ફિલ્મ ગીતથી. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

હવે સાંભળશો શૈલેન્દ્રએ લખેલું, શંકર જયકિશને સંગીતબદ્ધ કરેલું આમ્રપાલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

અને હવે સાંભળશો મજરૂ સુલતાનપુરીએ લખેલું, મદન મોહને સંગીતબદ્ધ કરેલું દસ્તક ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં બહાર ફિર ભી આયેગી ફિલ્મનું ગીત, શબ્દો અંજાનના, સંગીત ઓપી નૈયરનો.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मिनीवेव 366....
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે શનિવાર તારીખ 18 જુલાઈ 2026 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 વાગે સદાબહાર ગીત, 8:30 પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીતો, 9 વાગે સવારે 9:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 10:02 ફિલ્મ સંગીત, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, 11:30 આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર વૈભવી વટવાણા, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો પ્રભાત ભારતી ગોસ્વામી અને ડિમ્પલ ગઢવી, 6:30 યુવા દોસ્તો મળેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં દેવવ્રત મિશ્રનું સિતારવાદન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું

મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 0.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58% નોંધાયું. આજે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 0.2 મિલીમીટર વરસાદ નોંધાયો. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13:10 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 એડમીટર્સ પર ફરી મળીશું.

સમુદ્ર કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 10 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આડમીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ, હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે વિજયભાઈ ભારડ, રામચંદ્ર દેશોણી અને કલ્યાણભાઈ મકવાણા. મધ્યરાત્રી 12 વાગ્યા છે. ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું બીરેન પુરોહિત, ચિંતલ શાહ, દિવ્યાંગ અંજારિયા અને જયંતિ એસ રવિના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો જગજીત સિંહના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કલ્યાણભાઈ મકવાણાના સ્વરમાં ગુજરાતી લોકસંગીત, ને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. મિત્રો, હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ.
1: પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ.

0: ચોરી કરવા નથી આવ્યા.
1: તો તરસથી ભવાયા છે બાપજી, અમારે તો એક ઘૂંટડો પાણી જોઈએ બાપજી.
0: તમારા કુવાનું પાણી ક્યાં ગયું?
1: એ તો બે દિવસ પહેલા સુકાઈ ગયું બાપજી. આ બુઢા બાળ બચ્ચા બધા જ પાણી માટે તરસે મરે છે, એટલે અહીં આવ્યા છીએ પાણી લેવા માટે.
2: અલી એ સંતુ, લાવ જલ્દી ઘડો આપ.
0: હે તમારી આ હિંમત, આજે અમારા કુવાનું પાણી લેવા આવ્યા છો, કાલે તમારા ઘરમાં ખાવાનું નહીં હોય તો અમારી પીરસેલી થાળી ઝૂટવી જવા આવશો. જાઓ
1: પાણી અમે ના લઈ શકીએ બાપજી.
3: મારો મારી નાખો અમને, પણ પાણી તો અમે ભરીશું જ, જોઈશું ને. તો જાઓ કુવા માંથી પાણી ભરી લો. ઉભા ઉભા જુઓ છો શું? પાણી ભરી લો પાણી.
0: ખબરદાર ખબરદાર ખબરદાર, જો આગળ વધ્યા છે તો કુવા તરફ કોઈ આગળ વધ્યા છે તો ખબરદાર, પકડો પકડો, જોઈ શું રહ્યા છો? બધા પકડો, મારો મારો.

0: છાપાવાળા કહે છે, લખે છે, આભડછેટ ખતમ થઈ ગઈ. રેડિયોવાળા કહે છે, અસ્પૃશ્યતા દૂર થઈ ગઈ. પણ આજે આપણા ગામમાં શું બન્યું?
1: શું બન્યું? આપણા કૂવાનું પાણી સુકાઈ ગયું એટલે આપણે ગામના કૂવે પાણી ભરવા ગયા. એમના કૂવે પાણી ભરવા ગયા એટલે ઊંચી જાતિના લોકો આપણા પર તૂટી પડ્યા. અરે, જાનવરોની જેમ મારી કૂટીને આપણને ભગાડી મૂક્યા.
0: હે મારા ભગવાન, હે પ્રભુ, આ અભડછેટ દૂર કરવા ગાંધી બાપુએ કેટલી મહેનત કરી, પણ આ લોકો પર કાંઈ જ અસર ન થઈ. આ લોકો તો હજુ નથી બદલાયા.
1: ચૂપ રહો દાદા, આ બધું તમારે લીધે થાય છે.
0: શું? મારે લીધે?
1: હા, આપણા ગામમાં દુકાળ પડ્યો, ગામમાં રોજગારી નથી, પશુઓ માટે ઘાસ ચારો નથી. અમે કહ્યું, ચાલો ચાલો આપણે બધા શહેરમાં જતા રહીએ. અરે, ત્યાં શહેરમાં રિક્ષા ખેંચીને પેટીઓ તો રળી લઈશું. પણ તમે ના માન્યા, અમને બધાને અહીં રોકી રાખ્યા.
0: બેટા, આપણું ગામ તો આપણી માં હોય છે ને.
1: માં?
0: બેટા, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરવાની મારી ઈચ્છા છે. આ વડલાની શીતળ છાયા, આ પશુઓનું ગૌચર, આ બાળકોનું ગિલ્લી દડાનું મેદાન, આ બધું શહેરમાં ક્યાંથી મળશે? એટલે બેટા, મેં શહેર જવાની ના પાડી હતી.
1: અરે દાદા, આ ઊંચી વરણના લોકો તમારી સાથે જાનવરો જેવું વર્તે છે અને તોય તમે આ ગામ છોડતા નથી. પશુઓને ચારો ના મળે તો તમે કસાઈ વાળે વેચો છો, પણ અમારી સાથે શહેર નથી આવતા. આ લોકો તમને અલકી જાતના ગણે છે, ઘૃણાથી જુએ છે, છતાં તમે એમની ચાકરી કરો છો. તમે પાગલ થઈ ગયા છો દાદા, પાગલ. તમે અમારી સાથે શહેર ક્યાંથી આવો?
2: પરશુરામ, જો અમે શહેરમાં તારી સાથે આવીએ તો ત્યાં આવી હેરાનગતિઓ નહીં થાય?
1: ના ડાયા, શહેરો ખૂબ જ બદલાઈ ગયા છે. અરે, નથી બદલાયા તો આપણા ગામડા એ તો શહેરોથી ખૂબ દૂર છે. અરે, શહેરમાં તો ના જાત આભડછેટ એવી કોઈ વાત જ નથી. અરે ડાયા, તને શું વાત કરું, મેં તો શહેરમાં હોટલોમાં જઈને ઠાઠથી બધાની સાથે બેસીને ખાધું છે. એ ગામડાઓમાં તો આ જમીનદારી પગદંડો જમાવીને બેઠી છે. આ ઊંચ નીચ નાચ જાત બધું અહીં જ જોવા મળે છે. અરે, માણસને માણસની જેમ જોવાતો નથી. એટલે તો કહું છું, ચાલો ચાલો ભાઈઓ બહેનો, ચાલો અહીંથી શહેરમાં જઈએ. અરે, ત્યાં માણસની જેમ જીવી તો શકીશું. ચાલો ચાલો.
2: સારું ત્યારે દાદાજી, આજ સુધી તમારું માન્યું, પણ હવે અમે તમારું સાંભળવાના જ નથી. અમે તો અમારું જીવતર એળે કાઢ્યું, પણ અમારા બાળકો તો ઇજ્જતથી જીવશે. બોલો ભાઈઓ, શું કહો છો? તમે બધા શહેર આવશો ને?
0: હવે જ્યારે બધા શહેર જાય છે તો હું એકલો અહીં રહીને શું કરીશ? આટલા વર્ષ અહીં કાઢ્યા, કેટલું બધું જોયું, હવે જરા શહેર પણ જોઈ લઉં. હે દેવી માં, હું તને પગે પડું છું. હું તો અહીં તારા ચરણોમાં જ મરવાનો હતો, આ જ માટીમાં મારે બળવું તું. પણ હવે કોણ જાણે આ દેહ ક્યાં પડશે. હું તને છોડીને જાઉં છું દેવી માં, છેવટના પરિણામ જુહાર માં, આખરના જુહાર મારા મારી માવડી.
3: ચાલો બધા, ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલ

0: તમને એક સુંદર વાર્તા સંભળાવું.
1: અરે દાદા, અમે અહીં મોતનો કોળિયો બન્યા છીએ અને તમને વાર્તાઓ કહેવાનું સૂજે છે.
2: સાંભળો દાદા, અમે સાંભળીશું.
0: આ મોટેરાઓને ના સાંભળવી તો કઈ નહીં. સારું, ત્યારે બાળકો તમે સાંભળો.
3: આ
0: બહુ સુંદર વાર્તા છે બેટા.
3: દાદા, તમને આટલી બધી વાર્તાઓ કોણે સંભળાવી?
0: મારા બાપાએ.
3: અને એને કોણે સંભળાવી?
0: એમના બાપાએ.
3: સારું, હવે વાર્તા સંભળાવો દાદા.
0: બધા બેસી જાઓ. હવે સાંભળો. તું પણ સાંભળજે દીકરી, સાંભળે છે ને? સાંભળ. એક હતો રાજા, દૂર દેશનો રાજા. રાજા હતો ચિત્ર વિચિત્ર. એને હતી એક રાણી. એક મોટું રાજ્ય હતું આ. અંગ્રેજોનું શાસન હતું ત્યાં. જાડો પાડો સુબો હતો ત્યાં. અને ચિત્ર વિચિત્ર એનો રાજા હતો. સાંભળો છે ને?
3: હા.
0: ચિત્ર વિચિત્ર ભારે મૂરખ પણ હતો. એના સમયમાં આપણને નીચા ને હલકા માનવામાં આવતા હતા. આપણી જાતના લોકોને હલકી વરણના કહીને ગામની બહાર રાખવામાં આવતા હતા.
3: શું કહો છો દાદા?
0: આપણા ગળામાં એક ઢોલ બાંધવો પડતો. જ્યારે ગામમાં જઈએ તો ઢોલ વગાડતા જવું પડતું.
3: પણ એવું કેમ દાદા?
4: અરે બાળકો, તમને એ બધી વાત ક્યાંથી ખબર હોય? જો આ ઢોલ વગાડી આપણી જાતિના લોકો એ ઊંચી જાતિના લોકોને એમ બતાવતા કે અમે જાનવરો છીએ, વેઠિયાઓ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.
0: ચૂપ ચૂપ થા, વાર્તાને વાર્તા જ રહેવા દેને.
4: ઠીક છે, આગળ સંભળાવો.
0: આપણને હલકી વર્ણના ગણીને કેટલાક તો આપણા તરફ આંખ ઊંચી કરીને જોતાય નહોતા. ઢોલ વગાડતા આવતા જોઈ દૂરથી જ મોઢું ફેરવી લેતા હતા. અમારા ઢોલથી એમને બધું જ સમજાઈ જતું. હવે રાજા ચિત્ર વિચિત્રની વાર્તા સાંભળો.
3: સાંભળાવો દાદા.
0: એ રાજા ભારે અઠીલો, જીદી હતો, એટલો જ પાછો ગાંડો.
3: શું? રાજા ગાંડો?
0: એટલું નહીં, એ રાજાને એક સુંદર રાણી હતી.
5: સાંભળો સાંભળો,
3: ગાંડો રાજા અને સુંદર રાણી.
6: જય હો, જય હો, રાજ્યના પાલકનો જય હો. રાજાઓના રાજા, બહાદુરોમાં બહાદુર, પાલકોના પાલનહાર રાજા ચિત્ર વિચિત્રનો જય હો. કિલ્લાના દરવાજે ઘોડા ઉપરથી ઉતરીને મહારાજ પધારી રહ્યા છે. જય હો, જય હો, મહારાજનો જય હો.
7: અલી દાસીઓ, બધું બરાબર છે ને? મહારાજ આવી રહ્યા છે.
5: જો એ રિસાઈ જશે ને તો પાછા 6 મહિના સુધી દેખાશે નહીં.
8: રાણી! અરે ક્યાં છે રાણી? રાણી વાસમાં રાણી ના દેખાય. આ ઓ રાણી, રાણી હું આવી ગયો છું.
7: આવો, પધારો પધારો પધારો મહારાજ. શિકાર કેવો રહ્યો?
8: મજબૂત, બહુ સારો હતો. પણ મેં બિચારા હરણોને ન માર્યા, સુવર હંસ કે કબૂતરને પણ નથી માર્યા. વાઘ અને હાથીની
7: શું
8: શોધ ચલાવી.
7: બાપ રે, તો શું તમે વાઘ અને હાથીનો શિકાર કરી આવ્યા?
8: હા, ત્યારે શું તમે શું વિચારતા હતા?
7: શિકાર કર્યો?
8: શિકાર કર્યો હોત તો તમારી નજરે ના પડત. અમે વાઘ, હાથી, ચિત્તા બહુ શોધ્યા પણ કોઈ ના મળ્યા. અમે તો છેવટે કંટાળીને પાછા ફર્યા. એક ક્ષેમ કુશળ પાછા આવ્યા. અમે સારું કર્યું ને રાણી?
7: ખૂબ જ સારું કર્યું મહારાજ, ખૂબ જ સારું કર્યું. મહારાજ, આ શાહી પથારી પર આ સુંદર ગાલીચો જુઓ,

0: સુંદર છે.
1: એ આપને માટે છે,
0: હો
1: થોડો વિશ્રામ કરો.
0: ઓ રાણી, બસ રાણી હો તો તમારા જેવી.
1: જી જી.
0: ઓ જરા મારા પગ દુખે છે રાણી, જરા પગ દબાવી આપો ને.
1: જી જી જી મહારાજ જી.
0: વાહ, આહ આહા, રાણી તમારા હાથમાં જાદુ છે, જાદુ. તારા હાથના સ્પર્શથી જ દર્દ મટી જાય છે. આ
1: કરડ્યું.

0: પાણી જરા પગ દબાવી આપો ને.
1: જી જી જી મહારાજ જી.
0: વાહ, રાણી તમારા હાથમાં જાદુ છે, જાદુ. તારા હાથના સ્પર્શથી જ દર્દ મટી જાય છે.
1: હું જોઉં છું મહારાજ, શું છે હું જોઉં છું.
0: જો જલ્દી જો.
1: અરે ભગવાન, આ તો માકણ છે મહારાજ.
0: શું શું છે?
1: તમે માકણના કરડવાથી આટલા ગભરાઈ આવ છો?
0: ગભરાઈ ગયો? ચૂપ કર. અરે એક માકણની આ હિંમત કે મને કરડે, એને ખબર નથી હું કોણ છું. રાજાઓનો રાજા, પાલકોનો પાલનહાર. જો મામૂલી માકડ મને કરડશે તો સામાન્ય માણસની તો હિંમત જ ખૂબ વધી જાય ને. આ કઈ સામાન્ય વાત નથી, ગંભીર ચિંતાનો વિષય છે. અમારા રાજ્યમાં હવે એક પણ માકડ જીવતો નહીં રહે, બધા જ માકડ મારી નાખો. એને માટે રાજ્યના નાના મોટા બધા જ ખાટલા સળગાવી નાખો. લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ જેથી બધા જ માકડ મરી જાય. અરે કોણ છે આજાર? જાઓ જાઓ, જઈને ઢંઢેરો પીડાવ.
2: માકડ, હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીવે છે.

0: સાંભળો, રાજ્યના નગરજનો સાંભળો, બધા જ આમ નગરવાસીઓને સૂચના આપવામાં આવે છે કે કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?
0: એટલે રાજ્યના ચિત્ર વિચિત્ર રાજાએ હુકમ આપ્યો છે કે આપણા પ્રાંતના 121 ગામોમાં ક્યાંય કોઈ માકડ જીવતો ન રહેવો જોઈએ. માટે બધા જ નગરજનો, અમીર ગરીબ નાના મોટા, બધાએ પોત પોતાના ઘરના પલંગ ખાટલા તરત જ આગમાં સળગાવી નાખવા, એવો રાજાનો શાહી હુકમ છે. સાંભળો સાંભળો સાંભળો.
1: શું કહ્યું? ખાટલા સળગાવી દઈએ?
0: હા, જે આ હુકમનો ભંગ કરશે એણે દર મહિને 10 સોના મોરો રાજ્યના ખજાનામાં જમા કરાવવી પડશે. જો આ દંડ નહીં ભરે તો એને ગામના ચોકમાં બધાની હાજરીમાં 100 કોરડા ફટકારવામાં આવશે.
2: હે, કેવું પડે? વિચિત્ર રાજાને એનો હુકમ પણ વિચિત્ર. એટલે રાજાને માકડ મચ્છર કઈડે અને સજા પ્રજા ભોગવે? હે, આ રાજા અંગ્રેજોની ભેટ સોગાદો આપીને ખુશ રાખે છે એટલે એ લોકો આવી વિચિત્રતાઓ રાખે છે. સમજ્યા? આંખડા કાન કરે છે. જ્યાં સુધી આ રાજા છે ત્યાં સુધી આ બધું આપણે સહન કરવાનું છે. ચાલો ચાલો ભાઈઓ, ખાટલા લઈ લો, હળગાઈ દો, નહીતર દંડ ભરવો પડશે. ચાલો જલ્દી કરો.
1: આ શું મુસીબત? હવે બધાને જમીન પર ભોંય પથારી પર શું પડશે? હે ભગવાન, ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો, હે ચાલો.
3: બોલો જાસૂસ, શું સમાચાર છે? રાજ્યમાં બધે શાંતિ છે ને? ક્યાંય કોઈ જ ગરબડ તો નથી ને?
4: ના મહારાજ, ચારે બાજુ શાંતિ જળવાય છે.
3: શું કહે છે મૂર્ખ? અરે લોકો એમના પલંગ ખાટલા સળગાવે કે નહીં?
4: કહું છું મહારાજ, ગઈકાલે સાંજ સુધીમાં

0: રાજના ધર્માસન પાસે 36 હજાર અને 24 ખાટલાઓનું દહન થયું છે.
1: દહન થયું, ખાટલા સળગાવ્યા,
0: એનાથી સળગેલી આગની જ્વાળાઓ આસમાને પહોંચી ગઈ. એમાં બધા જ માકણ મચ્છર બળીને રાખ થઈ ગયા.
1: બળીને રાખ થઈ ગયા, માકડ માકડિયા, શાબાશ. ચિત્ર વિચિત્ર રાજા કોઈ સામાન્ય માણસ નથી. સારું, બીજા શું સમાચાર છે
0: મહારાજ?
1: કેને,
0: આપણા પ્રાંતમાં એક ડુંગરિયો નામનો ગાયક છે.
1: હા, તેનું શું છે?
0: એનો જન્મ શુદ્રકુરમાં થયો છે.
1: ઓહો, તેનું શું છે?
0: એના ગીતો સાંભળીને લોકો ભૂલી જાય છે કે એક શુદ્ર છે, અછૂત છે.
1: એ શું ગાય છે?
0: એ એના ગીતોમાં લોકોને ભણવાનું કહે છે. એ કહે છે કે નાત જાત જેવું કંઈ છે જ નહીં, આ તો ખોટો ભ્રમ છે.
1: એમ, ઓહો, ખૂબ સરસ વાત છે.
0: એ એમ પણ કહે છે કે બધા ધર્મ છેવટે તો માણસની જેમ માટીમાં મળી જવાના છે.
1: શું શું કહે છે?
0: એ એના ગીતોમાં પૂછે છે કે આપણને શુદ્ર કહેનારા આ ભદ્ર લોકો આપણી પાસે એમના કામ કેમ કરાવે છે.
1: સારું, પેલા એ કહે, એણે ગળામાં ઢોલ બાંધ્યો છે કે નહીં?
0: હા, બાંધ્યો છે મહારાજ. પણ એ કહે છે કે એક દિવસ એની જાતિના લોકોને ગળામાંથી આ ઢોલ છોડાવશે.
1: સારો, પહેલાં મારે એને જોવો પડશે, સાંભળવો પડશે. જાસૂસ, ચાલ આપણે વેશ પલટો કરી લોકો વચ્ચે જઈને એને સાંભળી લઈએ. તપાસ કર એ કાલે ક્યાં ગાવાનો છે.
0: જેવી આજ્ઞા મહારાજ.
1: જાસૂસ, આ વેશમાં અમને કોઈ ઓળખી તો નહીં લે ને?
0: નહીં સરકાર, આપનો વેશ જોઈ કોઈ નહીં કહે કે આપ રાજા છો.
1: બસ બસ બસ, તો સારું. પેલો સામે દેખાય છે એ જ ડુંગરીઓ છે ને?
0: જી મહારાજ, એ જ ડુંગરીઓ છે.
1: અરે, શુદ્રકુળમાં જન્મ્યો છે છતાંય લોકોને એના ઉપર કેટલો બધો પ્રેમ છે, આ લોકો એને ઘેરી કેમ લીધો છે?
2: કેટલા સમય અમારા ગામમાં આવ્યો
3: એ ડુંગરિયા. હે, કદુ ગીત ગીત ગીત
4: ગીત નહીં ગીત નહીં ગીત નહીં ડુંગરિયા, અમે કહીએ ને એ વિષય પર એક કવિતા સંભળાવ, અમે સાંભળીએ
2: છીએ.
5: સારું, થોડી વાર હું મારું ગીત બંધ કરું છું. કહો, કઈ વાત પર કવિતા સાંભળશો?
3: નદી કિનારે પેલું જાંબુડાનું ઝાડ છે ને, ત્યાં પેલી કાળી કાળી બાઈ હવે ટોપલો લઈને ઝૂમતી ઝૂમતી આવે છે. હે ડુંગરિયા, એના પર કવિતા કર.
5: અરે સારું. નદી કિનારો, જાંબુડો અને રૂમઝુમ નાર. નદી કિનારે જાંબુડો રે, જાંબુડો લહેરાય, જાંબુડે જાંબુ લચી રહ્યા, રૂમઝુમનાર કરે વિચાર. ટોપલી હાથમાં ને નમણી નાજુક નાર, એ તો કરે રે વિચાર. નિંદર ઘેરાણી એની આંખ મારે, એ તો કરે રે વિચાર. રાત વેરાણી જાંબુ વીણતા રે, એ તો કરે રે વિચાર.
3: તમે
5: લોકો પણ જુવાનીઓ, ચંચલ છોકરી નજર, મને મોરલા જેવું લાગે.

0: મારા ઘર સામે બેઠો મોરલો, બેઠો ટહુકા કરે ટહુકા કરે, ટહુકા કરે મોર ટહુકા કરે, એ મારા મનડા હારે. મારી તકલીનો તાર તૂટી જાય, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે. મારી તકલીને લાગી તારી નજર, એવી મને વાગી તારી તિરછી નજર. મારા કામમાં થઈ ગઈ ખલેલ, રે મોર ટહુકા કરે ટહુકા કરે, મોર ટહુકા કરે. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ માણસમાં છે શો ભેદ? હા ભેદ, હા ભેદ બધાય ભરમ. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ જુદી વાત? કોઈ રાક્ષસે કર્યા જુદા, ને નીચ શૈતાને ભેદ રચ્યા. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? માણસને ગળે ઢોલ લટકાવ્યા, ઢોલ લટકાવ્યા, કોરડા તો ફટકાર્યા, ગાળો દીધી, કામો કરાવ્યા, કારણ શું? તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? તે બનાવ્યા પગરખા, પહેરવા ન પામ્યો તું. તે બનાવ્યો માર્ગ, ચાલવા ન પામ્યો તું. કારણ? કારણ એક જ. શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે?
1: રાણી
2: જી, જી મહારાજ.
1: આ ડુંગરીય શુદ્ર કુળમાં જન્મ્યો છે, પણ ચહેરો મોરો તો ઊંચા કુળનો લાગે છે, અને જ્યારે મસ્ત બનીને ગાય છે તો લોકો નાગની જેમ આનંદથી ઝૂમે છે. સાચું કહું તો એના ગીતોથી તો મને ભય લાગે છે. ક્યાંક એ મારું અનિષ્ટ ન કરી નાખે.
2: તમારું અનિષ્ટ કેમ મહારાજ?
1: કારણ કે નાત જાતના બંધનોને માનતો નથી. એ પોતાની કોમના લોકો માટે આપણા જેવો જ અધિકાર માંગે છે. કેમ બને? એવું થાય તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ના જાય.
3: મહારાજ, રાજકુમારી આપને મળવા માંગે છે.
1: ઓ, દીકરી પધારી છે. સારું, અંદર મોકલ. રાણી, અમારી દીકરીને મળે અને વાત કરે, કેટલો બધો સમય થઈ ગયો. નહીં હા, આવી આવી આવી, આવ આવ આવ આવ. આ બોલ, શું સમાચાર છે દીકરી?
2: પિતાજી, મેં લોકોને ડુંગરિયા વિશે વાતો કરતા સાંભળ્યા. કહે છે એ સરસ કવિતાઓ લખે છે અને ગાય છે પણ સારું.
1: શું? તારે એને સાંભળવો છે? અરે દીકરી, એ તો પાગલ કવિ છે બેટા, એ ગાંડાને શું જોવો તો?
2: પિતાજી, હું એને બસ એક જ વાર જોવા માંગુ છું.
1: નહીં નહીં, એ શક્ય નથી. એ સારી વાત ન કહેવાય બેટા. તારાથી મેલ બહાર ન નીકળાય. જો એક વાત સમજ, જો અત્યારે રાત બહુ વીતી ગઈ છે, જા જા, તું તારા મહેલમાં જઈને સુઈ જા પહેલા. હા,
2: જેવી આજ્ઞા.
1: રાણી, આ કવિ ગાયકને ખતમ કરવો પડશે. હા, ખતમ કરવો પડશે. જોઈએ શું થાય છે.
0: માણસ તો છે માણસ, માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે?

0: શું તારી મારી વાત જુદી છે, શું મારી તારી જાત જુદી છે, માણસ તો છે માણસ એની ક્યાં કોઈ વાત જુદી છે, ક્યાં કોઈ વાત જુદી છે એની ક્યાં કોઈ વાત જુદી છે.
1: સખી, આ ગીત કેટલો સુંદર છે. એનું ગીત પણ એની જેમ જ મનને જીતી લે છે.
2: હા, પણ આપણે હવે અહીંથી જલ્દી પાછા વળી જઈએ, નહીં તો વેશ બદલ્યો હોવા છતાં કોઈ આપણને ઓળખી જશે.
1: અરે હું છું ને, તું ડરે છે શાની? તું જા, જઈને એને કહેજે કે હું એના કુળની છું. કાલે રાત્રે આપણે એને મળીશું. જોજે, મારી સાચી ઓળખ ના આપતી. હ ડુંગરિયા.
0: હા બોલ.
1: આપણા આ મિલનને મહિનો થઈ ગયો નહીં?
0: હા થઈ ગયો.
1: મને તારી વાત સાચી લાગે છે. આ સંઘર્ષમાં હું તારો સાથ આપીશ. હું પણ માનું છું કે માણસે માણસને ગુલામ સમજવાના દિવસો વીતી ગયા. આ ભેદભાવ હવે મટવા જ જોઈએ. હું તારા માર્ગમાં અવરોધ નહીં બનું. પેલું ગીત એકવાર ફરીથી સંભળાવ ને.
0: હું કેટલા વખતથી એ ગાઉં છું, પણ એનાથી લોકો બદલાય છે? શું લોકો આભડછેટ ભૂલી શકશે?
1: ડુંગરિયા, એટલે જ હું તને ચાહું છું અને તને તને પ્રેમ કરું છું. મારે તને મારે.
0: હા કહેને, કહે.
1: નહીં જા, હટ. મને કહેતા શરમ આવે છે.
0: અરે કહેતો ખરી, વાત શું છે?
1: તું મારી સાથે લગ્ન કરશે?
0: બસ આટલી અમથી વાત. તારા પિતાશ્રીને કહેજે મારા પગ ધુવે. કોણ કોણ છે ત્યાં?
3: ચૂપ રે નીચ બદમાશ, મારી દીકરી સાથે સંબંધ બાંધે છે.
0: કોણ? મહારાજ, પણ આપ અહીં? આ તમારી દીકરી છે? અરે ના, આ તો રમતુડી છે.
3: બકવાસ બંધ કર. અને તું મારી દીકરી કેવડાવવાને લાયક નથી. અરે તે તો મારું કુળ કલંકિત કર્યો. ચાલ સીધે સીધે મહેલમાં ચાલ. અને ડુંગરિયા, તું તારું તો હું આજે માથું જોડાવી દઈશ.
0: મહારાજ.
3: સિપાહીઓ, અરે સિપાહીઓ પકડી લો ને.
0: મહારાજ.
1: પિતાજી, પિતાજી, આમાં ડુંગરિયાનો કોઈ વાંક નથી. એને તો ખબર જ નથી કે હું આપની દીકરી છું. જો એને કઈ થશે તો હું આ મહેલમાં પગ નહીં મૂકું.
3: ચાલ ચાલ ચાલ, જા મહેલમાં ચાલ.
1: પિતાજી.
3: ડુંગરિયા, તારી ઉંમર લાંબી છે એટલે આજે બચી ગયો. જા, હમણાં ને હમણાં મારું રાજ્ય છોડીને ચાલે જા. સાંભળ્યો?

0: तांत्रिक जी मारी प्रतिष्ठा धूलमां रगदोळाई गई। मने आजकल खूब ज अबजस मळे छे। मारी दीकरी एक शूद्रना प्रेममां पड़ी गई। हवे शुं थाय
1: आ विषय गंभीरताथी विचारवुं पड़शे। आ डुंगरियो सामान्य माणस नथी, લોકોમાં એની ખૂબ જ ચાહના છે મહારાજ।
0: હા એ સાચું છે।
1: વળી એની જાતિના લોકોનો પણ એને સાથ સહકાર છે। અંગ્રેજ કલેક્ટર સાહેબ પણ આ ડુંગરીયાના ગીતોથી પ્રભાવિત છે। જો તમે એને મારી નંખાવશો તો રાજ્યમાં બળવો થશે બળવો।
0: એટલે જ તો વિચાર કરું છું કે શું કરું।
2: ભગવાન, કેવો ભયંકર દુકાળ છે આ।
3: બધું જ ઉજ્જળ થઈ ગયું છે, વેરાન થઈ ગયું છે। અરે, પાક બધો જ સુકાઈ ગયો, ઝાડ પાન પણ સુકાઈ ગયા છે, આ નદી નાળામાં પણ પાણી નથી,
2: આકાશમાં ક્યાંય વાદળોય દેખાતું નથી।
3: સાચું કહે છે ભાઈ, પાણી નથી, ચારો નથી, ઢોર રોજ મરવા લાગ્યા છે, કોણ જાણે વરસાદ ક્યારે આવશે। અને રાજા તો વેરો વધારતો જ જાય છે, અમારા દુઃખોમાં એ કંઈ કરતો જ નથી।
4: અને સાંભળ્યું છે રાજા તો એની દીકરીના કારણે ખૂબ જ હેરાન પરેશાન।

0: છે,
1: બેચેન છે.
2: એની દીકરીએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ડુંગરિયા સિવાય બીજા કોઈને નહીં પરણે.
0: શું વાત કરે છે!
3: અરે, એણે તો ખાવા પીવાનું છોડી દીધું છે. વાહ ભાઈ વાહ, વાહ વાહ, હાચો પ્રેમ તો આને જ કહેવાય.
2: અરે છોડો ને આ માથાફોડ. આ જુઓ, આ નદી આપણી માતા છે, જે ક્યારેય સુકાતી નથી, અને એ પણ આ વર્ષે સુકાઈ ગઈ. આવો દુકાળ તો ક્યારેય નથી જોયો.
4: મને મારી દીકરીએ દગો દીધો તાંત્રિક. એણે મારી બધી જ નામના ધૂળમાં મેળવી દીધી. પેલો પેલો ડુંગરિયો છે ને, એને ગમે તેમ કરીને ખતમ કરવો છે. પણ જો હું એને મારી નાખું અને લોકો જો બળવો કરે તો? બસ આ જ ભય મને સતાવે છે. એમાં વળી પાછો આ દુકાળ પડે છે.
5: હા, મને એક ઉપાય સૂજો છો મહારાજ. બરાબર છે, હવે આ ડુંગરિયો જીવતો નહીં રહે મહારાજ.
4: પણ કેવી રીતે
5: મહારાજ? આપણી પ્રજા ખૂબ જ ભોળી છે. એ સંકટ સમયે સાત પુતળા અને ચાર પાનની પૂજા કરવા માંડે છે. લોકો મારી વાત પર વિશ્વાસ કરે છે. હું ભવિષ્યવાણી કરીશ.
4: હા, પણ શું?
5: એ જ કે નદી માતાને ફરીથી પાણી સાથે વહેતી જોવી હોય અને આ દુકાળને દૂર કરવો હોય તો નદી માતાને ચરણે કવિ ગાયક કે રાજાનું માથું ચડાવો.
4: રાજાનું માથું કેમ?
5: એ તો ખરું રહસ્ય છે મહારાજ. જો હું માત્ર કવિ કે ગાયકનું માથું માંગીશ તો લોકો કહેશે કે આ કાવતરુ છે, પણ સાથે રાજાનું માથું રાખું તો લોકો ચૂપ રહેશે, સાચું માનશે. પણ રાજા તો રક્ષક છે, પાલક છે, ભગવાન છે, એટલે એને તો જીવવું જ જોઈએ, અને કવિ ગાયક જે પોતાનું માથું આપવું જ જોઈએ. દેશ અને જનતાના ભલા માટે લોકો કવિ કલાકારનું બલિદાન સ્વીકાર કરશે. કો કેવી યોજના છે મહારાજ?
4: તાંત્રિક, યોજના તો સારી છે, પણ કદાચ વાત ફરી જઈને મારા માથા માટે આવી જશે તો?
5: ના ના ના ના ના ના ના મહારાજ, ન્યાય અને વ્યવસ્થા તમારે આધીન છે, એ તમારી વિરુદ્ધ જાય જ નહીં.
4: એમ? હા, હું આમ જોવા જાઉં તો બરાબર.
5: હવે જોવાનું એ જ રહે છે કે આ યોજનાનો ખૂબ જ પ્રચાર થાય.
3: શું કહ્યું? હે, સાંભળ્યું? અરે, કહે છે કે દુકાળને દૂર કરવા કવિ ગાયક કે રાજાનું માથું માતાના ચરણે ચડાવવું પડશે.
1: બધા એમ જ કહે છે.
2: અરે, કવિ ગાયક તો આપણો ડુંગરિયો છે ને, શું એ પોતાનું માથું માતાને ચડાવવા આપશે?
6: આ બધું શું થઈ રહ્યું છે? અરે અરે, રાજાના માણસો આ તરફ આવે છે.
7: અરે કોણ છે ત્યાં? પેલા ડુંગરિયાનું ઝૂંપડું ક્યાં છે?
3: આ પેલું રહ્યું ને, એનું ઝૂંપડું છે.
7: એ અંદર છે?
3: મને ખબર નથી.
7: એને બહાર બોલાવો તો.
6: અરે ડુંગરિયા, અરે ભાઈ ડુંગરિયા, જરા બહાર આવો ને.
8: અરે, આ બધી શી ધમાલ છે? અરે, આ તો રાજાના સિપાહીઓ છે. કેમ ભાઈ અહીં આવ્યા છો?
7: સાંભળો ભાઈઓ, બધા ધ્યાનથી સાંભળજો. આપણા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. તાંત્રિકજીએ ભવિષ્યવાણી કરી છે કે આપણા રાજ્યના ગાયક અથવા રાજાએ પોતાનું માથું નદી માતાને ચરણે ચડાવવું પડશે. એટલે રાજ્યની ન્યાય વ્યવસ્થાએ નિર્ણય લીધો છે કે રાજ્યનો દુકાળ દૂર કરવા ગાયક ડુંગરિયાએ પોતાનું માથું માતાને ચરણે ધરવું. એમના આદેશથી અમે ડુંગરિયાને લેવા આવ્યા છીએ.
8: શું કહ્યું? હું મારું માથું આપીશ તો દુકાળ દૂર થઈ જશે? મારા મૃત્યુથી રાજ્યનો દુકાળ જતો રહેશે? એટલે કે મારા મૃત્યુથી રાજ્યનું ભલું થશે, એટલે મને બોલાવવા રાજાએ તમને મોકલ્યા છે, ખરું? હું આવવાનો નથી. જાઓ, તમારા રાજાને કહેજો કે જરૂર હોય તો એ પોતે મને લેવા આવે, એ સિવાય હું જવાનો નથી. એ આવશે તો હું વિચાર કરીશ.
7: તો નહીં.

0: આવે તો અમે તને જબરજસ્તીથી લઈ જઈશું.
1: એ શક્ય નથી સિપાઈ. આ એકઠા થયેલા લોકોને જુઓ, આ બધા એક સામટો હુમલો કરશે તો તમારું શું થશે?
2: અમે ડુંગરીઓને લઈ જવા દઈએ, ડુંગરીઓ.

0: જો રાજા આપણા મહોલ્લામાં આવ્યો.
1: રાજા અહીં આવી રહ્યા છે.
2: આપણા મહોલ્લામાં
3: રાજાઓના રાજા, પાલકોના પાલનહાર, શ્રીમાન ચિત્ર વિચિત્ર મહારાજા ડુંગરિયાને આંગણે પહોંચી ગયા છે. ડુંગરિયા, જ્યાં હોય ત્યાંથી જલ્દી હાજર થઈ જા.
4: રાજ્યના પાલનહારને મારા પ્રણામ.
5: ઠીક છે, ઠીક છે, આ બધું પ્રણામ પ્રણામ બધું રહેવા દે. અને કહે કે વાત શું છે? અમારો આદેશ હોવા છતાં તું દરબારમાં ન આવ્યો, ઉલટો મને અહીં બોલાવ્યો. બોલ, શું વાત છે?
4: મહારાજ, આપનું આ કાવતરું એ કઈ નાની સૂની વાત નથી, એ હું જાણું છું, એમ તમે પણ જાણો છો. હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો મહારાજ. મારી પાસે મારા ગીતોની શક્તિ છે, તમારી પાસે રાજશક્તિ છે, રાજ્યનો અધિકાર છે. શું મારું માથું આપવાથી આ દુકાળ દૂર થઈ જશે? સૂકી નદી, નાળા ને તળાવ પાણીથી ભરાઈ જશે? જાણું છું હું, અને તમે પણ જાણો છો. સારું, હું મારું માથું આપવા તૈયાર છું. લઈ લો માથું, પણ મારા માથાને બદલે હું આપની પાસે બે વચન માંગુ છું મહારાજ.
5: વચનો? કયા વચનો?
4: મહારાજ, પેઢીઓથી અમારા ઉપર જુલ્મો ને અત્યાચારો થયા છે. ગળામાં ઢોલ, આ ઢોલ બાંધી દીધો છે. જાનવરોથી પણ બદતર જીવન અમારા ભાગ્ય સાથે જડી દીધું છે મહારાજ. આ ઢોલ વગાડતા ગામમાં પ્રવેશવાની પ્રથા તો મોટા લોકોએ શરૂ કરાવી છે. બસ આપ એને ખતમ કરી નાખો મહારાજ. અમારા ગળામાંથી ઢોલ છોડાવો મહારાજ. અમારી જાતિને પણ સમાન અધિકાર આપો. આપ અમારું પહેલું વચન માંગુ છું મહારાજ.
5: અને બીજું વચન?
4: મહારાજ, આપણા રાજ્યમાં દુકાળ તો વારંવાર પડે છે નહીં, અને એની સૌથી મોટી હાલાકી અમારા અમારા લોકોને પડે છે. અમારા કૂવા સુકાઈ જાય છે. ઢોર ઢાંખર જે નદી નાળામાં પાણી પીવે છે, એવું પાણી અમારી જાતિના લોકોને પીવું પડે છે મહારાજ. માંદા પડે છે, બીમારીઓ ફેલાય છે, લોકો લોકો મૃત્યુ પામે છે મહારાજ.
5: હા, તો હું એમાં શું કરી શકું?
4: જો મારું માથું આપવાથી દેવી પ્રસન્ન થતા હોય, અને આપના તાંત્રિકના કહેવા પ્રમાણે નદી તળાવ છલકાઈ જવાના હોય, તો હું મારું માથું આપવા તૈયાર છું. કારણ કે એનાથી પાણી મળશે, પણ એ પાણી કૂવાઓમાંથી ભરવાનો પહેલો અધિકાર મારી જાતિના લોકોને હોવો જોઈએ મહારાજ. બોલાવો, બોલાવો તમારી ન્યાય વ્યવસ્થાને, અને આપો એમને આદેશ. હું મારું માથું હમણાં જ ભેટ ધરું છું મહારાજ. આપ ચૂપ કેમ થઈ ગયા મહારાજ?
5: આ અધિકાર મારા હાથમાં નથી ડુંગરિયા.
4: મહારાજ,
5: આ તો ન્યાયતંત્રનો વિષય છે, સમજવાનો પ્રયત્ન કર, એ જ નિર્ણય કરી શકે. જો છતાં આના માટે મને એક દિવસનો સમય જોઈશે.
4: બસ એક જ દિવસ? એક દિવસનો શું હિસાબ મહારાજ? મારા બાંધવો તો વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે, એમાં એક દિવસ વધારે? વચન આપો અને માથું લઈ લો મહારાજ.
6: ન્યાય વ્યવસ્થાએ શો નિર્ણય કર્યો મહારાજ?
5: ન્યાય વ્યવસ્થા વાત માનતી નથી, એ કહે છે વચન આવું આપી જ ન શકાય.
6: મહારાજ, હવે તો એક જ ઉપાય છે, ન્યાય વ્યવસ્થાને જ રદ કરી નાખો. આપ મહારાજ છો, તમે જ ન્યાય વ્યવસ્થા છો, તમે ધર્માસનનો નિર્ણય બદલી નાખો. ડુંગરિયાને બંને વચન આપો અને એનું માથું ઉતારી લ્યો મહારાજ. બસ એનો ખેલ ખતમ, અને આપની દીકરી મુક્ત, પછી કોઈ રાજકુમાર સાથેનો વિવાહ કરી શકો છો.
5: તાંત્રિક, તો હું ધર્માસન ન્યાય વ્યવસ્થાને રદ કરું છું. અરે જરૂર પડે હું બધું જ રદ કરી નાખીશ. હું

0: શાસક છું આ રાજ્યનો, બધા જ અધિકાર મારી પાસે છે. અરે કોણ છે આ જજ? જાઓ જઈને કહી દો કે મને ડુંગરિયાના બંને વચન મંજૂર છે. અમારો આદેશ છે કે એમના ગળેથી ઢોલ છોડી નાખો અને એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ગામના કુવેથી પાણી ભરી શકે છે.
1: ભાઈ ડુંગરિયા, તે તો અમારા ગળામાંથી ઢોલ છોડાવ્યા, તે અમને ગામના કુવેથી પાણી અપાવ્યું. તું જ અમારો ભગવાન છે ભાઈ.
2: તમારા ગળેથી ઢોલ છૂટ્યો ને, કાલે મારું માથું ધડ પણ નહીં રહે. આ એક મોટું કાવતરું છે. ભલે, કંઈ વાંધો નહીં. મારા માથા સાટે મારા બાંધવોને સન્માન મળ્યું, એ જ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે.
3: ના ના ડુંગરિયા, ના, અમે એ નહીં થવા દઈએ. અમે ગળામાં ઢોલ બાંધીશું, નાળાનું ગંદુ પાણી પીશું, એ તો અમારા ભાગમાં લખ્યું છે. પણ અમારા માટે તારા જેવો મોટો કવિ પોતાનું માથું આપે એ અમને કબૂલ નથી. અમે તને નહીં મરવા દઈએ ડુંગરિયા. આવો મોટો કવિ ફરી પાછો ક્યારે જન્મ લેશે?
4: શું કહ્યું હતું તાંત્રિકે? કવિ, ગાયક કે પછી રાજાનું માથું આપો તો દુકાળ દૂર થાય. હા, આ તો પછી રાજા આપે માથું, પ્રજાને માટે પ્રજાનો પાલક માથું આપે અને દુકાળ દૂર કરે.
5: હા હા, કવિ જીવે ને રાજા માથું આપે તો જ અમારો દુકાળ દૂર થાય. કવિ જિંદાબાદ.
2: સાંભળો સાંભળો, એવું ના બોલો. જે કહેવાય ગયું એ કહેવાય ગયું. રાજાએ મારી વાત માની છે એટલે મારે પણ એમની વાત માનવી જોઈએ. પાણી વરસે કે ના વરસે, દુકાળ હોય કે ના હોય, મારા બાંધવોને સન્માન મળ્યું એ જ બહુ મોટી વાત છે. હું હવે દેવી માને મારું માથું અર્પણ કરવાનો છું.
1: ડુંગરિયા ભાઈ, કાલે તું નહીં હોય ત્યારે આ ગીત તમને કોણ સંભળાવશે?
3: ડુંગરિયા, પેલું ગીત એક વાર ગાને.
2: આજે નહીં, કાલે નદી કિનારે દેવી માને મંદિરે છેલ્લી વારનું ગાઈશ. તમે બધા ત્યાં આવજો અને ત્યાં સાંભળજો.
0: તાંત્રિકજી, આ નદીના ઓવારે આટલી બધી ભીડ કેમ? શું ડુંગરિયા સાથે આટલા બધા લોકો આવ્યા છે? જુઓ તો ખરા, ચારે બાજુ કેટલી બધી ભીડ જ ભીડ.
6: મહારાજ, એના અવાજમાં જાદુ છે. એણે એના બાંધવો માટે જે કંઈ કર્યું છે એ પણ એવું જ મહાન કાર્ય છે ઓ મહારાજ. તો એ જોજો, આ મૂર્ખાઓ એના બલિદાન નહીં ભૂલી જશે.
0: આપણે શું? હે સૈનિકો, અરે જોઈ શું રહ્યા છો? જલ્લાદને કહો કે ડુંગરિયાનું માથું કાપી નાખે.
2: માણસ તો માણસ છે. ક્યાં કોઈ વાત જુદી છે? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? નાત જાતના કલંક મટે તો તેમાં ધરતી રાજી છે. છૂટ્યા ઢોલ ને ઘંટ સાવરણા, માનવતા થઈ રાજી. માણસ તો માણસ છે, એની ક્યાં કોઈ વાત જુદી છે? મળ્યું કુવાનું પાણી મીઠું, મળ્યું કુવાનું પાણી મીઠું, બાંધવ થાઓ રાજી રે. શતશત વંદન રાજા, શતશત વંદન, શતશત વંદન.
0: આપણી યોજના સફળ થઈ.
3: બસ.

0: કરો આ જૂની પુરાણી વાર્તા, બંધ કરો આ લવારો, આવી વાતો સંભળાવી સંભળાવીને આ નવી પેઢીને ન ડરાવો.
1: તો તારે આ વાર્તા વિશે શું કહેવું છે?
0: હું આ વાર્તાને બદલવા માંગુ છું. જો એનો અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે મંદિર પાસે પેલી નદીને કિનારે ડુંગરીઓ છેલ્લું ગીત ગાય છે, ત્યારે લોકો કિડિયારોની જેમ ઉભરાવા લાગ્યા. પગ મૂકવા જેટલી પણ જગ્યા નહોતી. રાજા પણ એના રસાલા સાથે આવે છે, એના માટે ગાદી પથરાય છે, અને આ ડુંગરીઓ
2: વીત્યા દાડા દુખના ને વીતી ગઈ એ વાત, છૂટ્યા ઢોલ ને છૂટ્યા સાવરણા, પેટે પામ્યા ધાન, વીત્યા દાડા શોષણના ને પશુપણાનો અંત, બદલાય બદલાય છે ભાગ્યની રેખા, બદલાયો સંસાર, જો કરે વિરોધ દલિત તો બંધ થાય અત્યાચાર, જો બદલાય આ કથા વ્યથાની તો બદલાય તો બદલાય આ વ્યવસ્થા, તો ઉગશે સૂરજ મધરાતે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે.
0: આમ ડુંગરિયાને સાંભળવાને જોવા જે લોકો ત્યાં એકઠા થયા હતા એ બધા આવેશમાં આવી ગયા. ફક્ત 200 સૈનિકોની તાકાત પર તાનાશાહી શાસન કરનાર રાજા પર ઉશ્કેરાઈ ગયા. લોકોમાં નવી ચેતનાની લહેર જાગી, એ જોશમાં આવી ગયા. આખી ભીડ કવિ જિંદાબાદ, કવિ જિંદાબાદ ની બૂમો પાડવા લાગી. કેટલાક લોકો રાજા પર તૂટી પડ્યા, કેટલાક લોકો ડુંગરિયાને છોડાવી લાવ્યા, કોઈએ રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું, લોકો નાચવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, ડુંગરિયો જિંદાબાદ ની બૂમો પાડવા લાગ્યા.
3: બંધ કર, બંધ કર વસરામાં તારી વાર્તા બંધ કર.
0: કેમ ડાયા,
3: તું તો બે વર્ગો વચ્ચે વિગ્રહ કરાવી વાર્તાનો અંત લાવવા માંગે છે. તું તો બંને વર્ગોને લડાવી કલહ ઉભો કરી અંતને લોયાળ બનાવવા તરફ આગળ વધે છે.
0: તો તું શું એમ કહેવા માંગે છે કે અંત એવો હોવો જોઈએ જેમાં અંતે શાસનનો વિજય થાય?
3: ના, હું કહું છું સાંભળો, વાર્તાનો સંતોષકારક અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે ડુંગરિયાનું માથું કપાવવાનું હતું ત્યારે એનું છેલ્લું ગીત સાંભળવા લોકો એકઠા થયા હતા. રાજા ચિત્રવિચિત્ર પણ ત્યાં હાજર હતો, પણ ગેરહાજર હતી ત્યાં ફક્ત એક વ્યક્તિ ત્યાં હાજર નહોતી, તે હતી રાજકુમારી. તે ન આવી, ડુંગરિયાએ છેવટનું ગીત ગાયું.
2: ક્યાં સુધી બેઠીશું, ક્યાં સુધી સહીશું આ પીડાઓ, આ વેદનાઓ, આ યાતનાઓ? આંખોથી અંગાર વરસાવી, શ્વાસોમાં ભરી જ્વાળાઓ, અને થઈ જાઓ તૈયાર, મક્કમતાથી કરો વિરોધ, અને કરો કરો ક્રાંતિના પ્રયાણ. વિચારશો ના શું થશે આગળ, શું થશે પાછળ, થશે શું ગુલામીનું, શું થશે શોષણનું? સમાજના ડગ તળે, લોકોના પગ તળે પેઢીઓથી કચડાતો આ જ્વાળ હવે જાગ્યો છે. હું તો બસ ગાઉં છું, હોઠોથી નહીં હૃદયથી ગાઉં છું, દિલની વ્યથા મારા ગીતોમાં રેલાઉં છું. મહારાજ, કપાવી નાખો મારું માથું, મહારાજ ઉડાવી દો મારું માથું, એનાથી નદીમાં પાણી આવશે, તળાવો છલકાઈ જશે. એ તો છલકાય કે ન છલકાય, પણ તમારું હૃદય ખુશીઓથી છલકાઈ જશે, પણ એથી ફૂલાઈ ન જતા મહારાજ. આ ઘોર અંધકારમાં પણ સૂરજ ઉગશે, અને આ લોકો તમારા સિંહાસન પર તૂટી પડશે, ત્યારે તમારા માથાનું શું થશે મહારાજ?
3: લોકોમાં તોફાન જાગ્યું, તેઓ આવેશમાં આવી ગયા, ચેતનાની ચિંગારી ચંપાઈ ગઈ, એમણે રાજાનું માથું ઉડાવી દીધું.
0: રાજાના સૈનિકોએ ડુંગરિયાનું માથું ઉડાવી દીધું ત્યારે ત્યાં રાજકુમારી આવી પહોંચી.
4: ભવિષ્યવાણી થઈ હતી ને કે એક માથું વધી રહેશે તો આ તળાવ પાણીથી છલકાશે, પણ આ તો બે બે માથા વધી રહ્યા, પણ ક્યાં છે પાણી, ક્યાં છે પૂર, ક્યાં છે આંધી ને ક્યાં છે તોફાન? ના વર્ષ્યું પાણી, ના આવી આંધી. અરે આપણે તો પાણીમાં તળાઈ જવું જોઈતું હતું, કારણ કે આપણે એક નહીં બે બે માથા અર્પણ કર્યા છે, પણ ક્યાં છે પાણી, ક્યાં છે વરસાદ?
5: તાંત્રિક ની છે, અને જ્યોતિષ નામે આપણને છેતર્યા છે, ભગવાન નું નામ દઈને વિશ્વાસઘાત કર્યો છે.
4: માથા વધેરવાથી સમસ્યા ઉકેલાતી નથી, આપણે આપણા મગજથી વિચારવું જોઈએ. વિચાર વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે છે. તમારી સાથે વિશ્વાસઘાત થયો છે. જ્યાં સુધી તમે માથા વધેરતા અને વધેરાવતા રહેશો, માથા કાપતા અને કપાવતા રહેશો, ત્યાં સુધી તમારી સાથે વિશ્વાસઘાત થતો જ રહેશે. તમને ન્યાય નહીં મળે. ચિત્ર વિચિત્ર રાજા અને તાંત્રિકો મનમાન્યું કરતા જ રહેશે, તમને બધાને લૂંટતા રહેશે.
1: ક્યાં છે તાંત્રિક?
2: આ વાર્તા વીતી ગયેલી કાલની છે, એ આજની પણ છે, પણ આ વાર્તા આવનારી આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ.

બદલી નાખો આ વાર્તા. નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી અર્ચન ત્રિવેદી, જનક દવે, પ્રિયકાંત મહેતા, જનક રાવલ, હેમંત મિસ્ત્રી, ધનંજય પટેલ, મુકેશ પંડ્યા, પ્રતિભા રાવલ, રત્ના જાની, રેખા દવે, અલ્પિતા રાઠોડ અને હસમુખ ભાવસાર. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

0: पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी।
1: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ, હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું લતા મંગેશકર.

મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના બે વાગે ત્યાં હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું બીરેન પુરોહિત, ચિંતલ શાહ, દિવ્યાંગ અંજારિયા અને જયંતિ એસ રવિના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો જગજીતસિંહના સ્વરમાં. ને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, કલાકાર પ્રફુલ્લ દવે અને લલિતા ગુડાદરા. મિત્રો, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે, મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
2: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા
3: જરાય કુટુંબ છોડ.

0: નું દુઃખ છે? ભાઈ આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી? તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લે જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
0: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે, હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
0: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલ્લે બલ્લે બલ્લે બલ્લે બલ્લે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

કેટલાય બરફના તોફાનમાં ગુમ થયા, બરફમાં દટાયા, -30 ડિગ્રીમાં મેડિકલ ઇમરજન્સીનો ભોગ બન્યા, બ્લડ પ્રેશરથી જાન ખોયા. આજની તારીખ સુધીમાં કુલ્લે 35,817 જવાનો, નોન કમિશન તથા કમિશન્ડ ઓફિસરોએ જાનની કુરબાની આપી છે. ભારતીય લશ્કરના કુલ્લે 14 લાખ સૈનિકો અને બધા પાછળ પગાર ઉપરાંત શસ્ત્રો, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ખર્ચાઓ કુલ 14 લાખ કરોડ ઉપરાંત થયા. અને રોજ ક્યાં યુદ્ધ થાય છે, છતાંય જાનહાનિ તો નિયમિત થાય છે. હૃદયની તકલીફ, બ્લડ પ્રેશરની તકલીફ, માનસિક તાણ, રોજની નીરસતાથી કંટાળીને આપઘાતના જવલ્લે પણ જરૂરથી બનતા બનાવો બને છે. ભારતીય લશ્કરની ત્રણેય પાંખોનો કુલ સરવાળો 14 લાખ. આ 14 લાખ ઘરોમાંથી કોઈએ પિતા, કોઈએ ભાઈ, કોઈએ કાકા, મામા, દિયર, જેઠ, પતિ, સસરાને મોકલ્યા છે આપણી, કુટુંબની, સમાજની, દેશની રક્ષા કરવા. વિયોગના ભોગ બેઠા છે આ બધાને સરહદે મોકલીને. અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળા બજારીયાઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા. પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય. અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14 લાખના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમેરાયું છે કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ, ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજો, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓ ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
2: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
0: આહા નિલેશ, આહા મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી.
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ

0: બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલા એ જવાબ આપ, સિયાચિન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
2: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મારા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
3: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
3: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
3: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
3: સાહેબ રહેમ રહે, વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
3: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
3: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
3: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
3: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવો. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
4: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
4: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને એ આ કેસ માટે જ. જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી. મારો સ્વભાવ

0: ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
1: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
1: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
1: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું? શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારને શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ, મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, 1 જ વાત એ કયા કરે? ના ભાઈ ના.

0: એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા. હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

0: બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે. સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે. એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા. ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું. આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને. એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું, નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે? ઓહ,
1: તુમસે આયા ના ગયા, હમસે બુલાયા ના ગયા, તુમસે આયા.
0: ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે. વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી 5મું મકાન. એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ

કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાંથી જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો, સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: હતી જેને મળવું હોય તે ઓફિસે આવે.
1: બાપુજી, તેમની વાત તો સાંભળો. અમદાવાદમાં પહેલીવાર આ લોકો આવ્યા છે. ક્યારના કલાકોથી આપણું જ ઘર શોધતા હતા. આપણા વિનોદભાઈ સોની પાસેથી ટેલિફોન સરનામું લઈને.
0: હા, સારું, બોલાવો.
2: નમસ્કાર બાપુજી, આપકો એક સમાચાર દેના હૈ.
0: ક્યા ફિર પાકિસ્તાનને નાપાક હરકત શરૂ કી?
2: બાપુજી, હમ કેપ્ટન નિલેશ કો લાયે હૈ.
0: ક્યા મતલબ? નિલેશ કો લાયે હૈ? ક્યા છે, ક્યા છે? અરે કહાં હૈ નિલેશ? સુના નહીં, કહાં હૈ વો?
1: જી, કોફિન મે લાયે હૈ.
0: ક્યા કહા?
2: જી, પૂરે માન સન્માન સે, તિરંગે મે, શહીદોચિત આદર સે.
0: એક મિનિટ સાંભળો, સુનો, રોના ધોના બંધ કરો. મેરા બેટા મરા નહીં, શહીદ હુઆ હૈ, દેશ કે લિયે પ્રાણ સમર્પણ કિયા હૈ. નસીબ વાલા હૈ, 24 સાલ કા મેરા બેટા કેપ્ટન નિલેશ ને હમારે ખાનદાન કા નામ રોશન કિયા હૈ. હમારે પુરખો કી 100 પીઢીઓ કા નામ રોશન કિયા હૈ. હમારે ખાનદાન કા ઇતિહાસ આજ સુવર્ણમય હુઆ હૈ. ભારત માં કા લાલ સિયાચિન મોરચે સે આયા હૈ. સુનો, હમ સબ ઘર, મોહલ્લા, શહેર, પ્રદેશ ઓર ભારત દેશ આજ ગૌરવાન્વિત હુઆ હૈ. યાદ રહે, સબકો હાથ જોડ કે વિનતી કરતા હું, મેરા કેપ્ટન નિલેશ કુમાર આજ સે દેશ કા હુઆ હૈ, શહીદ હુઆ હૈ. ઉસકો વિરોચિત વિદાઈ દે. રાષ્ટ્ર કી એકતા, અખંડતા ઓર હમારી રક્ષા કે લિયે શહીદ હુઆ હૈ. મુઝે અભિમાન હૈ, એસે બેટે ઘર ઘર મે હો. આજ શહીદોત્સવ મનાએ, આજ ભારત માતા કા બેટા શહીદ હુઆ હૈ.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નિલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે.

0: ચમલી નૈના,
1: હા
0: આ ચંપાબેનને કેટલું દુઃખ.
1: ચમલી, એમને શેનું દુઃખ?
0: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો સાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નથી ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી, મેં ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: સાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે, ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની આઠ

ચેનલ્સ નું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIR ની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIR ની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગઝલો જગજીત સિંહના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો જગદીશસિંહના સ્વરમાં, ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. સાંભળીએ પ્રફુલ દવે અને લલિતા ગોડાધરાના સ્વરમાં ભક્તિ ગીતો.